નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: आ गया है विकसित भारत जी राम जी, जिसमें हर ग्रामीण को मिलेगी साल में 125 दिन रोजगार की गारंटी और काम वही जो ग्राम पंचायत कहे। विकसित भारत जी राम जी, गांव बढ़ेगा तभी देश बढ़ेगा। ग्रामीण विकास मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: અને ડીસા માટે ખુશ ખબર, ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે। હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકી સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેત કી દવે પણ છે, તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં। પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશીન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિણ પંડ્યા 9428677113। તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર। ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ। મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે।
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઈટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઈટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી. તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.

0: પાલનપુર અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિન પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
3: આપણે અત્યારે જ્ઞાનામૃતમના પ્રસારણ દરમિયાન ભગવદ્ ગીતાના 11મા અધ્યાયના 4થા શ્લોક સુધી ચાલ્યા છીએ. 10મા શ્લોકમાં વિભૂતિઓનું વર્ણન કર્યા પછી ઈશ્વરની પરમાત્માની વિવિધ વિભૂતિઓ એટલે જે તે વર્ગોમાં સર્વશ્રેષ્ઠ વિભૂતિમત્વ જ્યાં છે તે સાંભળ્યા પછી અર્જુનને વધારે ઈચ્છા જાગી છે. જેમ જેમ આપણે ઉત્તમ વસ્તુ સાંભળતા જઈએ તેમ તેમ એની વધારે ઈચ્છા જાગતી જાય. સાદી ભૂખ હોય તો આપણે પેટ ભરાઈ જાય એટલે ઈચ્છા, ખાવાની ઈચ્છા મરી જાય. પછી સૌથી વધુ ભાવતી વસ્તુ હોય તો આપણને એ ન ગમે. પણ આ તો જ્ઞાનની વાત છે, પીપાસા વધતી જાય. આટલું જાણ્યું તો તૃપ્તિ તો થાય જ નહીં. આપણે 10મા અધ્યાયમાં કહ્યું હતું એણે કે મને તૃપ્તિ થતી નથી. તમે કહો હજી તમારી બાબતમાં. ઈશ્વરના તત્વને જાણવાની જિજ્ઞાસા જેમ જેમ સંતોષાતી જાય છે તેમ તેમ વધુ જાણવાની ઈચ્છા પેદા થતી જાય છે. એટલે 11મો અધ્યાય જ્યારે શરૂ થયો, 11મો અધ્યાય બીજી ઘણી રીતે અગત્યનો છે, કારણ કે એમાં ઈશ્વરના વિશ્વરૂપનું દર્શન કરવાનું છે. એ દર્શન અર્જુન કરે એની સાથે ને સાથે આપણે

કરવાનું છે. કારણ કે ભગવાન કૃષ્ણએ અર્જુનને આવું વિશ્વરૂપ દર્શાવ્યું એમ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. અને આવું સંજય ધૃતરાષ્ટ્રને કહે છે એમ આપણને ભગવાન વેદ વ્યાસ કહે છે. તો મજાની વાત એ છે, હમણાં આપણે જોઈશું કે અર્જુન વિશ્વરૂપનું દર્શન કરે એની સાથે ને સાથે આપણા અંતઃચક્ષુ જો આપણે ઉઘાડા રાખીએ તો આપણે પણ કરી શકીએ. ભગવાન વેદ વ્યાસની આપણા ઉપર કૃપા થઈ છે કે આપણે આ બધું આપ્યું છે ભાષામાં. આ બધું ભાષામાં ના હોય, કોઈ મીઠાશના તત્વને સમજવું હોય, સરસ મજાની ગળી વસ્તુ આપણે ખાઈએ તો એ ગળી વસ્તુ ખાતી વખતે આપણને ગળી છે એટલી ખબર પડે, પણ ભાષામાં એનું વર્ણન થઈ શકે? જલેબી અને ઇમરતી સરખા દેખાય, બંને મીઠા છે, હવે એને ભાષામાં ક્યાં મૂકીશું આપણે? જ્ઞાન તો અનુભૂતિ ગમ્ય હોય, ભાષામાં ના હોય, પણ એને ભાષામાં મૂકીને આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અને આપણે એના માર્ગે ચાલી ચાલીને ત્યાં સુધી જો પહોંચી શકીએ તો આપણા ઉપર ઈશ્વરની કૃપા થઈ કહેવાય. અર્જુન જેવો અર્જુન કહે છે કે તમારી મારા ઉપર આટલી મોટી કૃપા થઈ, અનુગ્રહ થયો, અને તમે મને આટલી વાતો સમજાવી, હવે તમે મને જે સમજાવ્યું છે, જે કહ્યું છે, જે હું મારી સમજણ સુધી પહોંચ્યું છે તે મને બતાવો તો ખરા, એક વખત હું જોવા ઈચ્છું છું. 11મા અધ્યાયના પહેલા 4 શ્લોકની અંદર આવી એક પ્રાર્થના છે, વિનંતી છે. જો ધ્યાન રાખવાનું છે, હવે વિનંતી શરૂ થઈ છે, હવે જિજ્ઞાસાના પ્રશ્નો નથી રહ્યા. પ્રશ્નો બુદ્ધિ કરે, બુદ્ધિથી ઉપર ઉઠી ગયો છે. બુદ્ધિ હોય તો અશોચ્યાનંદ વશોચસ્તું પ્રજ્ઞાવાદાંશ ભાષશે એવું કૃષ્ણએ કહેવું પડ્યું હતું એક વખતે. તો એણે કહ્યું કે જો આ મારા માટે જોવું શક્ય હોય તો મને બતાવો ને, એક વખત હું આને જોવા ઈચ્છું છું. 4 શ્લોકમાં આ વિનંતી કરી અને 11મા અધ્યાયના 5મા શ્લોકથી ભગવાન કૃષ્ણ એનો જવાબ આપવાની શરૂઆત કરે છે કે જો હું તને બતાવું, ચલ તું એના માટે અધિકારી છે એમ મને લાગે છે, પણ મને એ ખબર છે, હું 5મા શ્લોકથી સીધો 8મા શ્લોક ઉપર જવા માંગુ છું. ફરી પાછા આપણે 5મા શ્લોક ઉપર આવશું. 8મા શ્લોકમાં કહ્યું કે નતુ મામ શક્ય છે દ્રષ્ટુમ અનેનૈવ સ્વચક્ષુષા. આજ સમજવાની વાત છે, ભાષામાં નહીં તે આપણે શું જોવાનું છે? તો કહે છે તારી આ આંખોથી તો તું એ નહીં જોઈ શકે. આ આંખો એટલે આપણના શરીરની અંદર જે કોઈ વસ્તુ ઉપર પ્રકાશ પડે એ પરાવર્તિત થઈને આંખમાં આવે, આંખના રેટિના ઉપર એની છાયા પડે અને એના કારણે આપણા જ્ઞાન તંતુઓ જઈને આપણી બુદ્ધિ સુધી પહોંચે, મગજ સુધી પહોંચે અને આપણને આ વસ્તુનું જ્ઞાન થયું એમ આપણે કહીએ, એટલે એ આંખો માત્ર અને માત્ર એક સાદુ ઉપકરણ થયું, સાધન થયું. દૂરનું નથી દેખાતું ઉપકરણનું ઉપકરણ ચશ્મા લગાયા, એટલે એ આંખોને તો કેટલી બધી મર્યાદાઓ છે. એ આંખોનો ગોળાનો ગોળાકાર જો સહેજ અસ્તવ્યસ્ત થયો તો ગરબડ શરૂ થઈ ગઈ. એ આંખને તો મર્યાદા છે. તમારી તારી અર્જુનની એટલે કે આ સાંભળનારા, આપણે ગીતા વાંચતા હોઈએ તો વાંચનારા, એની પાસે એ જ આંખો છે. એ આંખોથી નહીં જોઈ શકાય. તમારી આંખો તમારે બદલવી પડશે. આપણે આંખો બદલી શકતા નથી. કેટલાક લોકો આંખો બદલી શકે છે. ચર્મચક્ષુ જે જોઈ શકે છે એના કરતા વિશેષ જુએ છે કેટલાક લોકો, એને આપણે જ્ઞાનીઓ કહીએ છીએ. પણ તું આ મારા સ્વરૂપને તારી આંખો વડે, તારી આ આંખો વડે, તારા શરીરના એક ભાગ રૂપે જે આંખો તારી પાસે છે એના વડે તું આ સંપૂર્ણને જોઈ શકીશ, અંશ છે એ સમગ્રને જોઈ શકશે, એવું કેવી રીતે બનશે? એવું તો નહીં બને.

સરસ મજાનો હાર સોનાનો બનાવેલો છે, એમાંની એકાદ કડીની અંદર એક અણુ એક પરમાણુ જેટલું સોનું છે. એ પરમાણુ એમ કે મારે આખા હારને જોવો છે, તો ભાઈ તું ના જોઈ શકે, કારણ કે તું એનો એક નાનકડો ભાગ છે. તું કેવી રીતે જોઈ શકે? એટલે આઠમા શ્લોકમાં, થોડી આઠમા શ્લોક સુધી ભૂમિકા બાંધી અને પછી કૃષ્ણએ કહ્યું છે કે નતુમામ શક્ષ્યસે દ્રષ્ટુમ અને નૈવ સ્વચક્ષુષા. આ તારી બે આંખો વડે તું મને મારા સ્વરૂપને, જે સ્વરૂપનું વર્ણન થયું છે, એને જોઈ ન શકે. તારી શક્તિ નથી, મર્યાદા છે. આંખોની મર્યાદા છે એટલે બુદ્ધિની મર્યાદા છે. કહેવાનો ભાવાર્થ તો એ છે, આખો ચર્મચક્ષુની વાત જ નથી ત્યાં. ચર્મચક્ષુથી ઉપર ઉઠીને જ આપણે વિચાર કરવો પડે. મારીને તમારી પાસે આવી દિવ્ય આંખો ઈશ્વરે કૃપા કરીને આપી નથી, એટલે આપણે જે આ જોઈશું, જે સંજયે વર્ણન કર્યું તે સાંભળીશું, વ્યાસજીએ કર્યું તે વર્ણનને સાંભળીશું, તો એ જોઈ શકવાના નથી. કારણ કે આપણી પાસે ક્યાં છે એ દિવ્ય લોચનો? નંદાલાલે કવિતા લખી, મારા નયણાની આળસરે ન નિરખ્યા હરિને જરી. હરિને ઓળખવા માટે નયનોની આળસ ન ચાલે, એટલા માટે અર્જુનને માટે શબ્દ વપરાયો ગુડાકેશ, ઊંઘને જીતનારો. એટલે આઠમા શ્લોકમાં જઈને કહેવાયું કે તું આ આંખોથી નહીં જોઈ શકે, તને તો મારે દિવ્ય ચક્ષુ આપવા પડશે. દિવ્ય ચક્ષુ આપવા પડશે એટલે તું આ શરીરમાં રહીને મને જોઈ શકે એ વાત તું કરતો હોય તો શક્ય નથી. નીકળવું પડશે બહાર, એના માટે એ જોવાની આંખો જુદી છે, એ દિવ્ય છે. દિવ્ય આંખો હું તને આપીશ ત્યારે તને શું શું દેખાશે? મેં કહું ને કે સમગ્રનું દર્શન કરવાનું છે. જે વાત અત્યાર સુધી કહી છે કે હું બીજ રૂપે રહેલો છું ને, એમાંથી આખા બ્રહ્માંડનું સર્જન થયું છે બીજમાંથી. તું તો બીજની વાત કરે છે, પણ એમાંથી થયેલા સર્જનને જોવા પણ ઈચ્છે છે, તો શું શું જોવા મળશે? બ્રહ્માંડનું વર્ણન છે એટલે વિશ્વરૂપ દર્શન કહ્યું છે. સમગ્ર બ્રહ્માંડ, એમાં પુરાણો પણ આવી ગયા, આપણા ઇતિહાસ પણ આવી ગયા. આપણા પુરાણો જે રીતે સંકલ્પનાઓ કરે છે, વેદોમાં જે સંકલ્પનાઓ થયેલી છે, આ બધું એક સાથે સમાવી લઈને વાત કરી છે. એ આંખો તને આપું, ફરી પાછા આપણે પાંચમા શ્લોક ઉપર આપીએ. ચોથા શ્લોકના જવાબમાં જો પશ્ય, ત્યાંથી શરૂઆત થાય છે. પશ્ય

ની છ એટલે જોવું છે ને, જો પશ્ય પહેલો શબ્દ છે, પશ્ય જો, જોવું છે ને એટલે જો, શું જોઈશ? મારું રૂપ જોવું છે ને તારે, હું કેવો છું તે જોવું છે ને, મારું હું કેવો દેખાતો હોઈશ એની વાત તું કરવા માંગે છે ને, તો પશ્ય મે રૂપાણી, મારા રૂપ હે પાર્થ, તું મારા રૂપ એક નથી, શું જોઈશ? એક રૂપ છે જ નહીં, શતશ અથ સહસ્રશ, શતશ છે, સહસ્રશ છે, સેંકડો રીતે છે, હજારો રીતે છે, સેંકડો પ્રકારના છે, હજારો પ્રકારના છે, પેલી દિવ્ય આંખોથી તું એ કદાચ જોઈ શકીશ, શતશોથ સહસ્રશ, નાના વિધાની અનેક પ્રકારના છે, નાના વિધાની, નાના એટલે અનેક, નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિ, અનેક વર્ણ, અનેક આકૃતિ, વર્ણ એટલે રંગ, અનેક રંગો, અનેક આકૃતિઓ, તમારી મર્યાદિત બુદ્ધિ શક્તિની અંદર જે આવતી હોય આકૃતિઓ એના કરતા નાના વિધાની, આપણા આપણી પાસે મર્યાદાઓ છે, આપણે કલ્પના કરીએ ને કોઈ આકૃતિની તો પણ આપણે જે જોયું છે એને આધારે જ આપણે કલ્પના કરી શકીએ. દાખલે આપણા દાખલા તરીકે આપણે કોઈએ પરીઓને જોઈ નથી સ્વર્ગની, આપણે કહીએ કે પરીઓ આવે તો આપણે સુંદર કન્યાઓ જોઈ છે, આપણે પંખીઓને પાંખો જોઈ છે, કન્યાઓનું સૌંદર્ય જોયું છે, આપણે બેને ભેગા કરી નાખીએ અને પરીઓની સંકલ્પના કરીએ, પરીઓને પાંખો છે, પાંખો છે એટલે ઉડે છે, પરીઓ નથી જોઈ, જે છે એના આધારે આપણે જોઈએ, આપણે કલ્પનાઓ પણ કરીએ છીએ, તો એની એની એની કઈ મર્યાદા ના હોય.

एक वर्ण अनेक आकृति जेते जोई अशे तेना करता नाना वर्णाकृति निच दाखला तरी पश्यादित्यान वसुन रुद्रान आदित्यों नी बात करी छे। अगला आठमा अध्याय दसमा अध्याय मा विभूतियों गणावती वक्त आ बधा नी बात करी छे तेज बात अहींया छे એની વિભૂતિ કઈ એમનામાં શ્રેષ્ઠ કયો એ કયો છે પણ અહીંયા બધા જો ને એક સાથે આદિત્યાન વસુન 12 આદિત્યો 8 વસુઓ 11 રુદ્રો 2 અશ્વિનીઓ જો અહીંયા અરે પશ્યાદિત્યાન વસુન રુદ્રાન અશ્વિનૌ મરુતસ્તથા બે અશ્વિની કુમારો અશ્વિનૌ એટલે બે અશ્વિની કુમારો અને મરુતસ તથા 49 મરુતો દસમા અધ્યાયમાં કહ્યું તું મરુતોમાં હું પવન છું તો 49 મરુત જેને કયા છે પુરાણોમાં જેને આદિત્યો કયા છે 12 આદિત્યો અદિતિના પુત્રો અદિતિના આદિત્યો અને દિતિના દૈત્યો 12 આદિત્યો 8 વસુઓ 11 રુદ્ર પશ્યાદિત્યાન વસુન રુદ્રાન અશ્વિનૌ મરુતસ્તથા પુરાણોએ આ બધી સંકલ્પનાઓ આપણને આપી છે આ પુરાણોમાં જે છે જે જે કંઈ તે તારા જોવામાં વાંચવામાં આવ્યું છે તો તે બધું અહીંયા જોતું પશ્ય પશ્યાદિત્યાન વસુન રુદ્રાન અશ્વિનૌ મરુતસ્તથા બહુન્યદ્રષ્ટ પૂર્વાણી પશ્યાશ્ચર્યાણી ભારત જે તે પહેલા કદી જોયા નથી એવા અનેક આશ્ચર્યો તું હવે જો આપણે દિવસે દિવસે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ આ જગત જેમ જેમ વિકસતું જાય છે તેમ તેમ જે નથી જોયું તે જોઈએ છીએ તમારા કે મારા બાપ દાદાઓએ મોબાઈલ જોયો હશે એ ને ત્યાં બેઠો હોય પરદેશમાં બેઠો હોય ને અહીંયા તાત્કાલિક વાત થઈ જાય છે આ તો આશ્ચર્ય છે કે ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ રમાય છે ને બોલને બેટ ક્યાં આડ્યો અહીં બેઠા બેઠા તમારા ઘરમાં બેઠા બેઠા ભજીયા ખાતા ખાતા જુઓ આશ્ચર્ય છે તો આશ્ચર્યાણી આ બધું આશ્ચર્યો છે જે તમે અત્યાર સુધી જોયું નથી જે જોવા મળે એમ છે જે શક્ય છે આશ્ચર્યો તો ઘટ્યા જ કરવાના બન્યા જ કરવાના જગત છે ત્યાં સુધી બહુની અદ્રષ્ટ પૂર્વાણી અદ્રષ્ટ પૂર્વાણી જેને પહેલા કદીએ જોયા નથી એવા આશ્ચર્યો પણ તું અહીંયા જોઈશ વિશ્વરૂપ છે ને વિશ્વરૂપ છે એટલે બધું આવી ગયું સમગ્ર આવી ગયું તો આ તો બધાને તું જોઈશ જેની વાત તને ખબર છે જે પુરાણોમાં છે કદાચ ને કદાચ વાંચ્યું હશે કે આદિત્યો છે 12 કે રુદ્ર છે 11 કે વસુ છે 8 કયા 8 વસુ એના નામ દઈએ તો ફટફટફટ કરતો તું બોલી જઈશ આ તને ખબર છે એ તો છે જ એને તો તું જોઈશ જ જો પશ્યા એમ કહ્યું છે જો લે જો જોઈ લે ચાલ 8 વસુ વગેરેને તો જો પણ સાથે સાથે એવા અનેક આશ્ચર્યોને જો કે જે તે પહેલા કદી જોયા નથી એવા આશ્ચર્ય પણ અહીં જોવા મળશે ઇહ કારણ કે હે ગુડાકેશ હું સંબોધન કર્યું છે 7મા શ્લોકમાં કચ્છમ જગત કૃત્સ્નમ પશ્યાદ્ય સચરાચરમ મમ દેહે ગુડાકેશ યચ્ચાન્ય દ્રષ્ટુમિચ્છસી લેજો પશ્યાદ્ય સચરાચરમ ચર અચર સહિત બધું પશ્યાદ્ય અદ્ય આદ્ય નથી ત્યાં સંધિ થઈ છે પશ્ય અદ્ય આજે તું જોઈ લે ચાલ એક સાથે કેવી રીતે ઈહ એકસ્થમ જગત કૃત્સ્નમ જગત કૃત્સ્નમ

અને આ ઘોડાઓની લગામ હાથમાં પકડીને બેઠેલો કૃષ્ણ, એ શરીર એ એનું સાચું શરીર નથી. એની પરમેશ્વરતા, એ પરમેશ્વરતાને તારે જોવાની છે હવે. અને એટલા માટે તારે કેવા બનવાનું છે? સંબોધન કર્યું સરસ, ગુડા કેશ, ગુડા કા એટલે ઊંઘ, ન ઊંઘે તે જેને પોતાની નિદ્રા ઉપર કાબુ છે, જેણે પોતાની નિદ્રાને જીતી લીધી છે. હું ને તમે બંને, એક તો નિદ્રા આપણે જે વખતે રાત્રે પથારીમાં પડીએ અને સૂઈ જઈએ અને ઊંઘ આવે એને ઊંઘ કહીએ છીએ, પણ વાસ્તવમાં આપણે જ્યારે જીવીએ છીએ ત્યારે પણ ઊંઘમાં જ છીએ. જે કંઈ જોઈએ છીએ તે સપનું છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, સ્વપ્નમાં અટપટા ભેદ ભાસે. નરસિંહ મહેતાએ સરસ રીતે કહ્યું, સ્વપ્નમાં અટપટા ભેદ ભાસે. આપણે જે બધા અટપટા ભેદોની વચ્ચે જીવી રહ્યા છીએ એ તો સ્વપ્નમાં છીએ. આ સ્વપ્નને જીતે તે ગુડાકેશ થાય, તે નિદ્રાને જીતનાર બને, તે ઊંઘના ઉપર કાબુ મેળવનાર બને. આ ઊંઘ, આ આળસ જે બાકી બધાને પીડી રહી છે તે તને પીડતી નથી, એના ઉપર વિજય મેળવી શકે છે. ગુડાકેશ સરસ સંબોધન છે, અને આ યોગ્ય જગ્યાએ સંબોધન છે કે હે ગુડાકેશ, હે નિદ્રાને જીતનાર, તે નિદ્રાને જીતી છે, તારી આળસ ખતમ થઈ ગઈ છે. તારી અંદર આવરણ રૂપ બને એવા અંધકારથી તું ઉપર ઉઠી ગયો છે, માટે તું આ બધું જોઈ શકે, નહીં તો તારો અધિકાર હોય જ નહીં. એક જ શરીરની અંદર આ બધું એક સાથે કેવી રીતે જોઈ શકે અન્યથા? મમ દેહે ગુડાકેશ યચ્છાન્યત દ્રષ્ટુમિચ્છસી. એટલું જ નહીં, વિચાર કર તારે શું શું જોવું છે, બધું અહીંયા દેખાશે. ચાલ યચ્છ અન્યત, જે કાંઈ બીજું ઉપર કહ્યું હોય તો બધું કરું, પણ એ ઉપરાંત જે કંઈ બીજું તારે જોવું હોય તે તને અહીંયા એક જ એકની અંદર રહેલું જોવા મળશે. એક ક્યાં? મમ દેહે. પણ આપણે પહેલા જોઈ લીધો આઠમો શ્લોક, પણ એ જોવું એ આ ચર્મચક્ષુઓ માટે શક્ય નથી. તું આ આંખે બધું જોઈ લઈશ એમ નહીં ચાલે. એમ પણ આપણી આંખોને તો ઘણી મર્યાદા છે. દૂરનું જોવું હોય તો આપણે દૂરબીન લેવું પડે, અને સૂક્ષ્મ જોવું હોય તો એના માટેનું યંત્ર લેવું પડે. લેવું પડે સાધન, બહારનું સાધન લેવું પડે. એમ પણ કારણ કે ઇન્દ્રિયને મર્યાદા છે, તારી આંખોને તો મર્યાદા છે, કારણ કે તારું શરીર પંચભૂતનું બનેલું છે. જે પંચભૂત નાશવંત છે, જે પંચભૂત અચેતન છે, એનું બનેલું તારું લોચન, એની બનેલી તારી આંખો, એ આ બધું કેમ કરીને જોઈ શકશે? એની એની શક્તિ નથી, એની તાકાત નથી. નતુ માં શક્ય છે દ્રષ્ટુમ અને નૈવ સ્વચક્ષુષા. આપણે આ સૌથી પહેલા જોઈ લીધો આઠમો શ્લોક. એટલા માટે થઈને હવે આઠમા શ્લોકનો બીજો ભાગ છે, એ પણ એટલો જ અગત્યનો છે. એ શું કહે છે? એટલા માટે થઈને દિવ્યમ દદામિ તે ચક્ષુ, તને હું દિવ્ય આંખ આપું છું. દિવ્ય લોચન, સામાન્ય આંખો નહીં, દિવ્ય આંખો, પ્રકાશિત આંખો, જ્યોતિર્મય આંખો. દિવ્યમ દદામિ તે ચક્ષુ, તને હું દિવ્ય આંખો આપું છું. એ દિવ્ય આંખ વડે તું જોઈ શકીશ, બાકી તો તું જોઈ શકીશ નહીં. અડાળ અક્ષૌહિણી સેના સામ સામે ઉભી રહી ગઈ છે અને બધાય જોઈ રહ્યા છે. માની લઈએ કે આ બે જણા વાતો શું કરે છે, તો જે વખતે એકદમ થઈને કૃષ્ણ પોતાના દિવ્ય સ્વરૂપને પ્રગટ કરે તો બધાય જોવા મળે, બધા નહીં જોઈ શકે. કારણ કે બધાની પાસે તો એમની ચર્મચક્ષુ જ છે, એ તો એમ જ જુએ છે કે આ બે, એક લડવૈયો ને એક એનો સારથી, ઉભા ઉભા શું કપાટા મારે છે.

જલ્દી પહેલું બાણ નાખે એટલે યુદ્ધ શરૂ થાય, બધાને નહીં દેખાય, કારણ કે બધાની પાસે દિવ્ય ચક્ષુઓ નથી, બધાને નહીં દેખાય, કારણ કે એ દિવ્ય ચક્ષુઓ બીજા કોઈની પાસેથી મળી શકે એમ નથી. બજારમાં ખરીદવા જઈએ તો નહીં મળે, દૂરબીન ખરીદવા જઈએ તો મળશે, દૂરનું જોઈ શકીશું. પણ આ બ્રહ્માંડનું તત્વ સમજવા માટેની જે આંખો છે એ તો આપણને નહીં મળે, એ તો ઈશ્વર આપે તો મળે. પ્રાર્થના આપણે ઈશ્વરની પાસે તને જોવાની કરીએ એના કરતા આ પ્રાર્થના કરવી ઘટે કે હે ભગવાન મને આંખો આપ. જેથી મારે કોઈક દિવસે ના કહેવું પડે કે ન નિરખ્યા હરિને જરી.

0: મારી યૌગિક શક્તિ, ઈશ્વરીય શક્તિ, ઈશ્વરીય સામર્થ્ય, યૌગિક સામર્થ્ય, તે તું જો જો. હવે જો, બે વસ્તુ અહીંયા જો એમ કહેવામાં, જો મારામાં એ શક્તિ શક્તિને દિવ્ય ચક્ષુ આપી શકું છું, બીજું કોઈ નહીં આપી શકે. સાક્ષાત પરમાત્મા સિવાય, સાક્ષાત પરમાત્માને જોવાની આંખો બીજું કોઈ ના આપી શકે. સ્વયં પરમાત્મા આપણને આંખે આપે આંખો, તો એ સ્વયં પરમાત્માએ આપેલી આંખો વડે આપણે પરમાત્માને જોઈ શકીએ. તો કહે છે કે જો મારામાં એ શક્તિ છે કે હું તને આંખો આપી શકું, બીજો કોઈ એ આંખો નહીં આપી શકે, દિવ્ય આંખો નહીં આપી શકે. ડોક્ટર પાસે જઈને કોન્ટેક્ટ લેન્સ નાખી આવો, એક ડોક્ટર નાખી આપશે અને બીજો નાખી આપશે અને ત્રીજો નાખી આપશે, જોતા કરી દેશે તમને. પણ આ જોવું હશે તો દિવ્ય આંખો જે મેળવી છે એ દિવ્ય આંખો મારા સિવાય કોઈ નહીં આપે. એટલે કહે છે કે પશ્યમે યોગમ ઈશ્વરમ, જો આ મારું યૌગિક ઐશ્વર્ય છે. અને બીજું, બીજો અર્થ એનો એવો થશે કે હું તને આંખો આપું એટલે તું જોઈ શકીશ. શું જોઈશ? મે યોગમ ઈશ્વરમ, મારી ઈશ્વરીય યોગ શક્તિને તું જો. જેવી તને આંખો મળી કે તને જે જોવા મળશે એ તો જબરજસ્ત વસ્તુ હશે, એ તો તું સહન નહીં કરી શકે, નથી કરી શકતો. અર્જુન સાહેબ, આપણે 11મા અધ્યાયમાં જ જોવાના છે કે બસ પ્રભુ બસ બસ બસ એમ કહેવાનો છે. તો એ વાત અત્યારે આવી કે મારું યૌગિક ઐશ્વર્ય જોવા માટે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, આ દિવ્ય દ્રષ્ટિ વડે તું મારા યૌગિક ઐશ્વર્યને જો. આપણે 11મા અધ્યાયના 8મા શ્લોક સુધી આવ્યા છીએ. 8મા શ્લોકમાં ભગવાને કહ્યું કે હું તને દિવ્ય દ્રષ્ટિનો દાન કરું છું અને એ દિવ્ય દ્રષ્ટિ વડે તું મને, એટલે આ જગતને, આ જગતના મૂળ કારણને જોઈ લે. યોગ છે ત્યાં ઐશ્વર્ય છે, એને તું જો. પછી હવે સંજય કહે છે કે આમ કહ્યું એટલે પછી શું શું જોયું તે આપણે હવે પછી 9મા શ્લોકથી જોવાના છીએ. ત્યાં સુધી આપણે એક નાનકડો વિરામ લઈએ. અસ્તુ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.

0: 90.4 FM ના શ્રોતા મિત્રો, વિશ્વની દરેક પ્રજાને એનો પોતાનો વારસો અને સંસ્કૃતિ હોય છે. જે પ્રજા પોતાનો આ વારસો કે સંસ્કૃતિનું જતન કરી શકે છે, તે જ પ્રજા વાસ્તવમાં વિકસી શકતી હોય છે. આપણી સંસ્કૃતિનો પણ એક આગવો વારસો છે. જન્મથી માંડીને મૃત્યુ સુધીના 16 સંસ્કારો છે. તેમાં લગ્ન ગ્રંથિ એ અતિ મહત્વનો સંસ્કાર છે. તો આ લગ્ન સંસ્કાર પ્રસંગે દરેક વિધિ વિધાનો પાછળ રહેલું સાયન્સ તથા તે પ્રસંગે ગાવામાં આવતા લગ્ન ગીતો અને ફટાણા વિશે વાત કરશે જીડી મોદી આર્ટ્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઋષિકેશ રાવલ. તો મિત્રો, મસ્ત રહો, વ્યસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુરની આ વારસો શ્રેણીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા એપિસોડમાં આપણે મામેરાની વાત કરી હતી. આજના એપિસોડમાં આપણે લગ્નમાં જેનું સૌથી વિશેષ મહત્વ હોય એવા વરઘોડાની વાત કરીશું. લગ્નમાં આવેલા યુવાનીઓને સૌથી વિશેષ વરઘોડાનો આનંદ હોય, જોત જોતામાં રાત પડી જાય અને જેની ખાસ રાહ જોવાતી હોય તે વરઘોડાનો સમય થઈ જાય એટલે સૌ સાજનો સજી ધજીને વરઘોડામાં સાજન માજન બનીને માલવા તૈયાર થઈ ગયા. નવા નવા કપડાં પહેરીને, અત્તરના પૂમડા લગાવીને, મગ મગાટ થઈને, મોઢામાં પાનના બીડા ભરાવીને એક અનેરા ઉત્સાહથી વરઘોડા માટે ઉભા હોય. વરરાજા તો રાજવીની જેમ તૈયાર થયા જ હોય. શણગારેલી નાચતી ઘોડી, વાજિંત્રોની ઝડી અને અમાય ભળે બહેનોના કંઠે ગવાતા ગાણાઓની રમઝટ, પછી તો આનંદનું પૂછવું જ શું. વરઘોડામાં ઢોલના તાલે વરરાજાના સ્વજનો નાચી રહે અને વરઘોડો જ્યારે બરાબર ગામના ચોરે કે ચૌથે કે બજારમાં પહોંચે ત્યારે હવે ઘોડી અને ઢોલીની કરામતની શરૂઆત થાય. નાચતી ઘોડી જુદા જુદા ઢોલના તાલે અદ્ભુત નૃત્ય કરતી હોય. વરરાજા ઘોડી ઉપરથી પડી ન જાય એટલે સ્વજનોના જીવ તાળવે ચોંટ્યા હોય. હવે ઢોલીને રમવાની અને લૂસણા લેવાની વિધિ શરૂ થાય. ઢોલી ગોળ ગોળ ફરતો જમીન ઉપર આડો પડીને સૂઈ જઈને ઘોડીના પગ નીચેથી જઈને જાત જાતનો ઢોલ વગાડે. સગા અને મિત્રો જમીનમાં પૈસા ખોસે. ઢોલી પણ ઢોલનો તાલ ન તૂટે એમ નાચતો કૂદતો ફૂંદડી ફરતો હાથમાંથી મોઢામાંથી કે જમીનમાં ખોસેલા પૈસા કરામતપૂર્વક લઈ લે. રાત જામી હોય, મધરો મધરો વરઘોડો ગામમાં ફરી રહ્યો હોય ત્યારે ચાંદડીઓ દ્વારા આ સરસ ગાણું ગવાતું હોય. ચંચળ ઘોડી ચાલણી મથુરામાંથી આવી રે,

શ્રોતા મિત્રો, ગામડાના વરઘોડામાં એક વાત નોંધવા જેવી હોય છે કે ગામની નિશ્ચિત કરેલી જગ્યાએ વરઘોડો આવે ત્યારે ત્યાં થોડી વાર ઉભો રહે અને ગામના બધા સ્વજનોની વચ્ચે ત્યાં માતાજીની સ્તુતિ કે રામાયણ મહાભારતના પ્રસંગોના શ્લોકો ગવાતા, જેને શ્લોકો કહેવાતા. ગોર મહારાજ પણ બોલે અને વાળંદ પણ રૂડો એમ લાંબા સાદે બોલે એને રૂડો કહેવાતો. વરઘોડામાં વરરાજા એવો સુંદર રૂડો રૂપાળો જાત જાતના વાઘા પહેરીને તૈયાર થયો હોય, ઢોલના તાલે વરઘોડામાં ઘોડી પણ ઠુમક ઠુમક ચાલતી હોય, ત્યારે વરરાજા પાન ન ખાય તો કેમ ચાલે? અને એ સમયે વરઘોડામાં હાજર સ્ત્રીઓ આ ગાણું તો ખાસ ગાય જ કે લાડલો પાન ચાવે ને રસ ઢોળે.

હવે પછીનું જે ગાણું છે તે ગ્રામ્ય જીવનનો સદભાવ અને સમભાવ પ્રગટ કરે છે. ગ્રામ જીવનમાં કોઈ ઊંચ નીચ કે ગરીબ પૈસાદારના ભેદભાવ નહોતા. ગામડાની ભળી ભોળી મહેનત કશ પ્રજામાં લાખોપતિ તો ક્યાંથી હોય, પણ આ ગ્રામ્ય પ્રજા હૃદયના ઉદાર ભાવોથી તો લાખેણા ખરા. માંડવા નીચે સાજન માજન બેઠું છે, પોતિકાને શ્રીમંત બનાવીને લાડ લડાવવાની આ રીત તો જુઓ. આ ગાણામાં કેવી સુંદર રીતે પ્રગટ થાય છે. અને સ્ત્રીઓ ગીત ગાય કે લાખો પતિ રે સાજન બેઠું.

0: શ્રોતા મિત્રો, આપણી આ હિન્દુ લગ્ન સંસ્કૃતિ અને પરંપરામાં પરિવારને કેવી જુદી જુદી ઉપમાઓ આપીને ગાણા ગાવામાં આવતા હતા. અહીં કોઈ પણ પરિવાર ગમે તેટલો પૈસાદાર હોય, પણ જ્યારે લગ્નના માડવા નીચે જાજમમાં બેસે ત્યારે દરેક સરખા, દરેક સંભાવથી એકબીજા સાથે વર્તન કરે. અને એટલે જ અહીં ગવાય છે કે જેવો મારો વીંટીમાંનો હીરો એવો કુસુમ બેનનો વીરો, ભાઈ પણ હીરા જેવો છે. એમ આગળ જતા ગુલાબ કેરો ગોટો, આકાશ કેરો તારો કે આકાશનો ચંદ્ર, એવી જુદી જુદી ઉપમાઓ આપવામાં આવતી. અને એમ આખી સંસ્કૃતિને સુંદર રીતે આ ગાણાઓમાં વણી લેવામાં આવતી. તો મિત્રો, અહીં આ રેડિયો પાલનપુરની આ વારસો શ્રેણીમાં આજે વિદાય આપશો અને આવતા એપિસોડમાં આપણે ફરીથી મળીશું. એ જાન લઈને જવાની એક વિધિ વિશે વાત કરી.
1: તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારો કાર્યક્રમ વારસો ગમ્યો હશે. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM રેડિયો.

0: અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગાથી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિન પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: હલો પાલનપુર 90.4 MHz પર હું છું આરજે AR. આપ સૌ માટે આપના સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર લઈને આવું છું નવલકથા ડોલર વહુ. આ નવલકથા જે લખી છે સુધા મૂર્તિએ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ નવલકથાના ગત એપિસોડમાં એટલે કે છેલ્લા એપિસોડમાં આપણે વાત કરી હતી કે જ્યાં શ્યામના લગ્નની નીલાબાએ સંપૂર્ણપણે તૈયારીઓ કરી લીધી છે અને એ માટે ખર્ચ ઓછો પડતા પોતાને એટલે કે પોતાની જે સ્ત્રીધનની મૂડી ઘરેણા છે એમાંથી પણ શ્યામની વહુ માટે, આવનારી શ્યામની એ પત્ની માટે તેઓ ઘરેણા ઘડાવે છે. આ માટે ગિરીશ અને એની પત્ની ખૂબ જ મહેનત કરી રહ્યા છે, પણ એમનું જરા પણ વિશેષ ધ્યાન નીલાબા દ્વારા લેવામાં નથી આવતું. અને હવે શું થશે, આ સમગ્ર પ્રસંગ કેવી રીતે પાર પડશે તેની વાત આપણે આજના આ એપિસોડમાં કરવાના છીએ. કહે છે ને કે વિદેશથી આવનાર પુત્ર અને પૈસા ધરાવનાર પુત્ર અને એની પુત્ર વહુ એ વહાલમાં વધારે હોય કે ન હોય, પણ એની આસ્થા અને સ્વાગતા એ વધારે થતી હોય છે. પરંતુ શ્યામના પિતાજીને ખબર છે કે આ પૈસાદાર કુટુંબની દીકરી અને એના માટે થતી આ જાહોજહાલી શું લેખે લાગશે, આ ગરીબ પરિવારમાં શું એ સારી વહુ બની શકશે અથવા એડજસ્ટ કરી શકશે. આ સવાલોની વચ્ચે જે વિટંબણાઓ છે એના જવાબ જ આ નવલકથામાં આપણે સાંભળવાના છે, માણવાના છે અને મેળવવાના છે. આ વિરામ બાદ આપણે નવલકથાનું અનુસંધાન આગળ માણીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

લગ્ન માટે કપડાની ખરીદી થતી હતી ત્યારે શ્યામે કહ્યું, બા, ગિરીશની પત્ની માટે પણ એક સુંદર સાડી ખરીદજો. હ, કેમ ભાઈ, તેની પાસે તેના લગ્ન વખતની સાડી છે તો ખરી, અને તું પણ એક સાડી અમેરિકાથી એના માટે લાવ્યો જ છે ને? એ બધું તો ઠીક છે, એક બીજી પણ સારી રેશમી સાડી એના માટે લઈ લેજો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆર ના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, અને જેના લેખિકા છે સુધા મૂર્તિ, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ વાત નીલાબાને સહેજે પસંદ પડી નહીં, પણ પૈસા તો શ્યામ જ આપતો હોવાથી ખાસ વિરોધ કરી શક્યા નહીં. દુકાને પહોંચ્યા પછી શ્યામે મીનાક્ષી માટે એક ખૂબ જ સુંદર ફાલસા રંગની સાડી પસંદ કરી. ત્યારે નીલાબાને ખૂબ ગુસ્સો ચડ્યો. એ સાડીની કિંમત 6000 રૂપિયા હતી. શ્યામે સમજાવતા કહ્યું, બા, હું જ્યારે વલસાડમાં તેને ઘેરે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો ત્યારે તેણે મારી ખૂબ કાળજી કરી હતી. બીજી બાજુ અનિતાને મન કોઈ વસ્તુની કિંમત જોવા જેવી બાબત તદ્દન નકામી હતી. પોતાના ભાવિ પતિના પૈસે તેણે તો 50000 રૂપિયાની કિંમતી સાડીઓ ખરીદી અને પોતાના પિતાના આપેલા ભેટના પૈસાથી બીજા 1 લાખની કિંમતની ભારે ભારે સાડીઓ ખરીદી. સુરભીએ પણ ઊંચી કિંમતની 6-1 સાડી તો ખરીદી જ. શ્યામે પોતે લાવેલી સાડી મીનાક્ષીને બતાવી. મીનાક્ષી, વર્ષો પહેલા હું તારા માટે ફાલસા રંગની સાડી ખરીદી શક્યો નહોતો. આજે હવે હું તારો જેઠ બન્યો છું ત્યારે એ શક્ય બન્યું છે. જીવનમાં કેટલીક વખતે ઘણા સંબંધોને નામ આપવાની જરૂર નથી હોતી, પણ લાગણીઓ જોડાયેલી હોય ત્યારે એના માટે કંઈક કરીએ તો એનો આનંદ મળે છે. શ્યામને કદાચ આ જ વાતનો આનંદ હોય. શું વાત આગળ વધશે તે માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આટલી ભારે સાડી મીનાક્ષી કદી લઈ શકી ન હોત તેના મુખડા પર આભારની લાગણી છવાઈ ગઈ. શ્યામનું લગ્ન ખરેખર એક ધામધૂમથી થયેલ પ્રસંગ નીવડ્યો. વૈભવનું ખૂબ જ પ્રદર્શન થયું એમ લાગ્યું. જેણે આખું શહેર આમંત્રિત કરવામાં આવેલું, રાજકારણીઓ, સમૃદ્ધ નાગરિકો, મોટા મોટા અધિકારીઓ વગેરે વગેરે પણ આવ્યા. અનિતાની માએ નીલાબાને એક નાટકીય વિનંતી કરી, મારી અનિતાને તમારી સુરભી જેવી જ ગણજો. જો અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરશો. લગ્નવિધિમાં અમારા તરફથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ખરેખર અમે માફી માગીએ છીએ. એક શાણી કહેવત છે, જે કંઈ ચળકે તે બધું સોનું ન હોય. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને. નીલાબા આવી મીઠી મીઠી વાતોથી એમને મળેલી ખૂબ જ કિંમતી રેશમી સાડીની ભેટ વગેરેથી ખૂબ અંજાઈ ગયા હતા. અમેરિકા પાછા ફરવાનો સમય ધીરે ધીરે નજીક આવતો ગયો અને હવે તો ફક્ત લગભગ 10-1 દિવસ જ બાકી રહ્યા. નવપરણિત યુગલ પોતાની મધુરજની માણવા માટે ઊંટી ગયા. તેઓ મુંબઈ પણ એક આટો વિઝા માટે જઈ આવ્યા અને છેવટે તે દિવસ આવી પહોંચ્યો. નીલાબાનો અતિ પ્યારો દીકરો, જેણે તેમને બધી મહત્વકાંક્ષાઓ પૂરી કરી હતી, તેમને ખૂબ ગૌરવ બક્ષ્યું હતું, તે પાછો અમેરિકા જતો હતો. શ્યામે તેમને કહ્યું, બા, સુરભીના લગ્ન વખતે હું ફરી પાછો આવીશ. હો, અનિતાને વિઝા માટે હજુ થોડો સમય લાગી શકે તેમ છે. ત્યાં સુધી તે આપણે ઘરે રહેશે, હું તેને કહીશ. હાસતો વળી, તે આપણે જ ઘરે રહે ને? નીલાબા બોલ્યા, શું તે મારી મોટી વહુ નથી? આપણા ઘરના રીત રિવાજો પણ એણે જાણવા જોઈશે અને ઘરના બીજા સભ્યો સાથે અનુકૂળ થઈને રહેવાનું શીખવું પડશે. એ તો એમ જ હોય ને? પણ વાસ્તવમાં શું એવું બનશે? માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: आ गया है विकसित भारत जी राम जी, जिसमें हर ग्रामीण को मिलेगी साल में 125 दिन रोजगार की गारंटी और काम वही जो ग्राम पंचायत कहे। विकसित भारत जी राम जी, गांव बढ़ेगा तभी देश बढ़ेगा। ग्रामीण विकास मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: પણ આ બધું તો ફક્ત વિચારોમાં જ રહ્યું. જે દિવસે શ્યામનું પ્લેન રવાના થયું તે જ દિવસે અનિતા એરપોર્ટથી જ પોતાના મા બાપને ત્યાં ઉપડી ગઈ. નીલાબાને તેણે કહ્યું, અમારા ઘરમાં ફોન છે, અમેરિકા પહોંચીને મને ફોન કરશે એટલે મને લાગે છે કે ત્યાં જવું વધુ સારું રહેશે. પછી હું થોડા દિવસ ત્યાં જ રહીશ. બીજું, જે મારા સગાઓ લગ્ન માટે આવ્યા છે તે બધાને હું સારી રીતે મળી પણ શકી નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. આજે એઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને. હા, એમ જ કર, નીલાબાએ કહ્યું. બે ત્રણ દિવસ પછી આપણે ત્યાં આવી જજે. છેવટે તો આ તારું જ ઘર છે ને? પણ અનિતા તેમના જીવનમાં લાંબો સમય દૂર રહી. જ્યારે તે મુલાકાતે આવી ત્યારે તેણે એટલું જ જણાવ્યું, હું આજે અમેરિકા જવાની છું. આટલા બધા દિવસો તેને એવું કેમ કર્યું અથવા એવું કયું કામ તેને રોકી રાખે તેવું હતું? એ આખરે શું કરતી હતી? ઓહ, એ તો વડોદરામાં માસીને, દિલ્હીમાં કાકાને અને મુંબઈવાળા કાકાને ત્યાં મળવા રહેવા જઈ આવી હતી. આ બધું ફરવાનું લગભગ એ જ વખતે પૂરું થયું જ્યારે તેને અમેરિકા જવાનો વિઝા મળી શક્યા. એક વિશ્વાસ સાથે અનિતાએ સાસુને કહ્યું, હું એટલી તો દિલગીર છું બા. શ્યામે મને કહ્યું હતું કે આ વિઝા મળતા ઘણો લાંબો સમય લાગી શકે છે, તેથી જ તો હું પહેલા આ બધા મારા સગાઓને ત્યાં જઈ આવી. એ વિઝા એટલો જલ્દી મળશે એવી મને ખબર હોત તો હું જાતે જ મનથી પણ આવી જતી. સાચું કહું છું, દુઃખથી માથું ધૂણાવતા તેણે ઉમેર્યું, મારે ખરેખર તમારી અને સુરભીની સાથે થોડા દિવસો ગાળવા હતા. આ બધું એ રીતે થયું તેનો મને ખરેખર અફસોસ છે. આ બધા નાટકને મનહરલાલ તો તરત પામી ગયા કે અનિતા તો કેવળ શિષ્ટાચાર માટે જ આ બધું કહે છે. પણ નીલાબાને સહેજે વહેમ ન આવ્યો. તેમણે પ્રેમથી અનિતાને કહ્યું, ભલે ભલે હશે, જે થવાનું હતું તે થયું, તારું હૃદય સોનાનું છે તે હું જાણું ને. ત્યારે સુરભીના લગ્ન ઠરાવીશું ત્યારે તું 2 મહિના અગાઉથી જ આવી પહોંચજે. તું તો આ ઘરની મહાલક્ષ્મી દેવી છે. વાત ક્યાંથી

તું 2 મહિના પહેલેથી જ આવજે, લગ્નને માટે પછી તારે જ મહેનત કરવી પડશે ને. વળી જો તું લગ્ન પછી પણ 2-1 મહિના અહીં રહી શકે તો મને ખૂબ ગમશે. ચાલ, હવે મારે તને આશીર્વાદ આપવાના છે અને તું સુખેથી અમેરિકા રવાના થઈ જા. અનિતાએ મીનાક્ષી સાથે વાત કરવા જેટલી પણ ચિંતા કરી નહીં. પહેલા પણ જ્યારે તે મીનાક્ષીને મળી હતી ત્યારે તેની તદ્દન અવગણના જ કરતી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. અનિતા અમેરિકા ઉપડી ગઈ. એરપોર્ટ પર તેને વળાવ્યા પછી એક વિશ્વાસ સાથે નીલાબા બોલ્યા, આટલી સારી વહુ મેળવવા માટે આપણે કેટલા સદભાગ્યી છીએ. મનહરલાલે દુઃખથી મોં ફેરવી લીધું. શ્યામના લગ્ન પછી ઘરનું વાતાવરણ બદલાઈ ચૂક્યું હતું. અજાણી અને ગેરહાજર રહેતી અનિતા માટે વખાણોના પુષ્પહાર સતત ગૂંથાતા હતા. જ્યારે ને ત્યારે મીનાક્ષી સાથે તેની તુલના કરવામાં આવતી. અત્યાર સુધી તો મીનાક્ષી ઘરની સુંદર વહુ હતી તેનો અભિપ્રાય પણ પૂછવામાં આવતો. નીલાબા ઘણી વખત તેના વખાણ પણ કરતા, મીનાક્ષીએ મને ખૂબ આરામ આપ્યો છે, તેને કારણે જ હું તો નિવૃત્ત થઈ ગઈ છું. પણ હવે આવા વખાણ ભાગ્યે જ થતા. ખરું જ કહ્યું છે કે તમારી પાસે જો પૈસો હશે તો તમે સૂર્યની જેમ ઝળહળશો, જો તમારી પાસે પૈસો નહીં હોય તો તમે કૂતરાની જેમ ટળવળશો. દિવસે ને દિવસે અનિતા એ સૂર્યની જેમ વધુ ને વધુ ઝળહળવા લાગી, જ્યારે મીનાક્ષીની જિંદગી ઉત્તરોત્તર એક કૂતરા જેવી થવા લાગી. ઘેર જ્યારે કોઈ સગા કે મહેમાનો મુલાકાતે આવે ત્યારે અનિતાની પ્રશંસા આકાશને આંબી જતી. વૈભવી લગ્નનું વિગતવાર વર્ણન થતું, લગ્નના ફોટાઓનું આલ્બમ ગૌરવભેરે દેખાડવામાં આવતું અને વિડીયો પણ બતાવવામાં આવતો. આજ તો કર્મની કઠણાઈ છે. માણીશું અંશોને આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અનિતાના કુટુંબે આપેલી પહેરામણીની લાંબી યાદી પણ વિગતવાર કહેવાતી. સરળ સ્વભાવ અને બીજા ગુણોથી આરોપિત અનિતાની છબી ઊભી થતી. પણ હકીકત એ હતી કે લગ્નની બધી ભેટો અનિતાના પિતાના ઘરમાં રાખી દેવામાં આવી હતી. તે માટે કહેવાયું હતું કે આપણું ઘર તો કેટલું નાનું છે, આવડા મોટા ચાંદીના વાસણો મૂકવાની પણ જગ્યા ક્યાં છે. આવી વાતચીતોથી વાજ આવી ગયેલા મનહરલાલે તો ઓરડો છોડીને ચાલી જ જવાનું પસંદ કરતા, પણ મીનાક્ષી તેનું રસોડું છોડી જઈ શકતી નહીં, તે ક્યાં ભાગીને જાય. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર RJR ના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. અનિતાએ લખેલા પત્રો અને સાથે બીડેલા ફોટોગ્રાફને લીધે પરિસ્થિતિ વણસતી ગઈ. પોતાની અમેરિકન જીવનશૈલીની વિગતવાર માહિતી અનિતાના પત્રોમાં રહેતી. તે શું કપડાં પહેરતી હતી, ક્યાં ફરવા ગઈ હતી, ઘરની સજાવટ કેવી હતી, કઈ ગાડીઓમાં તેઓ બધે ફરવા જતા હતા, કઈ કઈ જગ્યાઓ તેણે જોઈ હતી, વગેરે વગેરે. આવો પત્ર જે દિવસે આવ્યો હોય નીલાબાના મનને જાણે પાંખો આવી જતી. ગિરીશ અને મનહરલાલ તટસ્થ રહેતા, પણ સુરભી તો મોહિત અને

થકી તજ થઈ જતી. બીજી બાજુ મીનાક્ષી ઉદ્વિગ્ન થતી, કારણ કે તેને ખ્યાલ આવી જતો હવે તેના ભાગ્યમાં પલટો આવી રહ્યો છે. એક દિવસ શાળામાં અડધા દિવસનું કામકાજ હતું. સ્ટાફ રૂમમાં શાળાના વિદ્યાર્થીઓ કરતાં પણ વધુ ઘોંઘાટ થઈ રહ્યો હતો. હેડ મિસ્ટ્રેસ સુશીલાને મીનાક્ષી પ્રત્યે ભાવ હતો. તેઓ મીનાક્ષીની નજીક આવ્યા અને પૂછવા લાગ્યા, મીનુ, આપણે મુગલે આજમ જોવા જઈશું? મેં સાંભળ્યું છે કે એના ગીતો બહુ જ સરસ છે. હા મેડમ, હું કોલેજમાં ભણતી હતી ત્યારે મેં તે ફિલ્મ જોઈ હતી. થોડી ક્ષણો માટે મીનાક્ષીની ભૂતકાળની સ્મૃતિઓ જાણે યાદ આવી ગઈ અને તે એમાં ખોવાઈ ગઈ. પણ એ ભૂલી ગઈ હતી કે ઘરે નીલાબા કંઈક નવું કરશે. તો શું થયું? સાચે જેવું થયું એ માણવા માટે અવિરામ બાદ પણ તમે મારી સાથે જોડાયેલા રહો 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વલસાડના રિંગલ થિયેટરમાં મુગલે આઝમ ફિલ્મ ચડી હતી. તેની બધી ટિકિટો એ બહેનપણીઓનું ટોળું જ ખરીદી લાવી અને કોલેજના ક્લાસ છોડીને આ ફિલ્મ જોવા તે ટોળું ઉપડ્યું હતું.

જે દિવસે તે બધીઓએ ભેગી થઈને તેને એનું એક ગીત ગાવા ફરજ પાડી હતી, મોહબ્બત કી જૂઠી કહાની પે રોએ. એક મસ્તીખોર છોકરીએ ઠરાવ્યું કે તેને વન્સ મોર મળવું જોઈએ. કંટાળો આપતા ઇકોનોમિક્સના લેક્ચર અગાઉ તેણે બ્લેકબોર્ડ પર મોટા અક્ષરોમાં લખી કાઢ્યું, આજે અમારે ઇકોનોમિક્સ શીખવું નથી, અમારે મધુબાલા જેવી દેખાતી અને લતા મંગેશકરની જેમ ગાતી છોકરી પાસે ગીત સાંભળવું છે. અમારી માંગણી છે કે મીનાક્ષી આ ગીત ગાય, મોહબ્બત કી જૂઠી કહાની પે રોએ. આજે બધી બહેનપણીઓ ક્યાં? એ જાદુઈ દિવસો ક્યાં ગયા? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજીઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, કે જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, તેના અંશોને માણી રહ્યા છો. વિચારે ચડેલી મીનાક્ષીને સુશીલાના અવાજે પાછી વર્તમાનમાં લાવી દીધી. તો પછી તું આ મૂવી જોવા આવે છે કે નહીં? સોરી, મેં મારા સાસુને કહ્યું નથી એટલે આજે તો હું નહીં આવી શકું, કદાચ કોઈ બીજી વખત વાત. હવે ચાલને, હું તારા સાસુને કહી દઈશ. બસ સ્ટાફ રૂમમાંથી વસ્તી ઓછી થઈ પછી સુશીલા મીનાક્ષીની પાસે બેઠી. મીનાક્ષી, મારે તને કંઈક વાત કરવી છે. મને આશા છે કે તું ગેરસમજ નહીં કરે આ વાત, પણ હું તને એટલા ખાતર જ કહી રહી છું કારણ કે હું જાણું છું કે મનહરભાઈ કેટલા બધા સારા અને સ્વમાની વ્યક્તિ છે. વાત શું છે? પરમ દિવસે હું એક મેટિની શો જોવા ગઈ હતી ત્યારે મેં આગળની હરોળમાં એક છોકરા સાથે સુરભીને બેઠેલી જોઈ. એ મને તો બહુ ઓળખતી નથી, પણ હું તેને ઓળખું છું. અંધારામાં તેઓ ખૂબ અડોઅડે બેઠા હતા અને પોતાની જ દુનિયામાં ખોવાયેલા હતા. મીનાક્ષીને માથે તો જાણે કોઈએ હથોડો જ ન માર્યો હોય. શું તે છોકરાને તમે જાણો છો? હા, હું એને સારી રીતે જાણું છું. અમારા ઘરના રસ્તામાં નાકા પરના ખૂણામાં ઘરમાં જ તે રહે છે. એનું નામ ગોપીનાથ છે. દેખાવડો છોકરો છે, બીએસસી થયેલો પણ છે. કદાચ સુરભીના વર્ગમાં જ ભણતો હશે, પણ હજી નોકરી મળી નથી. કદાચ પાર્ટ ટાઈમ કામ કરે છે. એટલું સારું છે કે એને કોઈ જાતના વ્યસન નથી. તારે કદાચ વધુ માહિતી મેળવવી હોય તો જોજે. હવે આ વાત ઘરમાં કેવી રીતે કહેવી? અને કહે છે કે નહીં એ માણવા માટે તમે મારી સાથે જોડાયેલા રહો. વિરામ બાદ પણ મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: મીનાક્ષીને જાણે પોતાની આખી દુનિયા ડૂબતી હોય ને એવું લાગ્યું. નીલાબા સુરભી માટે કોઈ એવું ઘર શોધતા હતા જેમાં સાસુ ન હોય, તેથી તેના લગ્ન ઠેલાતા જતા હતા. આ શરત ન હોત તો સુરભીના લગ્ન ક્યારનાય થઈ ગયા હોત. એક બાજુ ગિરીશ અને મનોહરલાલ સુરભી માટે યોગ્ય છોકરાની તપાસ કરી રહ્યા હતા અને બીજી બાજુ સુરભી કોઈ અયોગ્ય યુવાન સાથે સંબંધ જોડી રહી હતી. ભારે હૃદય મીનાક્ષી ઘરે પહોંચી ફિલ્મ માટે તેનો ઉત્સાહ તો ક્યારનો ઓગળી ગયો હતો. તેને પોતાની કોઈ બહેન ન હતી અને તે સુરભીને જ બહેન તરીકે પ્રેમ કરવા લાગી હતી. રોજ તે પ્રાર્થના કરતી કે પોતાની જેમ સુરભીને પણ સારો પતિ મળી જાય. બે એક દિવસ અગાઉ જ કોઈકે તેને વાત કરી હતી કે જો તે અંબાજી માતાના દર્શનની માનતા રાખશે તો તે અવશ્ય પૂરી થશે અને સુરભીએ સારો પતિ મળી જાય તે માટે એને તો કોઈ માનતા ન રાખી, પરંતુ મીનાક્ષી માનતા રાખી ચૂકી હતી. સંપૂર્ણ શ્રદ્ધા સાથે તેણે શહેરમાંના અંબા માતાના મંદિરે જઈ માનતા લીધી હતી. માતાના આશીર્વાદની પ્રસાદી તરીકે લાલ બંગડીઓ પણ સુરભી માટે લઈ આવી હતી. પણ હવે શું? આ વાતને માણીશું આપણે આવતા એપિસોડમાં, અને ત્યાં સુધી તમારે મને આ અભિપ્રાય મોકલી આપવાના છે. નવલકથા કેવી લાગે છે? રેડિયો પાલનપુરના કાર્યક્રમ કેવા લાગે છે? આ માટે 95-12-99-66-88 પર તમે અમને વોટ્સએપ દ્વારા સંદેશા મોકલી શકો. આ સિવાય અમારી એન્ડ્રોઇડ મોબાઈલ પર અને આઈફોનના આઈટ્યુન સ્ટોર પરથી અમારી મોબાઈલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. તેનામાં રહેલા સોશિયલ મીડિયાના એકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, એક્સ પર પણ તમે DM અને મેસેજ કરી શકો છો. અમારી આ એપ્લિકેશનને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. સાથે સાથે ઇમેઇલ radiopalanpur@gmail.com પર પણ અભિપ્રાય આપી શકો. વિશ્વના કોઈ પણ ખૂણામાં રેડિયો પાલનપુર સાંભળવા ઈચ્છતા અને તમે પણ જોડાઈ રહેવા માંગતા હોવ તો તમે આ મોબાઈલ એપ્લિકેશન ને આ સિવાય રેડિયો ગાર્ડન પર અમારો સંપર્ક કરી શકો છો. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 99 66 88.

ટેક્સી પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

નમસ્કાર, હું છું આરજે જીનલ. ઘણા જ બધા લાંબા ઘણા જ લાંબા બ્રેક પછી ફરીથી આવી છું, પણ આશા રાખું છું કે બહુ જ સરસ મજાનું કન્ટેન્ટ તમારા સૌ સુધી પહોંચાડી શકું. એકચ્યુઅલીમાં હમણાં થોડા સમય પહેલાં હું અમદાવાદ ગયેલી અને મેં ગુજરી બજારમાં પુસ્તકોમાં જોતાં જોતાં મને એક સરસ મજાનું પુસ્તક મારા હાથમાં આવ્યું. ફાધર વાલેસનું પુસ્તક છે, એનું નામ છે રોમે રોમે. એમાં ખૂબ જ સરસ મજાની નાની નાની વાર્તાઓ, નાના નાના પ્રસંગો એમણે લખ્યા છે, અને એમના પોઈન્ટ ઓફ વ્યૂથી, એમના પીઓવીથી આ નાની નાની વાર્તાઓને પ્રસંગોને આવો જાણીએ ને સમજીએ. તો એમાંનું એક પ્રથમ પ્રસંગ તમારી સમક્ષ રજૂ કરું છું. એક ફિલસૂફની વાડીમાં ગુલાબના અતિ સુંદર ફૂલ ઉગ્યા હતા. રાજ્યમાં એની ખ્યાતિ ખૂબ ફેલાઈ અને રાજ્ય સુધી વાત પહોંચી, એટલે એમણે પણ એ ગુલાબના ફૂલ જોવાની ઈચ્છા થઈ. સંદેશો મોકલ્યો કે હું કાલે તમારો બગીચો જોવા આવું છું. એટલે ફિલસૂફે સત્કાર આપ્યો અને કહ્યું કે ખુશીથી આવો રાજા. અને રાજાના આગમનની પૂરી તૈયારી કરાઈ. રાજા પધાર્યા ત્યારે અચંબો થયો કે બગીચામાં એક પણ ફૂલ નહોતું, બધા જ ગુલાબ કપાઈ ગયા હતા, એક પણ પાંખડી જોવા ન મળે તમને. અને રાજા પણ શાણા હતા એટલે ગમ ખાઈને શાંત રહ્યા, આગળ વધ્યા, અંદરના ખંડમાં બેઠા અને ખંડની વચ્ચેની એક ફૂલદાની હતી અને ફૂલદાનીમાં એકલું એક જ ગુલાબનું ફૂલ હતું. રાજા સમજી ગયા અને પ્રસન્ન થયા. પણ રાજા શું સમજી ગયા એ વાત આપણે સમજીએ એક સરસ મજાના ગીત પછી. યુ આર લિસનિંગ ટુ 90.4 FM રેડિયો પાલનપુર વિથ આરજે જીનલ. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

રાજા શું સમજી ગયા? 100 ફૂલ જેવું એક જ ફૂલ? ફૂલ ઘણા છે એટલે કિંમતી છે એમ નહીં, એક ફૂલમાં બધા ફૂલ છે, એક ગુલાબમાં આખી વાડી છે, એક જુઓ તો ઘણું છે, એકને સમજ્યા તો બધાને સમજ્યા, અને જો એક ફૂલનું સૌંદર્ય ન સમજ્યા તો 100 ફૂલનું પણ સમજવાના નથી, એકનું ચૂક્યા તો સૌનું ચૂક્યા. એ એક ગુલાબ પણ કંઈ વિશિષ્ટ હતું, ખાસ ચૂંટેલું હતું એમ પણ નહીં, એ 100માનું જ એક હતું, એક પ્રતિનિધિ હતો, એક નમૂનો હતો, એક ગુલાબ હતું, તે એક હતું, પણ એમાં એનું એક પૂર્ણપણું, એનું પોતાપણું, એનું વિશેષપણું હતું, એના પર આખું ધ્યાન કેન્દ્રિત થાય, એની પાંખોડીઓમાં આખું પ્રદર્શન સમાય, મનમાં એનું ચિત્ર રહે, સ્મરણમાં એનું રૂપ ઉતરે, એકી સાથે જો 1000 ગુલાબ જોયા તો એક પણ યાદ ન રહે, ગુલાબના લક્ષણ મન પર ન અંકાય, અને ગુલાબની વાડી જોઈ તો વાડીની કદર થાય, ગુલાબની નહીં, વિપુલતાનું પ્રદર્શન થાય પણ સુંદરતાનું નહીં, પણ એક ગુલાબની કદર થઈ એમાં બધા ગુલાબની કદર થઈ, બગીચાનું એક એક ગુલાબ કિંમતી છે, દુનિયાની એક એક વસ્તુ સુંદર છે, જીવનમાં એક એક પ્રસંગ મંગળ છે, માટે એક એક પ્રસંગને લઈને જીવવાનું છે, એક એક વસ્તુ લઈને એની કદર કરવાની છે, એકવાર સમસ્તનું જોર છે એક પ્રસંગમાં, એક ક્ષણમાં, એક ગુલાબમાં, મોટા પરાક્રમની જરૂર નથી, વિરલ સિદ્ધિની જરૂર નથી, એક ગુલાબ બસ છે, રોજના સામાન્ય મામૂલી પ્રસંગો બસ છે, એ જોવા માટે રાજા પધારશે, ભગવાન પધારશે અને જોઈને પ્રસન્ન થશે. 100 ગુલાબને બદલે એક જ ગુલાબ રાખીને ફિલસૂફ રાજાને સમજા

સમજાવવા માંગતા હતા કે દરેક માણસનું જીવન કિંમતી છે, દરેક પ્રસંગ પવિત્ર છે, દરેક વસ્તુ પૂજનીય છે. જે આ સમજે તે જીવનને સમજે. કેટલી સુંદર ફિલસૂફી ફાધર વાલેસના શબ્દોમાં, એમના પ્રસંગોમાં આપણને છલકાઈ રહી છે, આપણને સમજાઈ રહી છે. બસ એક આવા જ બીજા પ્રસંગ સાથે આપણે સરસ મજાના ગીત પછી મળીએ. યુ આર લિસનિંગ ટુ 90.4 FM રેડિયો પાલનપુર વિથ આરજે જિનલ. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આપની વાત તો આપણે સમજ્યા, હવે આપણે બીજા પ્રસંગની શરૂઆત કરીએ. એનું શીર્ષક છે કામ. કોઈ માણસની સાથે પહેલો પરિચય થતાં થોડા સહજ પ્રશ્નો પૂછાય છે. એમાં એ પ્રશ્ન અચૂક આવે કે તમે શું કરો છો, એટલે કે શું કામ છે, શી નોકરી છે, કેટલો પગાર છે. ગુજરાન ચલાવવા માટે કંઈક તો કરવું જોઈએ ને, અને માણસ શું કરે છે એ ઉપરથી એની કિંમત આંકવામાં આવે છે. માટે પહેલો પરિચય થતાં એ પ્રશ્ન પૂછાય અને એના જવાબ ઉપરથી માણસ વિશેનો અભિપ્રાય બંધાય. તમે શું કરો છો, સમાજમાં માણસનું મૂલ્યાંકન કરવા એ પાયાનો જ પ્રશ્ન છે. કોઈ સંત પુરુષની સાથે પહેલો પરિચય થયો, પહેલું મિલન હતું, દર્શન હતા, થોડી વાતચીત પણ હતી. એમાં થોડા સહજ પ્રશ્નો પૂછાયા પણ ખરા, પણ એ સંત પુરુષને કોઈએ પૂછ્યું નહીં કે આપ શું કરો છો. પૂછે તો અવિવેક લાગે ને, પૂછે તો મૂર્ખાઈ લાગે. સંત પુરુષ શું કરે છે એનું મહત્વ નથી, પણ એ સંત છે, સિદ્ધ છે, પવિત્ર છે, એનું મહત્વ છે. કામ નહીં પણ જીવન, નોકરી નહીં પણ વ્યક્તિત્વ, પ્રવૃત્તિ નહીં પણ માનવી, એ જ મહત્વનું છે, એ જ જોવાનું છે, ને એ જ માણસનું સાચું મૂલ્યાંકન છે. હું શું કરું છું એમ નહીં, પણ હું કેવો છું, મારા પ્રમાણપત્રો નહીં પણ મારો સ્વભાવ, મારો પગાર નહીં પણ મારું ચારિત્ર્ય. ઘણીવાર નાનો આદમી મોટી નોકરી કરે અને ઉમદા વ્યક્તિ મામૂલી નોકરી કરે. ઘણીવાર બહારનો ભપકો અંદરની કંગાલિયતનું ઢાંકણું છે. માણસનું વ્યક્તિત્વ નથી, માટે કામ જોઈએ, પ્રવૃત્તિ જોઈએ, દેખાવ જોઈએ. મો સારું નથી એટલે આભૂષણો જોઈએ. દિલની સમૃદ્ધિ નથી એટલે બેંકનું ખાતું જોઈએ. કોઈ માણસનું કામ કરવું જોઈએ, સંસાર છે ને, જીવવાનું છે, જરૂર કરીએ, પણ મારું કામ મારા જીવનનું માપ નથી. શોખ છે, જરૂરિયાત છે, ધંધો છે, રોજગાર છે, જે હોય તે, પણ તે હું નથી, તે મારું જીવન નથી, મારું વ્યક્તિત્વ નથી, મારી અસ્મિતા નથી. કામ કરતા જીવન મોટું, પગાર કરતા આત્મા સાચો. એક ફિલસૂફને પૂછ્યું કે તમે શું કરો છો, એને જવાબ આપ્યો હું વિચાર કરું છું. એક સાધકને પૂછ્યું કે તમે શું કરો છો, એને જવાબ આપ્યો કે હું શોધ કરું છું. એક મુક્તાત્માને પૂછ્યું કે તમે શું કરો છો, એને જવાબ આપ્યો કે હું જીવું છું. કેટલો સુંદર જવાબ! જો કોઈ અભિમાન વગર, મોટાઈ વગર, સરળ ભાવથી ને સહજ ઉમળકાથી એ જવાબ આપી શકે તો એનું જીવન ખરેખર ઉન્નત બન્યું કહેવાય. હું જીવું છું. કોઈ પ્રવૃત્તિ નોંધવાની જરૂર નથી, કોઈ સિદ્ધિ બતાવવાની જરૂર નથી. હું સરળતાથી, સ્વાભાવિકતાથી, રોજ રોજ આત્મસંતોષથી અને નિજાનંદથી જીવું છું. એ મારું કામ છે. એના કરતાં બીજું શું કામ કોઈ શુભ હોઈ શકે? કેટલી સુંદર રચના, કેટલી સુંદર વિચાર ક્ષમતા ફાધર વાલેસની આ પ્રસંગમાં આપણને દેખાઈ રહી છે. એવા બીજા જ પ્રસંગો સાથે ફરી મળીએ એક સરસ મજાના ગીતના બ્રેક પછી. યુ આર લિસનિંગ ટુ 90.4 FM રેડિયો પાલનપુર વિથ આરજે જીનલ. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વાર્તાનું શીર્ષક છે સપાટી પ્રિય. બધા લોકો સપાટી પ્રિય છે, એ શબ્દ મારા મનમાં ચોંટી ગયો. સપાટી પ્રિય, છીછરું ઉપર છલ્લું ઉપર ચોંટ્યું. સપાટી, ફલક, પૃષ્ઠ, એથી ઊંડે નથી જોતા, નીચે નથી જતા, ડૂબકી નથી મારતા, ઉપર ઉપરથી જુએ છે, થોડું થોડું સાંભળે છે, આછું આછું સ્પર્શે છે, પણ પકડ નથી, ઊંડાણ નથી, વજન નથી. બધા સપાટી પ્રિય છે, થોડી વાતો, થોડી ખબર, થોડી તપાસ, થોડી ચર્ચા, થોડી એ મુદ્રા લેખ છે, એ નીતિ છે, એ ધર્મ સંહિતા છે. થોડુંક કરવાનું, થોડુંક વિચારવાનું, થોડુંક સમજવાનું, પણ થોડુંક જ. થોડું તો કરવું જોઈએ, કારણ કે કશુંક પણ કર્યા વગર ન ચાલે, એટલે જરૂર કરીએ, પણ બને એટલું ઓછું, ઊંડે ન.

સપાટી તો મનોહર છે, લહેરીઓ છે, તરંગો છે, જળજળાટ છે, પણ સપાટીમાં શાંત પાણી નહીં મળે, સપાટીમાં સ્થિરતા નહીં મળે, સપાટીમાં મોતી નહીં પાકે. લોકો છાપું વાંચે છે, છીછરું વાંચન છે, લોકો સિનેમા જુએ છે, છીછરું દર્શન છે, લોકો બોધ સાંભળે છે, છીછરું મંથન છે, લોકો ગીતો ગાય છે, છીછરું રંજન છે, એમાં દિવસ જાય છે ને એમાં જીવન જાય છે. સપાટી યજ્ઞ છે, સપાટી ધર્મ છે. કારખાનામાં નવા આવનાર કારીગરને અધિકારીએ પૂછ્યું, આમાં તમે શું શું જાણો છો? અધિકારીએ કહ્યું, દરેક કામ વિશે થોડું થોડું જાણું છું. અધિકારીએ ટીકા કરી, દરેક કામ વિશે થોડું થોડું જાણવાને બદલે એક કામ વિશે પૂરું જાણી લીધું હોત તો? આપણે તો દરેક વાતમાં થોડું થોડું જાણનાર, થોડા નામો જાણીએ, થોડી તારીખો જાણીએ, થોડા શ્લોકો જાણીએ, થોડી દવાઓ જાણીએ, દરેકમાં થોડું થોડું થોડું, પણ એકને પૂરું નહીં. સપાટીના વિદ્વાનો, બજારના પંડિતો, ચંચુપાત, ઉટવૈદુ, દરેક વાતના નિષ્ણાંતો, એટલે એક પણ વાતના નહીં. આપણે સપાટી પ્રિય છીએ એનો લાભ પોતાના કામ માટે અનેક લોકો ઉઠાવે છે. લેખકો ઉઠાવે છે, તંત્રીઓ ઉઠાવે છે, જાહેર ખબરો મૂકનાર ઉઠાવે છે, અને ભાષણ કરનારા ઉઠાવે છે. સપાટી જોઈએ તો સપાટી જ આપે છે. સપાટી પ્રિય છે એટલે સપાટી દાન કરે છે. આપણી નબળાઈ છે અને એમની ચતુરાઈ છે. પછી ફરિયાદ કરીએ છીએ કે કેવું વાંચન મળે છે, કેવો બોધ મળે ને, કેવી જાહેર ખબરો મળે ને, કેવા ગીતો મળે. આપણે છીએ એવા અને આપણને મળે એવું. લોકો સપાટી પ્રિય છે એટલે સપાટી પર જીવવાનો અવતાર મળે.

લેખનું શીર્ષક છે શાસ્ત્રાર્થ. શાસ્ત્રાર્થ ચાલતો હતો એક રૂઢિચુસ્ત વિચારક અને આધુનિક સુધારક ધર્મ અને સમાજ અને સિદ્ધાંતો અને રિવાજો વિશે ચર્ચા કરતા હતા. ઉગ્ર ચર્ચા હતી. એમાં કોણ જીતે અને કોણ હારે એ જોવા તો આસપાસ બેસનારો ક્રિકેટની ટેસ્ટ મેચના પ્રેક્ષકો હોય એમ આતુરતાથી રાહ જોતા હતા. એમ એક રૂઢિચુસ્ત બોલ્યો, તમે બદલાવો છો એટલે તમે સત્ય નથી. અને જાણે બ્રહ્માસ્ત્ર ફેંક્યું હોય એવી અસર સૌ પર પડી. સાચી વાત હતી, સુધારક બદલાય, ફેરવાય, નવું શોધે ને નવું કરે, જૂનું છોડે ને નવું લે, એટલે ફરીથી નવા ને જૂનું કહીને ક્યારે છોડશે કહેવાય નહીં. અને સત્ય તો એ જ છે, સનાતન છે, અખંડ છે. 2 + 2 = 4 એમાં કોઈ બાંધ છોડ નહીં, કોઈ સુધારો નહીં. સત્ય તો સત્ય, પૂરું ને અનંત, સ્થિર છે ને અડગ છે. માટે જે કોઈ ફેરવાય બદલાય એની પાસે સત્ય નથી એ સિદ્ધ થઈ ગયું. પ્રેક્ષકોએ તાળી પાડી. જીત આની જ છે નક્કી થયું હતું. પછી સુધારક બોલ્યો, તમે બદલાતા નથી એટલે તમે જીવન નથી. સચોટ જવાબ આપ્યો, અણધાર્યો જવાબ આપ્યો. બચાવને બદલે ને સામેથી પ્રહાર કર્યો. લગભગ એનું એ જ શસ્ત્ર એને પાછું ફેંક્યું અને એ જ શબ્દો હતા, એ જ વાક્ય હતું, સત્ય નથી તો તમે જીવન નથી. હવે તમે પસંદ કરો કે તમારે જીવન થવું છે કે જડ નિશ્ચિત મૂળદુ થવું છે. જીવન ચેતન છે, સક્રિય છે, પરિવર્તનશીલ છે. જીવન જાગે, ઉગે અને વિકસે છે. જીવન બદલાય છે ને એમાં એની શક્તિ છે, એની સ્ફૂર્તિ છે, એની ચેતના જ છે. જીવન તે જ જીવન છે, સાચો જવાબ હતો. પેલા શાસ્ત્રીને એનો સવાયો મળ્યો હતો. આ ઇતિહાસનો બનાવો યુવાન વયે ધર્મશાસ્ત્રો ભણતો હતો ત્યારે અમને કહેવામાં આવ્યો હતો. મૂળ બનાવ રૂઢિચુસ્ત બોસુએ અને સુધારક લાઈમ બંસી વચ્ચે બનેલો હતો, પણ એમને ફક્ત બનાવનો પહેલો ભાગ કહેવામાં આવ્યો હતો. તમે બદલાવો છો એટલે તમે સત્ય નથી. અમને રૂઢિચુસ્ત બનવાનો એ પ્રયત્ન હતો. અને ખરેખર એ પ્રસંગ અને શિક્ષણ લઈને એ સમયે હું રૂઢિચુસ્ત તમામ રાચતો અને એ જ નિત્ય સનાતન અટળ અવિનાશી સત્યમાં ગર્વ લેતો હતો. વર્ષો પછી મારી મેળે વાંચતા ઇતિહાસના ગ્રંથોમાં મને એ પ્રસંગનો બીજો ને સાચો ભાગ જડ્યો. તમે બદલાતા નથી એટલે તમે જીવન નથી. ત્યારે હું ખૂબ હસ્યો હતો. ફાધર વાલેસની આ ખૂબ સુંદર રચના આપણે સાંભળી. આવા બીજા અલગ અલગ પ્રસંગો સાથે ફરી મળીએ. ત્યાં સુધી યુ આર લિસનિંગ ટુ 90.4 FM રેડિયો પાલમ.

સારું છે, લોકો એમ કેમ કહેતા હશે? એક કારણ એ હશે કે જૂનું જાણીતું છે, પરિચિત છે, શિક્ષક જૂનો અભ્યાસક્રમ જાણે છે, પોતે વિદ્યાર્થી તરીકે શીખ્યા એ શિક્ષક હવે શીખવાડે છે, એટલે સહેલું પડે. નવો અભ્યાસક્રમ આવે, સાવ જુદો આવે, પોતાને હવે ફરીથી ભણીને લાંબી તૈયારી કરીને વર્ગમાં જવું પડે અને ગમતું નથી, માટે નવા અભ્યાસક્રમની ટીકા કરે છે કે જૂનો સારો હતો કારણ કે સહેલો હતો. વિદ્યાર્થીને માટે નહીં પણ શિક્ષકને માટે એ જરૂરપણે સહેલો હતો એટલે સારો હતો. જૂનું સારું, ઓછી મહેનત કરવી પડે ને. બીજું કારણ એ હશે કે જૂનામાં વિશ્વાસ છે, સલામતી છે, જોયું છે, અનુભવ્યું છે, એમાં શું છે એ જાણ્યું છે, શું પરિણામ આવે નિહાળ્યું છે, બધું યોગ્ય છે, સલામત છે, એટલે કરતા ફાવે ને કરવું ગમે. નવું હોય એમાં જોખમ હોય, શું આવશે શું થશે એનો વિશ્વાસ નથી, માટે કરવાની ઈચ્છા નથી. ખોટો સાહસ કોણ કરે? અજાણે દરિયે કોણ હંકારે? એના કરતાં જૂનો રસ્તો વધારે સારો, જૂની રીત સલામત, જૂની પ્રણાલિકા સાચવવી ગમે છે. ત્રીજું કારણ કદાચ એ હશે કે હું તો જૂનું જ કરતો આવ્યો છું ને, હવે જૂના કરતાં નવું સારું ગણાય તો હું ઉતરતું જ કામ કરતો આવ્યો છું, એનો અર્થ એવો થાય અને એ મને નહીં ગમે. વર્ષો સુધી હું એમ કરતો આવ્યો છું, હવે બીજી કોઈ રીત આવે, બીજો કોઈ રસ્તો આવે ને બીજું કોઈ કામ આવે અને એને સારું કહેવું, વધારે સારું કહે તો મારું ઓછું હતું એમ સાબિત થયું ને, અને હું એ સ્વીકારવા તૈયાર નથી. માટે હું કહું છું કે નવું મને કરવું ગમતું નથી કારણ કે જૂનું જ સારું છે. જૂનામાં ઘણું સારું છે એની ના નથી, એની કદર કરીએ છીએ, એનો લાભ લઈએ છીએ, પણ જૂનાને જ્યારે વળગી રહીએ ત્યારે આપણને નવું અપનાવવાની આનાકાની કરીએ છીએ. જરા તપાસી તો લઈએ કે એની પાછળનું કારણ શું હશે. આળસ છે, બીક છે, અભિમાન છે, તો આપણી આનાકાની ખોટી ને. એના કરતાં વિશ્વાસ લાવીએ, ઉત્સાહ લાવીએ, નમ્રતા લાવીએ અને નવે રસ્તે જવાની તૈયારી બતાવીએ તો જૂનાનો લાભ મળ્યો છે એટલે સંતોષ છે, હવે નવાનો પણ લાભ લઈએ. એનો પડકાર છે, જૂનામાં જે છે સાચી મૂડી હતી એ સાચવીને નવામાં પણ જે સારા તત્વો છે એ લઈને જીવનનો પૂરો લાભ લઈએ તો કેવું રહે. બસ ફાધર વાલેસની આવી સુંદર સુંદર રચનાઓ અને પ્રસંગો સાથે ફરી આપણે મળીશું એક નવી વાત અને નવી વાર્તા સાથે. વાલેસિંગ 90.4 FM રેડિયો પાલનપુર વિથ આરજે જીના. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: પાલનપુર અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકી સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટક માં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશીન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિણ પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
1: ઘણા સમય પહેલાની વાત છે. ગરમીના મહિના હતા. સૂર્ય દેવતા ધરતી પર આગ વરસાવી રહ્યા હતા. ભયંકર ગરમી પડી રહી હતી. એક કીડી હતી. આટલી બધી ગરમીના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેને ઘણી તરસ લાગી હતી. કીડી તેની તરસ મિટાવવા માટે પાણીની શોધ કરવા લાગી. થોડીક વાર અહીંયા ત્યાં તપાસ કરી પછી તે એક નદી કિનારે પહોંચી. સામે જ પાણી હતું, પણ પાણી પીવા માટે તે નદીની અંદર ના જઈ શકે એટલે તે ત્યાં પડેલા એક નાના પથ્થર ઉપર ચડી ગઈ. પણ એણે જેવું પાણી પીવાનો પ્રયત્ન કર્યો તે ત્યાંથી લપસીને પાણીમાં પડી ગઈ. અને બચવાની કોશિશો કરતા કરતા બૂમો પાડવા લાગી. તે જ નદીના કિનારે એક ઝાડ હતું જેના ઉપર એક કબૂતર બેઠું હતું. કબૂતરને તેની ઉપર દયા આવી ગઈ અને તે કીડીને બચાવવાના ઉપાયો વિચારવા લાગ્યો. પણ તેને સમજ નહીં પડી રહી હતી કે તે શું કરે. ત્યાં જ તેને એક તરકીબ સૂઝી અને તરત એ ઝાડ પરથી એક પાંદડું તોડીને પોતાના જીવ બચાવતી કીડીની પાસે તેણે ફેંકી દીધું. કીડી તે પાંદડા પાસે પહોંચી અને ધીરેથી તેના પર ચડી ગઈ. થોડી વાર પછી પાંદડું તરતું તરતું કિનારા પર સૂકી જગ્યાએ આવી ગયું અને ત્યાં પહેલાથી જ ઉભેલું કબૂતર કીડીને આવવાની રાહ જોઈ રહ્યું હતું. કીડી પાંદડા પરથી નીચે ઉતરી ગઈ અને કબૂતરની પાસે જઈને બોલી,
2: કબૂતર ભાઈ, આજ તમારા કારણે હું બચી ગઈ. જો ક્યારે મારી જરૂર પડે તો મને અવશ્ય જણાવજો.
3: જા બેન, ભલા તું કેવી રીતે મારી મદદ કરશે.
1: આટલું કહીને કબૂતર ઉડી ગયું. આ ઘટનાના થોડા દિવસ પછી એક શિકારી તે નદી પાસેથી પસાર થઈ રહ્યો હતો. એને કોઈ શિકાર ન મળ્યું હતું એટલે તે ઉદાસ હતો. ત્યાં જ તેને પેલું કબૂતર દેખાયું અને વિચારવા લાગ્યો, જો આ કબૂતર મળી જાય તો મજા પડી જાય. આટલું વિચારીને તેણે ત્યાં જ જાળ પાથરી દીધી અને એણે ઉપર દાણા પણ નાખી દીધા. પછી થોડી દૂર જઈને એક ઝાડની પાછળ સંતાઈ ગયો અને આશા કરવા લાગ્યો કે તે કબૂતરને પકડી લેશે. કબૂતરે જેવું નીચે દાણો જોયો તરત તેને ખાવા માટે તે ઉડીને ઝાડ પાસે આવ્યો અને તેમાં ફસાઈ ગયો. કબૂતર તે ઝાડમાંથી નીકળવાની કોશિશ કરી રહ્યો હતો પણ તેમાંથી નીકળી ના શક્યો. ત્યાં જ તેની નજર ઝાડની પાસે બેઠેલી કીડી ઉપર પડી અને તેને યાદ આવ્યું કે જરૂરત પડવા પર મદદ કરવાનું કીડીએ વચન આપ્યું હતું. પણ કબૂતર એ વિચારીને નિસહાય થઈ ગયો કે આટલી નાની કીડી શું કરી શકવાની. કીડીને કબૂતર ઉપર દયા આવી ગઈ અને તેને બચાવવાના ઉપાયો શોધવા લાગી. ત્યાં જ શિકારી આવ્યો અને ઝાડમાં ફસાયેલા કબૂતરના પગને કાઢીને ઝાડમાં લપેટીને ત્યાંથી ચાલવા જ જતો હતો. ત્યાં જ કીડીને એક તરકીબ સૂઝી અને કીડીએ જલ્દીથી ચાલીને જઈને શિકારીના પગમાં કડી ગઈ. શિકારી પીડામાં કણસવા લાગ્યો

0: આજનો દિવસ જ ખરાબ છે.
1: સખત પીડાને કારણે શિકારીએ તે જાળને ત્યાં જ છોડી દીધો. કબૂતરને જાળમાંથી નીકળવાનો સમય મળી ગયો અને તે ત્યાંથી ફટાફટ ઉડી ગયું. શિક્ષા: ભલું કરશો તો ભલું થશે.
2: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

આ વાર્તા વિંધ્ય પહાડોમાં રહેતા એક ખેડૂતની છે. એને એક દીકરી હતી જેનું નામ ગંગા હતું. નાનપણથી જ ઘેટા બકરાને ચરાવવા માટે એ બહુ બધી અલગ અલગ જગ્યાએ જતી. એકવાર જ્યારે એના પ્રાણીઓ ઘાસ ચરતા હતા એ જગ્યાએ એને એક વિચિત્ર છોડ દેખાયો. એણે વિચાર્યું કે આ વિચિત્ર છોડને ત્યાં ઉગવા દેવો યોગ્ય નથી, તો એણે ઉખાડી લીધું અને થોડી ઊંચાઈ ઉપર જઈને બે પથ્થરોની વચ્ચે રોપી દીધું. રોજ ગંગા બાજુના તળાવમાંથી પાણી ભરીને એ છોડને પીવડાવતી. છોડ ઝડપથી વધવા લાગ્યું અને જલ્દીથી એક વૃક્ષ બની ગયું. એ વૃક્ષનો છાંયડો ખૂબ જ ટાઢક આપતો, જેથી બહુ બધા પક્ષીઓ અને પ્રાણીઓ ત્યાં આશરો લેતા. જ્યારે કોઈ વાર ગરમી બહુ લાગતી, ગંગા પ્રાણીઓને વૃક્ષ નીચે લઈ જતી અને પોતે પણ થોડો આરામ કરી લેતી. એ વિસ્તારના બીજા પ્રાણીઓ પણ એ વૃક્ષ નીચે વિશ્રામ કરવા લાગ્યા. એ વૃક્ષની નજીક

0: તળાવ હતું, જે બાજુના એક ગામડાના લોકોનું મુખ્ય જળ સ્ત્રોત હતું. અત્યંત ગરમીમાં પણ એ તળાવનું પાણી કદી સુકાતું નહોતું. ત્યાંના લોકો તળાવની આસપાસ ખોદકામ કરીને તળાવના પાણીને હંમેશા બચાવી રાખતા. પણ એક વર્ષ વરસાદ બિલકુલ ના પડ્યો અને એ તળાવમાં નવું પાણી બિલકુલ ના ભરાયું. ગરમીમાં અસહ્ય તાપમાનને કારણે તળાવ સુકાઈ ગયું. બધા જ વૃક્ષોની સાથે સાથે ઘાસ પણ સુકાઈ ગયું. પ્રાણીઓને ચરવા માટે પણ ઘાસ ના બચ્યું. લોકો પાણી માટે વલખા મારવા લાગ્યા. કેટલાક લોકો બીજી જગ્યાએ જતા રહ્યા. એક દિવસની વાત છે, એક વખત બપોરના સમયે ગંગા એ વૃક્ષ પાસે આવી, જેણે એને રોક્યું હતું અને એ વૃક્ષના સુકાઈ જવાની ચિંતા હતી. પણ એ વૃક્ષ પાસે આવીને એણે જોયું તો એ તો એમ જ હતું. વૃક્ષના પાંદડા એકદમ લીલા અને ચમકદાર હતા. એ વૃક્ષના છાંયડામાં હાલ પણ એ જ ઠંડકનો અહેસાસ થતો હતો. ગંગા ખૂબ જ તરસી હતી અને વૃક્ષ નીચે સૂઈ ગઈ. એને લાગ્યું કે તરસથી પોતે મરી જશે. એણે એક ટીપું પણ પાણી પીધું નહોતું અને એનું ગળું સુકાઈ રહ્યું હતું. ગંગાએ વિચાર્યું કે જીવન બસ આ વૃક્ષની છાયામાં છે. પાસેનું તળાવ પણ સુકાઈ ગયું હતું. એને વૃક્ષમાં એક મનુષ્ય જેવી આકૃતિ દેખાઈ અને એમાંથી એને એક અવાજ સંભળાયો.
1: ગંગા, તે આટલા વર્ષો મને પાણી આપ્યું, હવે મારો વારો છે કે તારી તરસ છીપાવું. જો તું મારી એક ડાળ ઉખેડી નાખે તો તને પાણી મળી શકે છે. પાણી પીને એ ડાળને એ જ જગ્યાએ રોપી દેજે અને આ રહસ્ય કોઈને કહેતી નહીં.
0: ગંગાને તો વિશ્વાસ જ ન થયો. તેણે આમ તેમ જોયું તો પછી એને એક પથ્થર ઉપર એક ડાળ દેખાઈ, જે ધરતીની અંદર જતી રહેલી. એણે તાકાત વાપરીને એ ડાળને ઉપર ખેંચી. તરત જ એ ડાળ જ્યાં ખૂપેલી હતી ત્યાંથી પાણીનો ધોધ ઉપસ્યો. ગંગાએ મન ભરીને પાણી પીધું અને ફરીથી એ ડાળને ત્યાં જ રોપી દીધી. ત્યારબાદ એક વૃદ્ધ માણસ ત્યાં આવ્યો. તરસના લીધે એ બેભાન થઈને જમીન પર પટકાયો. ગંગાએ ફરીથી એ ડાળ ખેંચીને એ વૃદ્ધને પાણી પીવડાવવાની કોશિશ કરી.
1: ડાળને બહાર ના કાઢ ગંગા, નહીતર હું મરી જઈશ.
0: એ અવાજ પર કોઈ ધ્યાન આપ્યા વગર ગંગાએ ડાળને ઉખાડી લીધી અને વૃદ્ધ માણસને પાણી પીવડાવ્યું. પાણી પીતા જ તે વૃદ્ધ માણસ એકદમ સાજો થઈ ગયો. ગંગાએ ડાળને પાછી તે જગ્યાએ ન રોપી અને બોલી,
2: દાદા, પત્તાને જઈને કહી દો કે અહીંયા પાણી મળે છે.
0: તરત જ તે વૃદ્ધ વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો. ગંગા ત્યાં ઉભા ઉભા પાણીના ધોધને જોતી રહી. એ પાણી ધીરે ધીરે બાજુના તળાવ તરફ વહેવા લાગ્યું.
2: તારી વાત ન માનીને લોકોનો જીવ બચાવવા મેં આવું કર્યું. મને મારી જાતની પરવા નથી. જો ઘણા બધા લોકોનો જીવ બચતો હોય તો તું મને મારી શકે.
0: વાત સાંભળી વૃક્ષ બોલ્યું,
1: હું તો તારી પરીક્ષા કરતો હતો. હું તને કદી મારું ગંગા? તે તો મને પાણી પીવડાવીને જીવન આપ્યું છે. હવે મારો વારો છે. હું આના બદલામાં આ તળાવને પાછું ભરી દઈશ. હવે આ વિસ્તારમાં કદી પાણીની તંગી નહીં સર્જાય.
0: આવું કહીને તે ચહેરો વૃક્ષ પરથી અદ્રશ્ય થઈ ગયો. વૃક્ષમાંથી જે પાણી નીકળ્યું એનાથી આખું તળાવ છલોછલ ભરાઈ ગયું. ત્યારબાદ તે વિસ્તારમાં કોઈ દુષ્કાળ ન પડ્યો અને લોકો ખુશીથી રહેવા લાગ્યા.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારા

તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-9966-88 9512-9966-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-9966-88 9512-9966-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આલમપુર અને ડીસા માટે ખુશ ખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિન પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પાલમપુર અને ડીસા માટે ખુશ ખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકી સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિણ પંડ્યા

0: 9428677113। તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર। ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ। મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।
2: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે। કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો। ગઈકાલે મેં લાઇટ બિલમાં 0 રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે। બાકી લાઇટ બિલ 0 આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની। મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
3: हर घर सूर्य घर।

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહી

એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે

0: આપી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે. રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512 99 66 88 95 12 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 9512 99 66 88 95 12 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યાર ના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, એ બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર।

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: પાલમપુર અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપરહિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિન પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: શક્તિ મિલ રેપ કેસ જેવી સ્ત્રીઓ માટે અસલામત 272 જગ્યાઓ છે મુંબઈ શહેરમાં. એક હવાલદારે એક સ્ત્રીને રિક્ષામાંથી ખેંચી કાઢી અને સ્કૂટર પર બેસાડીને એટીએમમાંથી લાખ રૂપિયા કઢાવ્યા. પોલીસ કમિશનર પર રેપનો કેસ કરનાર મોડલને મારી નાખવાની ધમકી. સામનામાં એ જ પોલીસ કમિશનરની તરફેણમાં તંત્રી લેખ.
1: મમ્મી કયું છાપું છે આ? હે, શેના બધા વાયલન્ટ સમાચારો શોધી શોધીને વાંચી રહી છે તું?
0: ભય દેખાડું છું. શું છે આજકાલ આ મુંબઈ શહેર છે ને, એ પણ દિલ્હી જેટલું સ્ત્રીઓ માટે ખતરનાક થતું જાય છે. તારી બહેરી ના આવી?
1: હા, એણે મેસેજ કરેલો મને કે એકાઉન્ટ્સ નું થોડું કામ છે બેંકમાં, એટલે થોડી મોડી આવશે.
0: પણ આજે શનિવાર, અડધો દિવસ.
1: બેંકમાં બીજા કામ હોય ને મમ્મી?
0: હા, પણ જો ને 8 વાગી ગયા
1: તો?
0: ના ના, તારી બહેરી બહુ કામ કરે છે.
1: તું શું કહેવા માંગે છે બોલ તો.
0: એ જ કે તારી બેરી કામગરી છે અને આવતી જ હશે. ચા પીશો?
1: ઓકે.
0: ઓહો, શું સમાચાર છે. મોડી આવતી પત્ની ઉપર શંકા કરતા પતિનું પ્રેમી સાથે મળીને પત્નીએ કાસળ કાઢી નાખ્યું. વસઈની ખાડીમાંથી વિકૃત ચહેરાવાળી લાશ મળી.
1: મમ્મી શું આ સાવધાનો એપિસોડ ચાલુ કર્યો કે શું? તું શું કહેવા માંગે છે?
0: સમજદાર કોઈ ઈશારા કાફી હે?
1: ના, હું ના સમજ છું. બોલ ચોખ્ખે ચોખ્ખું બોલ, શું કહેવા માંગે છે?
0: સમજાવ.

0: દર ત્રીજા શનિવારે બેંકમાં વધારે પડતું કામ હોય, ફોન પર છાની છાની વાતો ચાલતી હોય. જો ભાઈ, હું દોડાને સાપ માનતી હોઉં ને, પણ ધુમાડો કહે છે કે આ ક્યાંક લાગી છે. બૈરીનો પગ કુંડાળામાં પડે અને વર ગફલતમાં રહી જાય ને, તો સરવાળે સંસારનું મીંડું થઈ જાય.
1: અને સાસુ વહુની પીઠ પાછળ દીકરાના કાન બંબેરે રાખે ને, તો સંસાર સ્વર્ગથી પણ વધારે સુંદર થઈ જાય.
0: દીકરો છે મારો, તપેલું ગરમ છે, અડીશ તો દાજી જઈશ એવી ચેતવણી આપવાની ટેવ છે.
1: એટલે હું ગરમ તપેલું છે?
0: અરે ના, ધારદાર છરી, સેજ નજર ચૂકી ના આંગળી ગઈ.
1: વગર વાકે આંગળી ચાળો કરી રાખીએ ને, તો ક્યારેક આંગળી શું હાથથી પણ હાથ ધોવા પડે.
2: આ શું ચાલુ કર્યું છે? અંતાક્ષરી છે હા, તપેલાથી છરી પર આવ્યા, છરીથી આંગળી, આંગળીથી હાથ, ને હાથથી પગ આવશે. પગથી ટાટિયા ખેત શરૂ ને તમારી સાસવહુની કબડ્ડી શરૂ.
1: શરૂઆત તારી મમ્મીએ કરી.
0: એ ના, અમે મા દીકરો વાત કરતા હતા, તમે ચાલુ ગાડીએ ચડી બેઠા. બેંકમાં કામ કરીને થાક નથી લાગ્યો?
1: ના,
0: પણ હવે લાગશે. જ્યારે રસોડામાં જવાનો વારો આવશે ને, ત્યારે થાક લાગશે. પછી વરને ઓર્ડર કરશો કે પાઉંભાજી બહારથી મંગાવી લે.
1: તે તમે ઘરમાં બેસીને માખો મારીને જીવ હત્યાનું પાપ કરતા હતા, એના કરતા ખીચડીનું તપેલું ચડાવ્યું હોત તો મારા ગુજરી ગયેલા સસરાનો ઘરાસ ના લૂંટાઈ જાત.
0: લૂંટાઈ જાત? બહુ બહાર રખડતી રહે અને સાસુ રસોડામાં ગુંધાઈ રહે, આ ક્યાંનો ન્યાય?
2: અરે પણ એ રખડવા નહોતી ગઈ મમ્મી, બેંકમાં ઓવરટાઈમ હતો.
0: અચ્છા,
2: હા
0: ઓવરટાઈમ હતો કે ટાઈમ પાસ કરવા ગઈ હતી?
1: તે તમે જોવા આવ્યા હતા કે હું ટાઈમ પાસ કરવા ગઈ હતી?
0: બેંકમાં ફોન કર્યો તો પટાવાળાએ કહ્યું કે આખો સ્ટાફ 3 વાગે નીકળી ગયો છે, બેંકમાં કોઈ નથી. અને હા, બેંક સે અપને ઘર આને મેં ચલ કે ભી આવો ના તો 1 ઘંટા લગતા હૈ, ના મુંબઈ મેં કોઈ તોફાન હુઆ હૈ, ના કોઈ બારિશ હુઈ હૈ. મોરલ ઓફ ધ સ્ટોરી, બેંક ફાટીન ધુમાડે ગયા છે.
2: સાચી વાત છે?
1: હા.
0: કયું પિક્ચર? કોની સાથે?
1: પિક્ચર જોવા નહોતી ગઈ? મારી કલીગ છે ને રશ્મિ દેશપાંડે, એના ઘરમાં પ્રોબ્લેમ છે, એને એના વર્થી જુદા થવું છે, એટલે લીગલ એડવાઇસ લેવા લોયર પાસે ગયા હતા.
2: બેંકમાં ઓવરટાઈમ છે એવું ખોટું શા માટે બોલી?
1: કેમકે રશ્મિ એવું ઈચ્છતી હતી કે જ્યાં સુધીની મેટર સોલ્વ ન થાય ત્યાં સુધી લોકોમાં એની ચર્ચા ન થાય.
0: તો તમારો વર ક્યાં ચર્ચા કરવા જવાનો હતો?
1: પણ વરની માને પંચાયતનો શોખ છે, એનું શું? અરે ક્યાંક માફી મારા તો વાંચતે ગાજતે માંડવે પહોંચત.
0: ઓ સાજા, તો ઉત્તર જાજા. તારી બૈરીએ બેંકર નહીં વકીલ થવાની જરૂર હતી. રશ્મિન ફોન કરીશ.
1: હેલો રશ્મિ, હા વાત કર મારા વર સાથે.
0: કહી રાખ્યું હશે કે મારા વરનો ફોન આવે ને, તું કહી દેજે કે હું તારી સાથે હતી. ના કહ્યું હોય ને તો મને કહેજે, ઊંધિયું ખવડાવીશ.
1: તો બીજું શું કે?
0: ના, આ તો રિવાજ છે. પહેલાના જમાનામાં ભાઈડાઓ આવું કરતા, કહેતા એના દોસ્તારને કે મારી બૈરીનો ફોન આવે ને તો કહી દેજો કે હું તારી સાથે જ હતો. અને હવે બૈરા કરે છે. જમાનો બદલાયો ને.
1: આમાં અમને ક્યાંથી પહોંચે? હવે શું અગ્નિ પરીક્ષા લેશો મારી?
0: ગાંડા થયા છો? અગ્નિ પરીક્ષા લઈએ ને તો અમે મા દીકરા જેલમાં જઈએ. અરે એ જમાનો જુદો હતો. રામે સીતાની અગ્નિ પરીક્ષા લીધી ને, તે છતાંય ભગવાન કહેવાયા. પણ તમને ખબર છે, આજકાલ તો ભગવાન પર પણ દહેજ વિરોધી કાયદાનો કેસ ચાલી શકે.
1: મનોજ, આમાં અમને કેમ પહોંચાય? અમની સાથે હવે મારા મા દલીલ કરવાની તાકાત નથી બચી. તું એક કામ કર, રશ્મિનો નંબર લઈ લે અને પછી વકીલનો નંબર લે, અને તું જાતે પોતે જ એની ખાતરી કરી આવ, એટલે આ વાર્તા પૂરી થાય.
2: સાંભળ, તે કયું વાર્તા પૂરી એટલે વાર્તા પૂરી, ઓકે? ભરોસો છે મને તારા પર.
0: બોલો, ભરોસાની ભેંસ પાડો જણે, પણ અહીંયા તો એ શક્યતા નથી.
2: નવો ટોપિક ચાલુ કરો અત્યારે. હવે
0: બહુ જૂનો છે, 4 વર્ષ થયા, હજી ફેમિલી પ્લાનિંગ ચાલે છે?
2: તો શું?
0: ના ના, એકાદ આવું સેમ્પલ ઘરમાં ફરતું હોય, વાળો ત્યાં બદલવાની એક્ટિવિટી ચાલતી હોય ને, તો પાર્કિંગના કેસ સોલ્વ કરવાનો સમય ના મળે.
1: નથી જણવા છોકરા મારે.
0: કેમ?
1: કેમ કે જો ભૂલો છો કે દીકરો થયો ને, તો એને પરણાવવો પડશે. પછી તમારા રોલમાં હું ને મારા રોલમાં કોઈ દુખિયારી. હવે કોઈનું જીવન ઝેર કરવા કરતા વાંજિયા રહેવું સારું.
0: હાય હાય, મને તો ખબર જ નહીં કે આપણા ઘરમાં પાનભાઈ અને મીરાબાઈના લેવલની એક સ્ત્રી વહુ બનીને આવી છે. પારકી જણીના દુઃખ દૂર કરવા માટે અત્યારે એ જનેતા બનવા નથી માંગતી. સાંભળ્યું? સાંભળ્યું મને? આ શું કે છે? આ શું કે છે મને? સાંભળ્યું?
2: હા સાંભળ્યું.

0: વાત સાથે અમુક અંશે હું સહેમત છું. હે આમ જોને આપણું આ ઘર નથી, ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર બની ગઈ છે, કન્ટિન્યુઅસલી ફાયરિંગ ચાલુ જ હોય છે. અરે મમ્મી, આ સ્થિતિ જે ઊભી થઈ છે ને એમાં વાક 100% તારો જ છે.
1: હા છે, છે વાક મારો, કારણ કે તારી આંખો તે બંધ રાખી છે અને મને તારી બૈરીનો વાક દેખાય છે.
2: એમ તો મને દેખાડો મારો વાક.
1: દેખાડો, જુઠ્ઠું બોલવું, આખો વખત રખડ્યા કરવું, રખડપટ્ટીના પગમાં બેડી ન પડે એટલા માટે વાંઝિયા રહેવાના બિલ સાસુ ઉપર ફાડવા, વરના પૈસે તાગડદીના કરો તો બે વાત સાંભળવી પડે એટલે ધરાર નોકરું કરવું, પોતાના ઉડાવપણાને રોક ન લાગે એટલા માટે એક માણસના પગારમાં ઘર કેવી રીતે ચાલે એવા બહાના બતાવવા, ટોકનારી સાસુથી છુટકારો મેળવવા માટે નિત નવા ટાંકા કરવા. આ બધું થોડુંક મૌખિક છે અને 5-6 પાના બીજા છે, એ હું લેખિતમાં તમને કાલે આપી દઈશ, ચાલશે?
2: હા હા, હું ખોટું બોલું છું કારણ કે સાચું તમારાથી સહન નહીં થાય. હું ઘરની બહાર રહેવાના બહાના શોધું છું કારણ કે ઘરની અંદર તમારી સાથે રહેવું પડશે અને તમારી સાથે જો 4 કલાકમાં 40 વાર વિવાદ થવાના હોય ને તો 24 કલાકનું શું થાય. અને હા, હું ધરાર ફેમિલી પ્લાનિંગ કરું છું કારણ કે થોડા પૈસા બચીએ તો અલગ ઘર લઈને રહેવાય અને અમારી પ્રજાને અમારી રીતે ઉછેરવાય. અને રહી વાત ટોકનારી સાસુની, તો એક એક એવી વાત બતાવો જેમાં તમે મને ટોકતા ન હો. કેશે આ પર્સ અહીંયા કેમ પડ્યું છે, બિલ કેમ નથી સચવાયા, ચાવી કેમ ઠેકાણે નથી, અરે ધોળા દિવસે લાઈટ ચાલુ રાખીને છાપું છે ના વાંચો છો, ચા મૂકી તો કેશે કે એક્ઝોસ્ટ ફેન શું કામ ચાલુ રાખવાનો, અરે બાથરૂમમાં રોજ નવા નવા શેમ્પુ છે ના દેખાય છે, રસોઈમાં ઓલિવ ઓઇલનો ખર્ચો ખોટો શું કામ કરવાનો, અરે ફોન પર વાત કરે તો તરત પૂછવાનો શું થયું, અરે ડ્રેસ ડ્રાયક્લીનમાં આપ્યો તો કેશે શું કામ આપ્યો, નાઇટી વાળી ઇસ્ત્રી વાળાને શું કામ આપવાની, અરે તમે સાસુ નહીં વિકેટ કીપર છો, જરાક કટ વાગે એટલે કેચ પકડું અને આગળ જાય એટલે સ્ટમ્પિંગ કરું, અને કઈ નહીં તો ખોટી અપીલ તો કરીશ પણ હું એ ઓછી નથી, DRS લઈશ અને નોટ આઉટ થઈને જ રહીશ.
1: દેખાડો હજી ગુજરાતી નાટકો દેખાડો.
0: આમાં ગુજરાતી નાટકો ક્યાં આવ્યા?
1: ગુજરાતી નાટકોમાં સાસુ વિરુદ્ધ આવા લાંબા લાંબા ડાયલોગ હિરોઈન પાસે બોલાવવામાં આવે છે. એ તને એક વાત કહું, આ છે ને તેની બહેનપણીનો પ્રોબ્લેમ સોલ્વ કરવા નહોતી ગઈ, અરે ક્યાં ગાર્ડનમાં બેસીને મારી વિરુદ્ધ આખું લિસ્ટ તૈયાર કર્યું છે, પણ હવે તો હું એ ડાયરી લખીશ.
0: તું પ્લીઝ, તારે ડાયરી લખવાની જરૂર નથી, તારે મોઢું બંધ કરવાની અને અમારી પર્સનલ લાઈફમાં દખલ ન દેવાની આદત પાડવાની જરૂર છે, પ્લીઝ.
1: શું?
0: હા મમ્મી, જો આ ઘરમાં શાંતિ જોઈશે ને તો તારે સુધરવું પડશે. ચાલ, શક્ય છે કે 100% વાંક તારો નહીં જોઈએ પણ 70% વાંક તારો જ છે.
1: મારો?
0: હા, સાસુ વહુના કકળાટ વાળા ઘરમાં સાસુઓનો વાંક એ જ હોય છે કે આપણું ઘરની બદલે મારું ઘર, મારું ઘર એ જ પકડીને ચાલે છે. અરે જ્યાં મારું મારું હશે ત્યાં મારા મારી જ થવાની છે ને. હવે મમ્મી તારે નક્કી કરવાનું છે, બોલ કે આપણા ઘરમાં આપણે બધાએ શાંતિથી રહેવું છે કે પછી તું તારા ઘરે અને હું મારા ઘરે એવી જૂની પ્રણાલિકા અપનાવી છે.

वाह वाह दीकरा वाह, लागे छे अत्यारे क्यां तो तारी आंखो बंद छे अथवा तारी बैरीए देखाड़ेली चमक थी जंखवाई गई छे। પણ મારી જૂની આંખોને જે દેખાય છે ને એ જ્યારે તને દેખાશે ને ત્યારે સમજ પડશે। આંધળા પાટણની રમતમાં દાવ અત્યારે તારા ઉપર છે, પણ યાદ રાખજો ચોર ગમે તેટલો ચાલાક હોય પણ ક્યારેક ને ક્યારેક તો પકડાય જ છે।

0: વકુફઈ, બોલો બોલો કેમ છો? અરે હું તો એકદમ મજામાં. તને મમ્મી છે ને? હા હા, બોલાવ બોલાવ, એક મિનિટ. મમ્મી, ડોંબીવલીથી વકુફઈ નો ફોન છે, આવ બાર.
1: હેલો.
0: જય શ્રી કૃષ્ણ મમ્મી.
1: રોંગ નંબર.
0: અરે અરે મમ્મી, પ્લીઝ પ્લીઝ પ્લીઝ પ્લીઝ, સોરી સોરી સોરી સોરી, મારાથી થોડું વધારે બોલાઈ ગયું કાલે, આઈ એમ વેરી સોરી, પ્લીઝ. હા પ્લીઝ. અરે એક મિનિટ, બેસ બેસ, ચાલ મારી સાથે વાત નહીં કરતી, ઓકે? પણ તારી જાત પર શા માટે ગુસ્સો ઉતારે છે? અરે કાલ રાત્રે પણ કંઈ નથી ખાધું મમ્મી, ચા સાથે નાસ્તો કરી લે ને પ્લીઝ. અચ્છા પગે લાગુ, પગે લાગુ, ચાલ સોરી મમ્મી. એ યાર આ ગજબ છે. મા બાપ નાનપણમાં બાળકોને ગમે તે કે, બાળકોએ ચલાવી લેવાનું. હે, તું કેવું ફટકારતી મને? મેં કોઈ દિવસ તને કહ્યું છે કંઈ? અરે એક બે વાર કુલે ડામ પણ આપ્યા છે, કંઈ નથી બોલ્યો હું. અરે મમ્મી, મેં કોઈ દિવસ ભૂખ હડતાલ નથી કરી, તારી સાથે અબોલા નથી લીધા, તું શા માટે જીત પર ઉતરી છે?
2: સમજ ને, માણસનો હક બનતો હોય ત્યાં જ બોલે ને. તારી ને મારી લોહીની સગાઈ છે, સમજ ને. ગમે તેમ તો એ તો બહારનું માણસ કહેવાય. શું છે, લગ્ન પછી આ રીતે બૈરીનો પક્ષ લેવો પડે.
0: પપ્પા નતા લેતા, લેતા હતા કે નહીં તારો પક્ષ? તો પછી ખોટું નહીં લગાડે યાર, કાલ રાત્રે બહુ ખીજાણો એને બેડરૂમમાં, રડવા લાગી મારી સામે. એવું રડ, રડવું હોય તો મારી માને કહેવાનું બાકી નથી રાખ્યું, તું કઈ વાળીનું ટમેટું?
1: અચ્છા
0: સેવ ટમેટાનું શાક કાલે તું બનાવી આપીશ મને?
1: અરે તો ડોક્ટર બદલો, સ્પેશિયલિસ્ટ ને બતાવો, ન્યુરોલોજિસ્ટ ને કન્સલ્ટ કરો. રાહુલ, રાહુલ આપણી માં છે. અરે માંદુ માણસ છે, એને સંતાનોની હૂંફ જોઈએ. પ્રેમથી બોલાવો, માન આપો, અડધી માંદગી તો આમ જ દૂર થઈ જશે. રાહુલ, આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન એનીથિંગ. મોમની કેર કરવાની તારી રિસ્પોન્સિબિલિટી છે. શું તું એને સમજાવો? છાપામાં
0: કઈક ફની ન્યૂઝ હતા ને, એના માટે હસી રહ્યા હતા.
3: ખોટો, હું તો તમારી સુફિયાની વાતો પર હસી રહી હતી. કેટલી વાર કહ્યું જોશી કે આની સાથે વાત નથી કરવાની, પણ રહેવાતું નથી, રહેવાતું નથી, રહેવાતું નથી.
0: શું થયું, મમ્મીની તબિયત ખરાબ છે?
1: તો શું ફોન પર બિગના વિનાની ચર્ચા કરી રહી હતી અને તો સાંભળ્યા વગર જ મમ્મી સાથે હસતો હતો.
0: એ હલો, તારા ભાઈના આવાથી અમારા પર શાના કાઢે છે? જેન્યુઅનલી પૂછ્યું, એમાં કરડવા શાની દોડી?
4: મનોજ
0: નહીં, એક મિનિટ, હવે તું છે ને ઉપરાણું લેવાનું ઢોંગ નહીં કરતી, પ્લીઝ.
3: એનું ઉપરાણું લે મારી જૂતી, પણ હું તો તને એ જ કહું છું કે દાજા ઉપર ડામ દેવાનો રિવાજ આપણા સંસ્કારમાં નથી.
0: ઓકે સોરી.
1: ઇટ્સ ઓલ રાઈટ.
0: શું થયું, ફરી મમ્મીની તબિયત બગડી?
1: એજ અલ્ઝાઈમર, હવે તો ખાવા પીવાનું પણ ભૂલી જાય છે. અને ઓલી મારી ભાભી છે ને ડાકણ, એને મારા માથી પીછો છોડાવો છે.
0: દુષ્ટ ભાઈ કહેવાય. નો નો, કોઈ આવ્યું? હા આવો આવો. ઇન્સ્પેક્ટર, તમે?
5: સ્નેહા મેડમ એકડે જ રાતાત કરે.
1: પોલીસ ઇન્સ્પેક્ટર?
0: મેરી વાઇફ હે.
5: ગઈ. ઇન્સ્પેક્ટર રાઠોડ, થોડી વાત કરવાની હતી.
1: શું થયું? એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ?
5: યા યા, ડોન્ટ વરી, જસ્ટ રૂટિન ઇન્ક્વાયરી છે.
0: બેસો ને સાહેબ, બેસો.
5: તમે કોઈ ભૈરવનાથ બંગાળીને ઓળખો છો?
1: ભૈરવનાથ બંગાળી? યા યા.
5: ના તો. એટલે ફરીથી બરાબર તમે યાદ કરીને કહો કે તમે કોઈ ભૈરવનાથ બંગાળીને ઓળખો છો. લોકો એને કદાચ બંગાળી બાબા તરીકે પણ ઓળખે છે.
1: આઈ ડોન્ટ

0: सो हूँ, अब आप कोई व्यक्ति ने ओळखती हो?
1: हरीश्वर
2: सर, सर मैटर शू छे?
1: कई खास मैटर नथी। અરે ભાઈ, બાંદ્રામાં પેલો જે સ્લમ એરિયા છે ને, ત્યાં ઝાડફૂંક વાળા બાબા છે. એ ઝાડફૂંક વાળા બાબાએ જુવાન છોકરીના શરીરમાંથી વડગાડ દૂર કરવાના બહાને એની છેડતી કરી અને અમે લોકો એને ધરપકડ કર્યો.
0: વોટ?
1: યસ. અરે તમને ખબર નથી, એ જે બાબા છે ને એ હિસ્ટ્રી શીટર છે. હા, અરે બાંદ્રા, માનકુંડ, બોરીવલી, અંધેરી બધા ઉપર એના ફ્રોડ કેસીસ ચાલી રહ્યા છે.
2: પણ મારી વાઇફને એની સાથે શું લાગે વળગે?
1: સાહેબ, શું છે કે તમારી વાઇફ એટલે આ મેડમનો નંબર બાબાના ફોનમાં છે. યસ, એટલે મને થયું કે અહીંયા આવીને તપાસ કરી લઉં કે તમારા વાઇફ મેડમ બાબાના શિકાર તો નથી બન્યા ને. તમે ઓળખો છો એમને?
0: આઈ ડોન્ટ થિંક સો, આઈ ડોન્ટ રિકલેક્ટ ઇટ.
2: સર સર સર, એ શા માટે મળે ને? શી ઇઝ એન એડ્યુકેટેડ વુમન.
1: એક્ઝેક્ટલી. પણ તમને ખબર નથી સાહેબ, હું તમને સમજાવું ને.
2: પ્લીઝ.
1: શું છે કે આજકાલ ભણેલા ગણેલા લોકો જ અંધશ્રદ્ધાના ચક્કરમાં પડતા હોય છે. નોકરીમાં પ્રમોશન જોઈએ છે, બચ્ચાઓ નથી થતા, અમારી નોકરી આગળ નથી વધતી, યુ નો. નીલમનો નંગ સૌથી વધારે ધનિક લોકો જ ધારણ કરતા હોય છે. નહીં,
3: સાચી વાત છે ઇન્સ્પેક્ટર સાહેબ. દાભોલકર જેવા અંધશ્રદ્ધા નિર્મૂલનના ચળવળકારની હત્યાનો કેસ ઉકેલવા માટે પૂનાના પોલીસ કમિશનરે કોઈ તાંત્રિકની મદદ લીધી હતી એવા સમાચાર છે. જીવતા રહો અને પગારમાં ખુશ રહો.
1: મેડમ, જરાક બરાબર મગજને જોર આપીને યાદ કરવાની કોશિશ કરો કે બાબાના મોબાઈલમાં તમારો નંબર કઈ રીતે આવ્યો.
0: એ બાબાને પૂછો, બાબાને ખબર.
1: એક્ઝેક્ટલી, બાબાને મેં પૂછ્યું જ કે સવારે કાલે કોર્ટ ખુલશે એટલે 14 દિવસના રિમાન્ડ અમે લઈશું, એટલે બરાબર વ્યવસ્થિત રીતે અમે એને પૂછ્યું. પણ શું છે કે તમારા સ્ટેટમેન્ટથી અમારો કેસ સ્ટ્રોંગ થાય ને, એટલા માટે હું અહીંયા આવ્યો છું. તો મને તમે કહો કે બાબાના ફોનમાં તમારો નંબર કઈ રીતે આવ્યો?
3: ઇન્સ્પેક્ટર સાહેબ, અમારી વહુ છે ને બેંકમાં ઓફિસર છે. હવે શું છે, એ બેંકમાં કામ કરે છે ને, બાબો ગયો હશે બેંકમાં લોન લેવા અથવા તો કંઈ પેલું ખાતું વાતું ખોલાવવા માટે. આજકાલ બેંકમાં બહુ કોમ્પિટિશન ચાલે છે અને આ લોકો બધાને કાર્ડ આપતા ફરે છે.
1: બરોબર હે તમે મનતા. આ તમારી વહુ કયા બ્રાન્ચમાં છે?
3: કાંદીવલી વેસ્ટ.
1: કયા બ્રાન્ચમાં?
3: કાંદીવલી નથી, ત્યાં વેસ્ટમાં.
1: કાંદીવલી વેસ્ટ એટલે બાબા બાંદ્રાથી ખાતું ખોલવા માટે કાંદીવલી ગયા? આઈ થિંક બાબા વોઝ અ વેરી બિઝી મેન. ચલો એનીવે, મેડમ તમે પ્લીઝ જરા યાદ કરીને મને કહેશો કે તમે એને મળ્યા હતા કે નહોતા. ના એટલે કોઈનો બલી બલી ચડાવવા માટે તમે નહીં જ મળ્યા હો, કદાચ 5-25 તમે બાબાને આપ્યા હશે. પણ એનીવે, યાદ આવે તો મને ફોન કરજો મેડમ.

આ બાબાનો ફોન છે અને આ કદાચ તમારો ફોન હશે નહીં, પણ આમાં બાબાનું નામ તો સેવ છે, ભૈરવનાથ બંગાળી બાબા. સલા મેં નિકળ.

0: શા માટે ગઈ હતી બાબા પાસે?
1: અરે મનોજ, આ પેલી રશ્મિ દેશપાંડે નો કેસ ચાલી રહ્યો છે ને, તો એના વરને મંત્રાવા ગઈ હશે ને?
0: યુ પ્લીઝ કીપ યોર સેલ્ફ આઉટ ઓફ ધીસ. વચ્ચે નહીં બોલતી, પ્લીઝ. તને પૂછું છું ને, શા માટે ગઈ હતી બાબા પાસે, બોલ.
2: મમ્મીજી કરેક્ટ જજમેન્ટ લગાડ્યું છે, રશ્મિના પ્રોબ્લેમ માટે જ ગઈ હતી.
0: ચાલ રશ્મિના ઘરે જઈએ આપણે. રશ્મિ ક્યાં રહે છે બોલ?

0: ના આપણે રશ્મિને ઘરે જશું ને તેને વરને ખબર પડી જશે અને ભાંડો ફૂટી જશે બિચારી.
1: ભાંડો તારો ફૂટી ગયો છે, તારા સંસારની પ્રોબ્લેમ કોણ સોલ્વ કરશે? હા અરે બોલ ને, તું બોલ ને, શા માટે ગઈ હતી બાબા પાસે? શા માટે ગઈ હતી? તું બોલ ને.
2: શાંતિ શાંતિ રાખો, થોડી વાર અહીંયા બેસ અને પછી છે ને તમે લોકો તમારા રૂમમાં જઈ અને શાંતિથી ચર્ચા કરજો.
1: વચ્ચે નહીં બોલ ને.

0: गई थी।
1: કે આપણા ઘરમાં જે કંકાસ ચાલે છે એ કારણનું કાસળ કાઢવા ગયેલી તું? હા, મારી માનો કાંટો કાઢવા ગયેલી ને તું?
0: ના ના, એવું કઈ નથી।
1: શું કરવા ગઈ હતી તું? બોલ ને, શા માટે ગઈ હતી બાબા પાસે? ચલ, મારા માથે હાથ રાખીને સમખા ને તરું મારી સાચું બોલ।
2: ના ના, થાય છે, છોડ છોડ। અરે, એ તારી માને મરવા ગઈ હતી ને, તો તું મરવાના સમ શું કામ આપે છે? એ ભાઈ, જે હોય સાચે સાચું કહી દો ને। સાચું બોલશો ને તો પશ્ચાત આપનો વખત મળશે, પણ એક જુઠ્ઠાણા પર હજાર જુઠ્ઠાણા બોલવા પડશે।
1: હે, નાઉ યુ ટેલ મી, પ્લીઝ પ્લીઝ ટેલ મી, આઈ એમ આસ્કિંગ યુ ફોર ધ લાસ્ટ ટાઈમ, શા માટે ગઈ હતી બાબા?
0: હા, તારી માથી પીછો છોડાવવા ગઈ હતી। મેં બાબાને કહ્યું હતું કે એવું કંઈક કરે કે આ દોષી દેશ ભેગી થઈ જાય અને આપણે પણ શાંતિથી જીવીએ ને એ પણ શાંતિથી જીવે।
2: પ્રતિબિંબ ના જોવાય,

0: બપોરના જમવાનું શું કરીશું? કે આપણે કામ કરીએ, આ ફાફડા જલેબીથી ચલાવી લઈએ. ના, ફાફડા તો હવાઈ ગયા છે અને જલેબી ઉપર પણ આથો આવી ગયો છે, એસિડિટી થાય.
1: મરેલા માણસે ગલગલિયા કરો ને એટલા સેડિસ છો તમે
0: એમ.
1: હા, એકનો એક છોકરો 2 કલાકથી ગુસ્સામાં ઘરની બહાર છે, એની નથી પડી પણ ખાવાની પડી છે.
0: શું કરું? અચ્છા નહીં, ગઈકાલે તમારા પાપમાં હું ભૂખી રહી અને આજે મારા દીકરાને કારણે જો હું ઉપવાસ કરું ને તો મારો તો ખેલ જ ખતમ થઈ જાય અને ક્રેડિટ તમારા પેલા બંગાળી બાબાને મળે. બાય ધ વે, તમારો બંગાળી બાબા કરતો તો શું? ફોર માય નોલેજ, એટલે આમ પેલા કાળા અડદ લીંબુ બીંબુ એવું બધું મંતરતો તો કુકડો બુકડો મંગાવ્યો તો.
1: હવે તમે બંધ કરશો?
0: ખાનગી વાત કહું, મેં મારી જેઠાણી માટે પણ એક તાંત્રિક બોલાવ્યો હતો.
1: હા,
0: પણ એ તો સાવ સહેલું હતું. મારી જેઠાણીના કપડાનો એક ટુકડો લેવાનો, પેલો બાવો લીંબુ મંત્રીને આપે એટલે એ શનિવારે 4 રસ્તે મૂકી દેવાનું. 5 શનિવાર કરો એટલે કામ ફતે.
1: મારા જેન્યુન છે, 5 શનિવારમાં થઈ ગયું. હા, તો 12 શનિવારમાં કઈ નથી થયું, બોલો.
0: હે, તો પણ તમારો બાવો પણ આમ લીંબુ બીંબુ મંત્રાવતો તો.
1: હા, સેમ ફોર્મ્યુલા.
0: હે, કપડું કયું લઈ ગયા હતા?
1: અરે, આખી સાડી લઈને બેઠો છે બાવો,
0: પેલી આછા મરૂન રંગની.
1: હા,
0: નક્કમ, મેં ધોબીના પૈસા કાપ્યા ને, બિચારા ગરીબ માણસને નુકસાન થઈ ગયું.
1: તમે ધોબીના પૈસાને રડો છો? પૂરા 51,000 લઈને બેઠો છે બાવો.
0: બેંકમાં કામ કરો છો, બચત કરતા નથી આવડતું? અરે, 51,000ની 4 સોનાની બંગડીઓ કરાવીને મને આપી હોત ને તો જ્યારે જ્યારે હું તમારી સામે આમ લડવા માટે હાથ ઊંચો કરત ને તો મને બંગડીની શરમ નડત.
1: એક મિનિટ, આ તમારા જેઠાણી છે ક્યાં જેની પર તમે વિધિ કરાવી હતી?
0: અરે, મારે તો કોઈ જેઠાણી એ નથી, દેરાણી એ નથી, આ તો તમારા મોડે વાત કરાવવા માટે. શું છે, તમે આજકાલના છોકરાઓ ભણ્યા ખરા પણ ગણ્યા નહીં. આજકાલની પ્રજા સેન્સિબલ છે પણ કોમન સેન્સ 0. અરે, કોઈ બી ડોબાને પણ ખબર પડે કે આ બાવાના જંતર મંતરથી બધા કામ થઈ જતા હોત ને તો બાવો બાંદ્રાના સ્લમમાં નહીં, પેડર રોડ કે કફ પરેડમાં રહેતો હોત.
1: હવે આખી લાઈફ તમે મારી મેથી મારશો નહીં?
0: ના ના, તો આપણા લાઈફનો કેવો વળાંક આવે છે ને એના ઉપર આધાર.
1: એટલે
0: એમ કે મારો દીકરો 1 કલાકથી ગુસ્સામાં ઘરની બહાર છે, એ આવ્યા પછી શું કરશે ને એના ઉપર આધાર. આવી ગયો, આવી ગયો બેટા, હું તારી જ રાહ જોતી હતી.
2: હજી અહીંયા જ છે.
1: થેન્ક ગોડ મનોજ, તું આવી ગયો. આઈ એમ રિયલી સોરી, પ્લીઝ ફોરગીવ મી.
2: યુ ફોરગીવ મી? You, I'm really sorry. I could not recognize you, right? And mommy,

0: દિલથી સોરી કહું છું, તે મને ઘણી વાર ઈશારો કર્યો પણ હું આને ઓળખી ન શક્યો. ઠીક છે, દેરાય દુરુસ્ત થાય. ભલે,
1: આ શું છે?
0: લવ લેટર તો નહીં આપું ને તને આ ઘડીએ? વકીલ પાસે ડિવોર્સની નોટિસ ડ્રાફ્ટ કરીને આવ્યો છું. હા, જા તારા ભાઈને કે કોઈ વકીલ રોકો હોય તો રોકી લે, બાકી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી સેટલમેન્ટ થઈ જશે.
2: મીરાબાઈનો તંબુ સેટલ થશે. મેં તને કહ્યું હતું ને કે ઉકળતા પાણીમાં પ્રતિબિંબ નહીં જોવાનું. અરે આટલી અમથી નાની વાતમાં તે આટલો મોટો ફેસલો કર્યો?
0: નાની અમથી વાત છે? હા, અરે નાના કંકાસ માટે એ જાદુ ટોણા કરવા ગઈ હતી, ખબર નહીં શું શું ધરાવ્યું હશે બાબાને.
2: 51,000
0: રૂપિયા.
2: અમારે વાત થઈ ગઈ છે? કઈ નહીં, અડધા મહિનાના પગારનું નુકસાન થઈ ગયું.
0: નુકસાન? નુકસાન નથી થયું આપણું, અહીં તો લૂંટાતા પહેલા ચોર પકડાઈ ગયો છે.
3: પણ બેટા, આપણને લૂંટનાર આપણા ઓળખીતા હતા. હવે ઓળખીતાને ઓળખાણનો લાભ તો આપવો જ પડે ને. જવા દે, આ વખતે જવા દે.
1: હા મનોજ, પ્લીઝ મને માફ કરી દે. હું સોરી કહું છું, મમ્મીને પગે લાગીને સોરી કહું છું. અને આજ પછી મમ્મી સામે એક શબ્દ પણ નહીં બોલું.
0: એ નાટક નહીં, નાટક નહીં.
1: પણ છેલ્લીને પહેલી વાર મને માફ કરી દે.
0: તારું તો ડાચું જોઉં છું ને, મને મને ખરેખર મારો મગજ ફાટે છે. અરે પ્લીઝ, તું તું જાને, પ્લીઝ જાને. તારે જે સામાન જોઈતો હોય લઈ જા અંદરથી, પણ તું જા, નીકળ પ્લીઝ.
1: પણ હું ક્યાં જઈશ? તને ખબર છે ને કે મારા ભાઈના ઘરે મમ્મીને લઈને ઓલરેડી ટેન્શન ચાલી રહી છે.
0: ભાઈના ઘરે શું કામ જવું છે? પણ તારે બાબાને જેલમાંથી રિહા કરાવ, જા સાથે રહો બંને જણા. ગો.
2: એ પૈસા ખર્ચીને લાવેલી બૈરીન તારે બાબાને મફતમાં આપી દેવી છે? અરે માફી માંગે છે, એના મોઢા ઉપર પસ્તાવો દેખાય છે, અને તું તસનો મસ નથી થતો.
0: અરે મમ્મી, હવે તું નાટક નહીં કરા, મહાન બનવાના. અહીંથી જઈને એમાં જ આપણા બધાનું ભલું છે. કારણ કે જો આ રહેશે ને તો પણ એને ગુમાવેલો વિશ્વાસ તો નહીં રહે. અરે સ્નેહા જાને, વરની નફરત ને સાસુની દયા એના પર જીવવા કરતા નવું જીવન શરૂ કર ને. જવાન છો, નોકરી છે, નવો વર્ષ શોધી લે. પણ હા, એ યાદ રાખજે, માં ન હોવી જોઈએ એની.
1: બસ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા

કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર. રહો રેડિયો પાલનપુર.

0: हेलो हाय नमस्कार वेलकम टू माय टॉक शो विथ आरजे अंजली। वातु जे जानवा जेवी छे, वातु जे करवी जरूरी छे। चलो शुरुआत करिए आज ना टॉक शो नी। मस्त रहो, व्यस्त रहो, नी संभलता रहो रेडियो पालनपुर। हेलो हाय नमस्कार, दिस इज आरजे अंजली फ्रॉम रेडियो पालनपुर 90.4 FM। આજના આપણા સ્પેશિયલ શોમાં જ્યાં હું તમારી સાથે વાતો કરતી હોઉં છું અલગ અલગ વિષય પર, આજે આપણી સાથે જોડાયા છે એક ખાસ વ્યક્તિત્વ, સુરેશ સર। આજે આપણા જીડી મોદી વિદ્યા સંકુલમાં એમના લેક્ચર્સ હતા અને બે દિવસ સુધી એ લેક્ચર ચાલ્યા છે। આપણે થોડી ઘણી એવી વાતો કરીશું જે તમને સાંભળવામાં બહુ મજા પડે। સર, આજે તમે અહીંયા આવ્યા છો રેડિયોમાં, તમે તમારો પરિચય આપણા જે શ્રોતાઓ છે એમને તમારી રીતે આપશો।
1: ધન્યવાદ અંજલીબેન। બેઝિકલી મેં પરસો સુધી કોર્પોરેટ સેક્ટરમાં બધા જે ચેરમેન હોય, મેનેજર્સ હોય, લીડર્સ હોય, એને કેવી રીતે બિઝનેસ વેલ્યુ બેઝ કરવો, સરસ રિઝલ્ટ પ્રોડ્યુસ કરવા, છતાંય તાણ ના અનુભવવું, એ શીખવતો આવ્યો। એટલે તમે મારી કામને કોર્પોરેટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી અથવા ટ્રેનિંગ કહી શકો। એવું કરતાં કરતાં મારી ખોજ એ ચાલી કે બધા માણસો કામ તો સરસ કરે, પૈસા સરસ કમાય, વ્યવસાય સારો કરે, પણ પોતાની જિંદગીમાં સુખી કેવી રીતે થાય। કારણ કે એવું જનરલ જોવા મળે છે કે બહુ સારો બિઝનેસમેન હોય પણ બીપીથી પીડાતો હોય, પતિ પત્ની સંબંધોમાં તકલીફ હોય, બાળકો કયું માનતા ના હોય। તો એ મારી ખોજ મને જીવન વિદ્યા સુધી લઈ આવી।
0: જીવન વિદ્યા શિબિરની જે આપણે વાત કરતા હોય છે ત્યારે યુવાનો ઘણા જોડાતા હોય છે, ત્યાં આપણે કયા વિષયને અનુલક્ષીને વધારે ચર્ચા કરીએ છીએ?
1: સરસ પ્રશ્ન, ખૂબ મજાનો છે। અત્યાર સુધી માનવજાતને સુખી કરવાના જેટલા પ્રયત્નો થયા એને આપણે દર્શન કર્યું, એ દર્શનોમાં આખા અસ્તિત્વની થોડી થોડી સચ્ચાઈઓની વાત કરી। જેમ કે આપણી પાસે સાયકોલોજીની વિદ્યા શાખા છે, તો વિદ્યાર્થીઓ બધા મન વિશે ભણે, સોશિયોલોજીમાં સમાજ વિશે ભણે, પણ આપણી પાસે કોઈ એવી કોઈ ફેકલ્ટી અત્યાર સુધી હતી નહીં કે એમાં સમગ્ર માનવજાતના બધા પ્રશ્નો કોઈ સૂત્રિત થયા હોય। એટલે એક વ્યક્તિથી શરૂ થઈને પરિવાર, સમાજ અને આખા અસ્તિત્વમાં, જેમ કે પ્રકૃતિ, તો એ બધાને આવરી લેતું હોય એવું કોઈ દર્શન હતું નહીં। તો પહેલવહેલી વાર આખી માનવજાતના સદભાગ્ય છે કે આપણે 1960માં દર્શન પ્રાપ્ત થયું। તમને અંજલીબેન નવાઈ લાગશે તો આજ સુધી ખબર કેમ ના પડી, તો આ દર્શનમાં પ્રવચનની વાત નથી, આમાં જીવવાની વાત છે। જો મને સમજણ પડી તો મારે આચરણમાં મૂકવાના, હું આચરણમાં મૂક્યા પછી બીજાને કહું તો કદાચ એનો ફોલો કરે। એટલે અહીંયા પ્રવચન નથી, સંવાદ છે, ઇન્કવાયરી છે, જિજ્ઞાસા છે। બીજી મજાની વસ્તુ છે, કોઈ ફંડ નથી, કોઈ ફાળો નથી, કોઈ ગુરુ નથી, કોઈ પૂજા નથી, સીધું જ એમ ક્લાસરૂમમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી ભણીએ એમ ક્લાસરૂમમાં જિંદગી ભણાય, તો બે દિવસમાં વિદ્યાર્થીઓને જિંદગી ભણાવી છે। અને મધ્યસ્થ દર્શનની રોશનીમાં એ લોકો બધા સમસ્યાઓના સમાધાનમાં કઈ રીતે આગળ વધે, અને આ કાર્યક્રમ લીડરશીપનો હતો એટલે બીજાને કઈ રીતે લીડ કરી શકે એ મેં ભણાવ્યું છે।
0: હવે મધ્યસ્થ દર્શનની જ વાત કરી છે તો એમાં થોડું ડીપમાં અમને સમજાવશો ને?
1: સરસ, મધ્યસ્થ દર્શનમાં મધ્ય શબ્દ શું છે? સૌથી પહેલું તમને એવું થશે, રાઈટ? તો આપણા પાસે જેટલા દર્શનો છે ને બે વિભાગમાં વહેંચી શકાય। એક દર્શન ભૌતિક દર્શન છે કે અંજલીબેન આપણે ખાઈએ પીએ, પૈસા ભેગા કરીએ અને પછી મરી જઈએ, મર્યા પછી કોને શું ખબર, અને હું મારું કરી લઉં, દુનિયાનું જે થવું હોય તે, આ ભૌતિક વાત છે। અત્યારે દુનિયાના પાટલા ઉપર જુઓ, એક દેશના વડા કંઈક બોલે છે ને આપણા ગેસના સિલિન્ડર અદૃશ્ય થઈ જાય, નિર્દોષ બાળકો મરી જાય છે, રાઈટ? તેલનો વેપાર એમાં મુખ્ય કારણભૂત છે, તો આ ભૌતિક વાત થયો। બીજું આપણી પાસે જે દર્શન છે એ રહસ્ય છે, ઈશ્વર કરતા હરતા છે અને એ જ બધી વસ્તુનું નિયંત્રણ કરનાર છે, એટલે આપણી પાસે વિવિધ કર્મકાંડો છે। આ બંને

0: વાદ જે છે એક રહસ્યવાદની એક ભૌતિક વાત, એની મર્યાદા એ છે કે એમાં સોલ્યુશન નથી. જેમ કે હમણાં કોઈ તહેવારો આવશે, બધા લોકો પૂજાપાઠ કરશે, ત્યારે એવું વિચાર આપણે કરતા નથી કે આ પૂજાપાઠ કરવાથી આ સંસારનો કોઈ પ્રશ્ન હલ થયો. મને સારું લાગે હું પૂજા કરવા જાઉં તો, પણ કયો સમસ્યાનો હલ થયો? બીજું, એ સર્વગ્રાહી નથી. મને રામજી ને હનુમાનજી સ્વીકારે છે, હું ભારતીય છું, પણ અમેરિકાના જોન્સનને પૂછીશ તો એને એ સ્વીકારી નથી. તો મધ્યસ્થ દર્શનની ખૂબી એ છે કે એમાં શરીરની વાસ્તવિકતાનો સ્વીકાર છે, એટલે શરીરની જરૂરિયાતો સંતોષવાની વાત છે, પણ કેટલી જરૂરિયાતો એનું તાર્કિક આકલન છે. તમે સરસ ડ્રેસ પહેર્યો છે, તમારા મનમાં એવો ભ્રમ થઈ જાય કે 50 ડ્રેસ તો હોવા જ જોઈએ, તો 5ની જરૂરિયાત છે એને બદલે 45 ડ્રેસ માટે તમે બજારમાં આંટા મારશો, તમારો સમય ઉર્જાને પૈસા બગાડશો. પણ તમને એવી ખબર પડી જાય કે મને આ 5 ડ્રેસ પૂરતા છે, અને તમારી પડોશાને 10 જોઈએ છે, પણ તમારી બહેનને તો 2 જ જોઈએ છે, તો કોઈ એકબીજાની સ્પર્ધા કર્યા વગર પોતાની જરૂરિયાતો પૂરી કરી શકશે? તો મધ્યસ્થ દર્શનમાં શરીરની તમામ જરૂરિયાતો, આહાર, આવાસ, અલંકાર, એટલે રોટી, કપડાં, મકાન, ટીવી, મોબાઈલ, દૂરદર્શન, બધું જ રાખો, બીજાની નક્કી કરે, આપણે નક્કી કરીશું. નંબર 1. રહસ્યવાદમાં જે મૃત્યુ પછીની વાત છે, જીવતા જીવતા જો ખબર પડી જાય કે હું શું છું, હું સતત છું કે અસતત છું, તો મર્યા પછીની ચિંતા દૂર થઈ જાય. તો અહીંયા તમને રેડિયોના માધ્યમથી ખાલી આટલું કહું, શરીર સાજું હોય કે માંદું, ભૂખ્યું હોય કે તરસ્યું હોય, વિચારની પ્રક્રિયા સતત ચાલે છે કે નહીં? રાત્રે સુઈ જાઓ તો એ જ વિચાર સપના સ્વરૂપે આવે છે. તો આપણી અંદર સતત ભાવ અને વિચારનું જગત ચાલ્યા જ કરે છે, શરીરથી ઇરરિસ્પેક્ટિવ. સાજો, માંદો, બીમાર, પગ કપાઈ ગયો, હાથ કપાઈ ગયો, આંધળો થઈ ગયો, માણસનો વિચાર બંધ થતો નથી. જે દિવસે એવી ખબર પડી જાય કે હું આ વિચારમાં સતત છું, તો પછી પ્રશ્ન ઊભો થાય છે કે શરીર પત્યા પછી પણ શું આ સતતતા ચાલશે? તો મધ્યસ્થ દર્શનમાં શરીરનો સ્વીકાર છે, શરીર પછી અલગ જે વાસ્તવિકતા છે જેને અમે જીવન કહીએ છીએ, જે વિચાર કરે છે, ભાવ કરે છે, એનો તાર્કિક સ્વીકાર છે, કશું માનવાનું નથી. એટલે મધ્યસ્થ દર્શનના કોઈપણ શિબિરમાં સંવાદ છે. અત્યારે તમે મને પ્રશ્ન પૂછો, હું જવાબ આપું છું, ત્યાં હું પ્રશ્ન પૂછું, શિબિરાર્થીઓ જવાબ આપે, એ મને પ્રશ્ન પૂછે, હું જવાબ આપું, પણ પહેલેથી લખ્યું હોય, કશું માનવાનું નથી, જાણવાનું છે. અને જાણવાના 3 તરીકાઓ છે. સ્વયંમાં નિરીક્ષણ, જેમ કે અત્યારે ચાલુ રેડિયો શોમાં હું એમ કહું કે અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી આવશે અને આપણને બેઈને પીઝા ખવડાવશે, હું તો બોલી ગયો, પણ તમે માનશો ખરા? નહીં માનો, તર્ક છે તમારી પાસે કે ભાઈ એવું કંઈ નક્કી થયું નથી, અહીંયા આજે કોલેજમાં એમનું કોઈ આગમન નથી. તો સ્વયંમાં નિરીક્ષણ. પછી મેં તો કીધું, તમે તમારા સાથીને પૂછશો કે સુરેશભાઈ આવું કહે છે, તમને કોઈ મળી છે માહિતી? તો એ સાથી કહેશે કે ના, એને કહેવાય સાથીમાં પરીક્ષણ. અને ત્રીજું ડાયમેન્શન છે, કંઈ પણ કહેવાય જીવન વિદ્યા શિબિરમાં, તો પૃથ્વીના 855 કરોડ માણસોને સ્વીકૃત થશે. સર્વગ્રાહી છે, સર્વકાલિક છે, સર્વદેશીય છે. તો આ બધા પ્રસ્તાવો તાર્કિક છે, વૈજ્ઞાનિક છે, વેલિડેટ કરી શકાય છે, આચરણમાં મૂકી શકાય છે, મલ્ટીપ્લાય થાય એવા. તમે બેન પૂછ્યું તો કહી દો, મારું બેકગ્રાઉન્ડ તો એન્જિનિયરિંગનું છે, હું તો વિદેશમાં ભણ્યો છું, અડધી દુનિયા ફર્યો છું અને દુનિયાની બધી ફિલોસોફી જોઈ. જીવન વિદ્યામાં આવ્યા પછી મારા તમામ પ્રશ્નો સમી ગયા અને ખબર પડી ગઈ કે માણસના પોતાના પ્રશ્નો સમે તો પરિવારના સમે, પરિવારના સમે તો સમાજના સમે, અને આ પ્રાકૃતિક અસંતુલનના પણ સમી ગયા.
1: સર, આપણે તમે વાત કરી, આટલી ઘણી બધી વાતો કરી, છતાં એક પ્રશ્ન એવો થાય કે આપણે એક પ્રોબ્લેમ આવે આપણને, તો એ સોલ્વ કરીએ, પછી બીજી પ્રોબ્લેમ આવે, એટલે પ્રોબ્લેમ્સ નું કોઈ સોલ્યુશન જ નથી, એમ વધતી જાય છે. આપણે વિચારમાં એવું કઈ છે કે આપણે વધારે પડતું વિચારીએ છીએ એટલા માટે વધે છે, કે એનું શું કારણ હોય છે?
0: તમે મારું દિલ જીતી લીધું. આપણા બધા પ્રશ્નોના મૂળમાં વિચાર જ છે, પણ વિચાર કરવાના આપણી પાસે 6 વિકલ્પો છે. ટેવ વર્ષ આપણે 3 જ વિકલ્પ કરીએ. પહેલું, મને ગમે છે શું. બીજું, મારા શરીર માટે શું સારું રહેશે. ત્રીજું, મને મળશે શું, અને અમે હિન્દીમાં પ્રિય હિત અને લાભ કહીએ છીએ. મારે ગમતું શું, મને શરીર માટે સારું શું, અને લાભ, આ 3 જ વિચાર છે. હવે તમને ચોથો વિચાર બતાવું, હું જે કંઈ કરું, વિચારું, બોલું, એનાથી આખી માનવજાતને કંઈ ફેર પડશે. એટલે હવે હું માનવજાતનો એક એકમ છું એવી રીતે જોઉં છું. હવે મારું વિચાર બદલાયું, એને અમે કીધું ન્યાય. અચ્છા, ખાલી માનવજાત જ શું કામ, વનસ્પતિ છે, પદાર્થો છે, પાણી છે, પ્રાણીઓ છે. હવે દાખલા તરીકે હું જે ક્ષણે એવું બોલું કે માંસ ખાવાથી તાકાત આવે, મેં કાંઈ તપાસ્યું નથી, ખાલી બોલ્યું, તો શું થશે, મોટા પાયે હિંસા થશે કે નહીં? તો મારા કોઈ વિચાર કે કોઈ વાતથી પ્રાણી સૃષ્ટિમાં ફરક પડશે. પાણી હું ખરીદું છું, પૈસા ભરું છું, મારે જેટલું વાપરવું એટલું વાપરવું, તમે શું કામ પાણી બચાવવાની મારી સાથે વાત કરો છો? એવું હું બોલું અને એવું હું કરું, તો પ્રાકૃતિક સંતુલન ખોરવું છું કે નહીં?

0: તો છ વિચારણા થઈ, પ્રિય હિત લાભ, અને બીજી મેં જે કીધી એનું નામ કહેવાય ન્યાય, બધાનો વિચાર કરી એટલે ધર્મ. અને આટલી અદ્ભુત વ્યવસ્થા સજેલી છે. સત્ય, મારા બગીચામાં સાપ આવ્યો, કોબરા આવ્યો, પછી રસલ વાઈપર આવ્યો, મને આજુબાજુ બધા કે બધા ઝાડ કાપી નાખો. મેં કીધું ના, પ્રકૃતિમાં વ્યવસ્થા છે, તમે જોયા કરો. કળ્યો નથી ને અમને, થોડા દિવસોમાં મોર આવી ગયા. અત્યારે મારા ઘરે 5 મોર રહે છે. તમે ખેતરમાંથી જો સાપ મારી નાખશો તો ઉંદરડા વધી જ જશે. ઝાડ કાપી નાખ્યા, ગરમી વધી ગઈ. તો પ્રકૃતિમાં અદ્ભુત સંતુલન છે, એને ખોરવવાનું નહીં. એનું નામ સત્ય, એ જ સચ્ચાઈ છે. આપણે સ્ટુડિયોમાં બેઠા છીએ પણ આપણો શ્વાસ તો લીમડો પેદા કરે છે ઓક્સિજન. તો હું જો લીમડો કાપું કે એક પણ પત્તું કાપું તો હું મારી જાત ઉપર જ કુહાડી ચલાવું. આ સત્યની વિચારણા છે. તો તમારો સુંદર પ્રશ્ન, જેને તમે મારું જેનું દિલ જીતી લીધું, વિચારમાં પ્રિય હિત લાભની જગ્યાએ જે ક્ષણે ન્યાય ધર્મ સત્ય સેટ થાય એટલે તમામ સમસ્યા હલ થઈ જાય. હવે એક ઉદાહરણથી હલ કરીને બતાવું. હું મારી જરૂરિયાત માટે મારા પ્રિયમાંથી બહાર આવું કે ભાઈ અંજલિબેને મને આ કાળા કલરનું ટી શર્ટ આપ્યું, મને ગમતું તો નથી પણ પ્રિય બેને મને ભાવથી આપ્યું છે, મારા માટે અંજલિબેન એક દીકરી બરાબર છે, તો હું એને ખુશી ખુશી પહેરું, તો હવે બજારમાં હું ખાડો નહીં પાડું, નહીં તો હું શું કરીશ, હું એક બીજું ટી શર્ટ લાવીશ. તો મારી જરૂરિયાત પ્રિયને બદલે આખા સમગ્રતાનો વિચાર કરી તો હું પ્રિયમાંથી બહાર નીકળું. પછી હું મારું એકલાનું હિત ના વિચારું, જેમ કે હું એસી ચલાવું છું, હવે બધું ઠંડુ થઈ ગયું છે તો પણ હવે હું એસી ચલાવો રાખું તો હું ખાલી મારો જ વિચાર કરું, બધાનો વિચાર કરું તો એસી બંધ કરી દઈશ. હું કાલે જ્યાં મહેમાન હતો ત્યાં એસી રૂમ પણ હતા, બારીઓ ખુલ્લી રાખીને સૂતો, ઠંડક છે ઓલરેડી, એક ઉપર પંખો ચાલ્યો, મારે સરસ ઊંઘ આવી. તો આ રીતે વિચાર કરે વ્યક્તિ, એવો વિચાર કરનાર વ્યક્તિ પરિવારમાં શું સમાજ સંદેશો આપશે, ઘરના બધા એવું વિચારશે, આવો પરિવાર સમાજમાં શોષણ નહીં કરે અને આવો સમાજ પ્રકૃતિનું શોષણ નહીં કરે. સિક્વન્સ આવી ગઈ, વ્યક્તિ પરિવાર સમાજ અને અસ્તિત્વ આખું.
1: વાવ સરે, બહુ સરળ ભાષામાં આપણા સમસ્યાઓનો અંત કેવી રીતે લાવી શકાય એ સરળ ભાષામાં આપણને સમજાવી દીધું. હવે સર સાથે વધારે વાતો કરીએ તો વધારે જાણવા મળે. સર, જે યુવાનો છે હમણાં એ ઘણી બધી ચિંતાઓ કરતા હોય છે અને છેને અલગ અલગ માર્ગમાં એ લોકો પોતાનું ધ્યાન ડાયવર્ટ કરતા હોય છે. યુવાનોને લક્ષીને કંઈ એવું કહેવું હોય કે એમના સુધી આ મેસેજ પહોંચે અને એમને લાભકારી નીવડે?
0: વેરી ગુડ. અત્યારે સૌથી પહેલો મુદ્દો તો દેશમાં યુવાનોની સંખ્યા ખૂબ વધારે છે. માતા પિતા અને સમાજમાં એવું વલણ ચાલે છે કે ભણી લો, પછી નોકરી વ્યવસાય કરો, પૈસા કમાઓ અને જિંદગી સારી રીતે જીવો. પણ એમના સારીની કલ્પના સ્પષ્ટ નથી. સારી જિંદગી એટલે શું? તો કે સારું ઘર, એક ગાડી, એપલનો મોબાઈલ, આ કલ્પના છે. મીડિયા જાહેરાતો એટલું બોમ્બાર્ડિંગ કરે છે, સતત સોશિયલ મીડિયાનું પણ પ્રેશર છે. તો આખું યુવાનોને એક લીટીમાં કહીએ ને તો સારા હોવા કરતાં સારા દેખાવામાં દોડ્યા છે. મને કેટલી લાઈક મળશે, મને કેટલા એપ્રિશિએટ કરશે, એની જગ્યાએ વ્યક્તિ પોતાનામાં ડોક્યું કરે કે હું પોતાની જાતને ગમાડું છું તો ખબર પડશે. એક સારું કામ કર્યું હોય ને તો પોતાની જાત ગમે, નહીં તો બહાર તો ખબર પડે જ છે. મેકઅપ કર્યો હોય બહારથી રૂપાળા લાગીએ પણ અંદર વિચાર ખરાબ છે. તો યુવાનો માટે પહેલું કામ એ છે કે યુવાનો પોતાનામાં જુએ. તો મધ્યસ્થ દર્શનમાં એ શક્યતા છે કે તર્કબદ્ધ રીતે તમે જોઈ શકો છો કે તમે નિર્ણયની પ્રક્રિયા કેવી રીતે ચાલે છે, વિચારની પ્રક્રિયા કેવી રીતે ચાલે છે. હું તો શિબિરમાં પૂછું તો તમારે સારી જિંદગી જીવવા ઈચ્છા શું છે, હું કોઈ ઉપદેશ નથી આપતો. 15 મિનિટ પછી લોકો એક્સરસાઇઝ કરીને આવે છે અને લખે છે સારી જિંદગી જીવવા માટે રોટી કપડા મકાન જોઈએ, સારું ઘર જોઈએ, સારા સંબંધો જોઈએ, સારું સ્વાસ્થ્ય જોઈએ, મનની શાંતિ જોઈએ, સંતોષ જોઈએ, પ્રકૃતિમાં સંતુલન આનંદ જોઈએ. યુવાનો જ કહે છે, હું નથી કહેતો, એમને જ ખબર પડી જાય છે શું જોઈએ. તો હવે સરળ છે, ખાલી દિશા જ બતાડવાની છે. એટલે યુવાનોમાં મને ખૂબ મોટી આશા છે અને આજે 2 દિવસ આપની સંસ્થામાં મેં યુવાનો સાથે જ કામ કર્યું છે. હું તૃપ્તિ સાથે આજે ઘરે જઈ રહ્યો છું. જે બાળકોએ કામ કર્યું છે અત્યંત એકાગ્રતાથી કામ કર્યું છે. સમાજની પ્રક્રિયા થોડી ઓછી હતી કારણ કે આપણા ગ્રામીણ ક્ષેત્રના બાળકો થોડા સંકોચશીલ હોય છે, પણ એમની એકાગ્રતા કાબિલેદાદ હતી. એક પણ વિદ્યાર્થી ચાલુ ક્લાસમાંથી ઊભો થઈને બહાર નથી ગયો. કલ્પના કરો, 2 કલાકનું સતત સત્ર હોય અને કોઈ પેશાબ માટે પણ ઊઠે નહીં. તો હું તમને, તમારી સંસ્થાને, વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું અને મને લાગે છે આ ઇન્ટરવ્યૂના અંતે એટલું જરૂર કહીશ, આગામી દિવસોમાં સંસ્થા તો વિચારી જ રહી છે, આપણે ખાસ યુવાનો માટે 3 દિવસનું શિબિર યોજીશું જેની અંદર એમના તમામ પ્રશ્નો આવી જશે. ભૂત, પ્રેત, દેવી દેવતા, ઈશ્વર, ધંધો, સમસ્યાઓ, લગ્ન, વિવાહ, બધું જ આવી જશે અને બધાનો તર્કબદ્ધ જવાબ હશે.
1: ખૂબ જ સુંદર. અને આજે ખરેખર મને હવે એવું થાય છે કે મારે પણ

0: એકવાર શિબિરમાં આવજે તમારી સમક્ષ, અને આ બધી વાતો જે હમણાં આપણે બ્રીફમાં કરી છે, બહુ સૂક્ષ્મ રીતે કરી છે, બહુ ઓછા પાયે કરી છે, પણ આને વધારે ડિટેલમાં મારે જાણવી છે, તો ચોક્કસથી હું પણ શિબિરમાં જોડાઈશ.
1: ધન્યવાદ.
0: ઓકે સર, અને આવી જ માહિતી હું તમારી સમક્ષ લાવતી રહીશ. થેન્ક યુ સો મચ સર, તમે આજે અહીંયા આવ્યા અને અમારી સાથે આટલી બધી વાતો શેર કરી.
1: મને અંજલિબેન એક તો તમને મળીને આનંદ થયો. એનું પહેલું કારણ એ કે તમે એક તો યુવાન છો અને તમને ક્યુરિયોસિટી છે. આ રેડિયોના માધ્યમથી જો ભારતના વડાપ્રધાન ઘર ઘર સુધી પહોંચી શકતા હોય તો અંજલિબેન આપણે સાથે મળીને પાલનપુરના પ્રત્યેક ઘર સુધી આ વાત પહોંચાડીએ કેમ નહીં. બધાના જીવનમાં સુખાકારી આવે તો રેડિયો તો એનાથી બધું મોટું માધ્યમ કયું મળશે. તો મને તમારી સાથે પણ ગમ્યું, પ્રશ્નોત્તરી પણ ગમ્યું, સંસ્થામાં પણ આવવાનું ગમ્યું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે ક્યુરિયોસિટીથી મને પ્રશ્નો પૂછ્યા. ફરી મળીશું. ધન્યવાદ.
0: શ્યોર શ્યોર. થેન્ક યુ સો મચ સર. ફરીથી એકવાર સુરેશ પટેલ સરનો ખૂબ ખૂબ આભાર. અને નેક્સ્ટ ટાઈમ હું તમને ફરીથી મળીશ. આપણી વાતો ચાલુ રહેશે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: પાલનપુર અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિણ પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
0: હાય, નમસ્કાર, ધીસ ઇઝ અર્જુનલી. તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. આજે આપણે જવાના છીએ ઉત્તરાખંડની સફર પર. સ્વર્ગીય સૌંદર્યની ભૂમિ ઉત્તરાખંડ, દેવભૂમિ કે ઈશ્વરનું સ્થાનક તરીકે ઉત્તરાખંડ જાણીતું છે. કહેવાય છે કે સૃષ્ટિનું સર્જન કરતી વખતે બ્રહ્માએ આ જગ્યા અનન્ય દેવ દેવીઓ માટે અનામત રાખી હતી. પવિત્ર યાત્રાધામોની આ ભૂમિ યુગોના યુગોથી વિશ્વના યાત્રાળુઓ અને કુદરતી સૌંદર્ય પીપાસુઓ અને આધ્યાત્મિક ઉન્નતિ સાધકોનું આકર્ષણ કેન્દ્ર બની રહી છે. પ્રકૃતિ ચાહકો અને સાહસિક રમતોના ઉત્સુકો માટે આ સ્વર્ગ છે. પર્વતોની રાણી મસૂરી, સરોવરોનો જિલ્લો નૈનીતાલ, ભારતનું સ્વિટ્ઝરલેન્ડ અલ્મોડા, રાણીખેત, પિથોરાઘાટ, પાવરી, મુનસિયારી, આ બધા પ્રકૃતિ પ્રેમીઓ માટેના થોડા લાક્ષણિક સ્થાનો છે. સાહસ અને આનંદ ઉત્સાહ માટે અનેક પસંદગી સ્થળો અને પ્રવૃત્તિ છે, જેવા કે પર્વતારોહણ, જે ભાગીરથી, ચોખંબા, નંદા દેવી, કામેટ, પિંડરી, સહસ્ત્રતાલ, મિલ, મકફની, ખટલિંગ, ગૌમુખ, ટ્રેકિંગ, સ્કીંગ માટે ઓલી, દરિયા બ્યુગલ, મુનસારી, મુંડળી, સ્કેટિંગ, જલક્રીડાઓ જેવી કે રાફ્ટિંગ, નૌકા વિહાર, મચ્છીમારી અને એન્જિન વિના હવામાં ઉડવાની વિવિધ રમતો, જે પિથોરાગઢ, જોલી ગ્રાઉન્ડ, પાવરી વગેરેમાં થાય છે. રાજ્ય વિદેશી વનસ્પતિઓ અને પ્રાણીઓનો પણ અહીંયા ખજાનો છે. તે ઉપરાંત જીવવૈજ્ઞાનિક પ્રવાસ અને વન્ય સૃષ્ટિ પ્રવાસ માટે પણ આ આદર્શ સ્થળ છે. વિશ્વવિખ્યાત કોર્બેટ નેશનલ પાર્ક એ ઉત્તરાખંડનું ગૌરવ છે. બીજા મહત્વના અભયારણ્યો છે રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન, ગોવિંદ વન્યજીવન અભયારણ્ય, આસન બેરેજ ચિલ્લા વગેરે. અંતમાં છતાં અહીં મહત્વનું ઉત્તરાખંડનું સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ઠંડુ અને સ્મૃતિદાયક શક્તિવર્ધક હવામાન સંસારની આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થઈને આરામ, વિશ્રામ અને મનોરંજન પ્રાપ્ત કરવા માટેના ઉત્તમ માધ્યમો છે. હવે ઉત્તરાખંડમાં કઈ કઈ જગ્યા ઉપર જઈશું એના માટે તમારે જોડાયેલા રહેવું પડશે મારી સાથે. ક્યાં જતા નહીં, બ્રેક પછી તમને અહીંયા જ મળીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. ચાલો જઈએ દહેરાદૂન. ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનથી 120 કિલોમીટર લાંબી દૂન એટલે કે શીણની મધ્યમાં હિમાલયની તળેટીમાં આવેલું છે. ભાષાકીય રીતે દહેરાદૂન બે શબ્દોનું બનેલું છે, દેરા છાવણી અને દૂન એટલે ખીણ. મસૂરીનું અને ગઢવાલનું પ્રવેશ દ્વાર ગણાતું આ સુંદર શહેર ભારતનું કદાચ સૌથી જૂનું શહેર છે. બ્રિટિશ હુકુમત નીચે આવતા પહેલાથી વારાફરતી શીખો, મુગલો, ગુરખાઓની હકુમત નીચે હતું. બ્રિટિશ શાસન દરમિયાન સમાજના ચુનંદા સંસ્કારી લોકો માટે શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓ સ્થાપવામાં આવી હતી. દહેરાદૂન આજે તેના સંસ્થાનો જેવા કે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દૂન એન્ડ વેલહામ સ્કૂલ્સ, ONGC, વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન સ્ટડીઝ, સર્વે ઓફ ઇન્ડિયા અને બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા વગેરે જેવી સંસ્થાઓ માટે ગૌરવાન્વિત છે. દહેરાદૂન તેના ખુશ્બુદાર લાંબા ચોખ્ખા બાસમતી અને રસ ભરપૂર ચીલી ફળ માટે પણ જાણીતું છે. હવે નેક્સ્ટ આપણે સાંભળીશું દહેરાદૂનની આસપાસ કયા સ્થળો છે જ્યાં આપણે જવું જોઈએ, જ્યાં જઈને મન પ્રફુલ્લિત થાય.

નમસ્કાર નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. દહેરાદૂનની આસપાસ એક જગ્યા છે જેનું નામ છે આસાન બંધ. આસાન અને યમુના નદીઓના સંગમ પાસેનો આ બંધ યાયાવર પક્ષીઓનું આકર્ષણ કેન્દ્ર છે અને પક્ષી વિરાસતોનું સ્વર્ગ છે. થોડા આગળ જઈશું તો મસૂરી આવશે. 2000 મીટરની ઊંચાઈએ આવેલું ટેકરીઓની રાણી કહેવાતું મસૂરી ભારતમાં લોકપ્રિય ગિરિમથકોમાંનું છે. 1823માં એક સાહસિક બ્રિટિશ લશ્કરી ઓફિસરે તેને વિકસાવ્યું. મસૂરી ડામર રસ્તે સંકળાયેલું છે અને ગંગોત્રી અને યમનોત્રીનું યાત્રાધામનું પ્રવેશદ્વાર છે. મસૂરીમાં ઘણા બધા હિલ સ્ટેશન છે. એમાંથી જોઈએ તો ગન હિલ, મસૂરીના બીજા સૌથી ઊંચા શિખર પર ગન બંદૂક ખોડવામાં આવી હતી, જે મધ્યાહનનું સૂચન કરવા માટે ફોડવામાં આવતી. 400 મીટરનો લાંબો દોડા માર્ગ મુજબ બજાર અને ગન હિલને જોડે છે. ચિલ્ડ્રન લોજ મસૂરીનું સૌથી ઊંચું શિખર. ત્યાં એક દૂરબીન છે, એના દ્વારા હિમાલય અને દૂન ખીણોનું દિલ ધડક નજારો માણી શકાય છે. કેમલસ પેક રોડ આ એક આનંદપ્રદ અને મજેદાર ટટ્ટુ માર્ગ અથવા તો ટહેલવા જવાનો માર્ગ છે, જે ગન હિલના ઉત્તરીય ભાગને વીંટળાયેલો છે. અહીં સૂર્યાસ્ત નિહાળી માણી શકાય છે. ઊંટની પીઠનો આખો ભાગ હોય તેવું શરીર દેખાય છે, તેથી જ તે કેમલ્સ રોક કહેવાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.

हेलो हाय नमस्कार, वेलकम अगेन. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. તમને ખબર છે કે દહેરાદૂનની આસપાસ એક જગ્યા છે જેનું નામ છે મ્યુનિસિપલ ગાર્ડન. એની આગળ જશો તો નાગદેવતા મંદિર. હવે મ્યુનિસિપલ ગાર્ડન એ બેઝિકલી તો સુંદર એક બગીચો છે, જાણીતું અને ઉજાણી માટે તો ઉત્તમ સ્થળ છે. અહીં અકુદરતી કૃત્રિમ સરોવર છે જેમાં નૌકા વિહારની સવલત પણ છે. એના આગળ જઈએ તો નાગદેવતાનું મંદિર આવે. કાટ રોડ પર આવેલું આ પુરાણું મંદિર ગામથી ફક્ત 6 કિલોમીટરની દૂર જ છે. શ્રદ્ધાળુ અને અનુયાયીઓ એવું માને છે કે આશાઓ અને ઈચ્છાઓની અહીંયા પૂર્તિ થાય છે અને એટલા માટે જ આ લોકપ્રિય સ્થાનક છે. આગળ જઈએ તો ઝીલ આવે. દહેરાદૂન મસૂરી માર્ગ પર આવેલું ઉજાણી વન મહોત્સવ માટેનું આ ઉત્તમ સ્થળ. ક્લાઉડ્સ એન્ડ લીલાછમ દેવદારના વૃક્ષોના વનથી ઘેરાયેલો સુંદર બંગલો તે વખતે મસૂરીનો એક 4 માળી બંગલો હતો, હવે એ હોટલમાં ફેરવાઈ ગયો. કોમટી કેમટી ફોલ્સ જે હૃદયંગમ ધોધ છે અને મસૂરીનું આ જનપ્રિય આકર્ષણ. નેક્સ્ટ આપણે જઈશું અલમોડા. ફોર દેટ તમારે એક બ્રેક લેવો પડશે. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે અને આરજે અંજલિની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. અલ્મોડા. ઘોડાના ઝીણના આકારની ખડકની ધાર પર 6 કિલોમીટર પર સ્થિત હૃદયંગમ ટેકરી વિશ્રામ અલ્મોડા તેના પ્રાકૃતિક સૌંદર્ય, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, મનોહારી હસ્તકૌશલ્ય કારીગરી, સુસ્વાદિષ્ટ ખાદ્ય વાનગીઓ અને વિદેશી છાપાના વન્યજીવન માટે ખ્યાતનામ છે. વર્ષો સુધી તે ચંદ્ર રિયાસત, ગુરખા હુમલાખોરો અને બ્રિટિશ વસાહતીઓ માટે મુખ્ય મથક હતું. પહેલા આ વિસ્તાર કલ્યુરી રાજા વિચલદેવના શાસન નીચે હતો, જેમણે આ વિસ્તારની ગુજરાતી બ્રાહ્મણ ચંદ તિવારીને ભેટમાં ધરી દીધો હતો. પાછળથી બારામંડળમાં ચંદ રિયાસતની સ્થાપના થઈ, તેનો પાયો નખાયો અને કલ્યાણચંદે 1560 અલ્મોડાને પાટનગર બનાવ્યું. હિમાલય ગિરિમાળાના હિમાચ્છાદિત શિખરોનું દિલચસ્પ સૌંદર્ય અહીંથી માણી શકાય છે અને આરામદાયક રજાઓ માણવા માટેનું આ ઉત્તમ સ્થાન છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

અલમોડાની આસપાસ કયા સ્થળો છે? પહેલું છે બિસનર, 2412 મીટરની ઊંચાઈ પર આવેલું સુંદર આરોગ્ય ભવન હિમાલયના હિમાચ્છાદિત શિખરોનું દ્રશ્ય માણવા માટેનું આ એક સ્થાન છે. નેક્સ્ટ છે જાગેશ્વર, લીલાછમ આવરણની વચ્ચે આવેલા પ્રખ્યાત મંદિર સંકુલમાં 124 પ્રતિમાઓ અને સેંકડો મનોહર પુતળા છે. અહીં દેશના 12 જ્યોતિર્લિંગોમાંનું એક હોવાનું મનાય છે અને નાગેશનું સ્વયંભૂ લિંગ પ્રસ્થાપિત છે. શિવરાત્રિનો રંગરંગીન મેળો અહીંયા ભરાય છે અને શ્રાવણ એટલે કે જુલાઈ અને ઓગસ્ટ માસમાં યાત્રાળુઓ અને પ્રકૃતિ પ્રેમીઓ અહીંયા ફરી ફરીને આવે છે. આગળ જઈશું તો એક આવશે કોશી મંદિર, 12મી સદીમાં બનાવેલું હતું, કલયુરી રાજાએ બંધાવ્યું હતું એવું પણ કહેવાય છે અને આ ભારતનું એક મહત્વનું સૂર્ય મંદિર પણ ગણાય છે. નેક્સ્ટ ક્યાં જવાનું છે સ્થળોની માહિતી હું તમને આપીશ, પરંતુ એ માટે જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો આરજે અંજલિની સાથે.

हेलो हाय नमस्कार वेलकम अगेन તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે દહેરાદૂનની સફર પર ગયા, તેની આસપાસ કયા કયા સ્થળો છે એ વિશે જાણ્યું, અલમોડા અને અલમોડાની આસપાસ કયા સ્થળો છે એની વિશે જાણીએ છીએ. હમણાં આપણે બિસનર, જાગેશ્વર, કોસી મંદિર વિશે સાંભળ્યું. નેક્સ્ટ તમે આગળ જશો તો કોસની કરીને એક જગ્યા આવે છે જે બરફથી છવાયેલા કેટલાક શિખરોની વચ્ચે આવેલી આ આકર્ષક ટેકરી આમ તો વિરલ પ્રાકૃતિક સૌંદર્યથી ભરાયેલી છે. મહાત્મા ગાંધી અહીંયા 1929માં આવ્યા હતા અને કુદરતી સૌંદર્ય અને તેની ભવ્યતા જોઈને મુગ્ધ થઈ ગયા હતા. ગીતા અને શક્તિ યોગ પરનું તેમનું ભાષ્ય તેમણે અહીંયા અનાશક્તિ આશ્રમમાં લખ્યું હતું. આગળ જઈએ તો એક બીજું સ્થળ આવે છે જ્યાં તમે જઈ શકો છો, રાનીખેત. 1829 મીટરની ઊંચાઈ પર આવેલું રાનીખેત અર્થાત રાણીનું ખેતર હિમાલયનું સૌથી સુંદર દ્રશ્ય રજૂ કરે છે. એવું માનવામાં પણ આવે છે કે રાજા સુખદેવની રાણી પદ્મિની અહીંની પ્રાકૃતિક ભવ્યતા જોઈને મોહિત થઈ ગઈ હતી અને અહીં જ રહી પડવાનું એને નક્કી કર્યું અને એટલા માટે જ આ ગામ રાનીખેત તરીકે ઓળખાયું. જોયું કેટલી અલગ અલગ વાતો છે, કેટલીક અવનવી અને હિસ્ટોરિકલ વાતો છે જે આપણે આ શોમાં જાણીએ છીએ. ક્યારેક એ જગ્યા ઉપર જવાનું થાય અથવા તો તમે જઈને પણ આવ્યા હોય તો અમને એના રિવ્યૂ શેર કરી શકો છો, રિયલ રિવ્યૂઝ. કેમ કે આ માહિતી તમને હું આપી રહી છું, હમણાં એની સ્થિતિ કદાચ અલગ હોય, ત્યાં જવા આવવાના માર્ગો બદલાઈ ગયા હોય. પહેલાં તો કેવું હતું કે ચાલીને જવાતું, પહાડો પર જવાની એટલી સુવિધાઓ નથી. હવે તો ગાડી પણ જાય છે, લાઈક પ્લેન પણ જાય છે અને અમુક અમુક સ્થળો સુધી ટ્રેન પહોંચી જાય છે જ્યાંથી આપણે પછી ગાડીનો સહારો લેવો પડતો હોય છે. તમે આ બધી જગ્યાએ ગયા છો અને ગયા છો તો એ કેવી લાગી છે તમને, એના રિયલ રિવ્યૂઝ અમને આપતા રહો અમારા વોટ્સએપ નંબર 9512968688 પર. દહેરાદૂન ગયા હોય તો એના વિશેની પણ માહિતી તમે શેર કરી શકો છો. આપણે માહિતીને જરૂરથી શેર કરીશું આપણા આવતા એપિસોડમાં. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે, યસ આરજે અંજલિની સાથે. તમે અમારા બધા આરજેના શો પણ સાંભળી શકો છો. અમારી સાથે જોડાવા માટે તમે સોશિયલ મીડિયા સાથે પણ જોડાઈ શકો છો, જેમાં અમારા પેજનું નામ છે રેડિયો પાલનપુર. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર અમે ઉપલબ્ધ છીએ અને સાથે સાથે તમે અમારી યુટ્યુબ ચેનલ પર પણ આવી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો. દરેક માહિતી તમને ત્યાંથી મળી જશે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકી સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિણ પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે

0: હાસ્યની એક યાદગાર સાંજ માણી અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપી. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: હેલો પાલનપુર 90.4 MHz પર હું છું આપનો હોસ્ટ અને આપનો દોસ્ત આરજે એઆર. હમણાંના માહોલ અને વાતાવરણને જોતા એવું લાગે છે કે આજની નવી યુવા પેઢી ખૂબ જ વિચારો ધરાવે, ખુલ્લે આમ પોતાના વિચારોને વ્યક્ત કરી શકે અને આ બધા જ વિચારોમાંથી પરિણામને પણ મેળવવા માટે વિધાઉટ એની ટેન્શન કે પછી કોઈ આમ સખત કે હાર્ડ મહેનત કર્યા વિના પણ રસ્તાઓ, યુક્તિઓ અને એમના આપણી ભાષામાં કહીએ તો નુસ્ખાઓ, જુગાડ દ્વારા પણ પરિણામ મેળવી શકે. હવે એ પરિણામ અથવા તો કોઈ પણ પરિણામ હોય તમારા કે મારા કે એમના જીવનના, એ તો સમય બતાવતો હોય છે કે કેટલા એમના કામના છે અથવા સફળ છે. પણ આ બધાની વચ્ચે ક્યારેક એવો અનુભવ પણ થાય કે ઉન્માદ, વિચાર અને શક્તિ એને કંટ્રોલ કે નિયંત્રિત ન કરવાની હોય, પણ એને ચોક્કસ નિયમોની વચ્ચેથી પસાર થઈ અને શિસ્તબદ્ધ રીતે જો ભવિષ્ય માટે સંચિત કરવામાં આવે તો તે 100% ઉત્તમ શ્રેષ્ઠ ભવિષ્યનું નિર્માણ કરે. અને વર્ષોથી આપણા સૌના જીવનમાં પેઢીઓ તો બદલાય છે, ગીતા અને એના સંદેશાઓ એ અદ્ભુત રીતે દરેક નવી પેઢીને મળતા રહ્યા છે અને એમના જીવનને ઉત્કૃષ્ટ બનાવતા રહ્યા છે. એટલે શ્રોતા મિત્રોની કેટલાક સૂચન પરથી મેં એક પ્રયાસ કર્યો છે કે ગીતાના વાંચન અનુભવ અને એના પરના કેટલાક લોકોના વક્તવ્યો તેમજ કેટલાક પુસ્તકોમાંથી એના કોટેશન થકી, હું એવું નથી કહેતો કે દરેક અધ્યાય વિશે જે હું વાત કરીશ એ જ માત્ર સાચી છે, પણ આજની પેઢીને સમજાવવા એ અર્ક બહુ અગત્યનો છે. તો 3 એપિસોડની સિરીઝમાં દર એપિસોડમાં 6 અધ્યાય અને 1 વાક્યની સમજૂતી 2020 ફોર્મેટમાં અને થોડાક ઉદાહરણ સાથે આજની નવી યુવા પેઢીની સાથે આપણને સૌને પણ હૃદયમાં વસી જાય તેવી કેટલીક વાતો કરવી છે. તો મળીએ નાનકડા વિરામ બાદ આજના આ શો એટલે કે ગીતા 2020 ફોર્મેટમાં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

નમસ્કાર મિત્રો, રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજે એઆર અને આજનો શો એટલે કે ગીતા 2020 ફોર્મેટ. આપણે માત્ર દરેક અધ્યાયને એક વિચારમાં સમાવેશ કરીને આપણી આજની યુવા પેઢીની ભાષામાં સમજવાનો નાનકડો સમજણ મેળવવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા અધ્યાય એક એમ કહે છે કે ખોટા વિચાર જ જીવનની એકમાત્ર સમસ્યા છે. મિત્રો, ભગવદ્ ગીતાના આ પ્રથમ અધ્યાયમાં એકદમ સ્પષ્ટ રીતે કહ્યું છે કે આપણી સમસ્યાઓ છે ને એ મોટી હોય એવું નથી હોતું, પણ એની પાછળનો આપણો વિચાર એ મોટો હોય છે. ચાલો એક નાની વાર્તાથી સમજીએ. એક કોલેજનો વિદ્યાર્થી હતો આર્યન. પરીક્ષામાં એને 70% આવ્યા અને એના મિત્રને 90%. આર્યનના મનમાં તરત જ એવો વિચાર આવ્યો કે હું નકામો છું, મારી મહેનત ઓછી છે, મારું હવે કંઈ નહીં થાય, મારા મમ્મી પપ્પા નિરાશ થઈ જશે અને બીજા બધા મિત્રો એ મારી મજાક ઉડાવશે. પણ મિત્રો, 70% માર્ક્સ એ સમસ્યા નહોતી. સમસ્યા હતી એના આ વિચારો, ખોટા વિચારો. બીજો એ જ સમયે એનો મિત્ર જે છે એવું વિચારીને એને જવાબ આપે છે કે 70% તારે આવ્યા, બહુ સરસ કહેવાય. અરે, કદાચ થોડીક મહેનત ઓછી હશે, આગામી મહેનતમાં તું વધારે પ્રયત્ન કરજે. પરિસ્થિતિ બંનેની સેમ હતી, પરંતુ વિચાર અલગ હતા એટલે પરિણામ પણ અલગ મળે. અને આ અધ્યાય એકમાં અર્જુનનું પણ આવું જ હોય છે. એટલે યુદ્ધ શરૂ થવાના સમયે જ એ પોતાના લોકોને સામે જોઈ અને નકારાત્મક વિચારો કરે છે. હું યુદ્ધ નહીં કરી શકું, બધું બગડી જશે, મારા સંબંધો જતા રહેશે, શું કરીશ, અને એના હાથમાંથી ગાંડી છૂટી જાય છે. હજુ તો યુદ્ધ શરૂ નહોતું થયું ને ત્યારના આ વિચારો સામે તે હારી ગયો. એટલે કૃષ્ણ તેને યુદ્ધની વાત નથી કહેતા, પણ એના વિચારો બદલે છે. અને વિચાર બદલાય તો નિર્ણય બદલાય, નિર્ણય બદલાય તો જીવન બદલાય. એ જ તો અધ્યાયનો સંદેશો છે. હું કોઈ કામનો નથી, નોકરીમાં ઇન્ટરવ્યૂ ક્લિયર ન થાય, મારામાં ટેલેન્ટ નથી અને હવે મારી સાથે કોઈ વાત નહીં કરવા માંગે. આ બધી જ બનાવેલી આપણા મનની વાર્તાઓ છે. ખોટા વિચારો જ દુઃખ ઊભું કરે છે. એક નાનકડો સંકલ્પ કરીએ કે આપણને આપણી જાતને આપણે પ્રશ્ન પૂછીએ કે આ વિચાર સાચો કે ખોટો, અને પછી એના ઉપર લાંબુ વિચારીએ. જીવનમાં સૌ

મોટી જીત જ એ છે, મન પરની, વિચારોની પસંદગીની. તો સાચો વિચાર રાખો, નકારાત્મક વિચારોને બને એટલા આવે ત્યારે જ એનાથી પોઝિટિવ વિચારીને એને દૂર કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

Welcome back on 90.4 megahertz by RJ AR Sathe. Gita 2020 format ma. Adhyay bijo enu mool vakya e aavu chhe ke sachu gnan apna tamam prashno ane mushkeliyo nu sachu samadhan chhe. Mitro, bija adhyay ma aa bahu j sundar vichar chhe. ઘણી વખત આપણા જીવનની સમસ્યાઓથી આપણે હારતા નથી, આપણે અજ્ઞાનથી હારી જઈએ છીએ. એટલે કે માહિતીનો અભાવ હોય છે અને એ અભાવ જેટલી નુકસાન કરે છે આપણા જીવનની બાબતોમાં, એ ખોટી સમજણ એટલું બીજું કોઈ નથી કરતું. એક ગામમાં જુઓ, બે મિત્રો હતા, મયંક અને હાર્દિક. એક દિવસ બંનેને ખબર પડી કે શહેરમાં કોઈ ભરતી છે કંપનીની, તો મયંકે સોશિયલ મીડિયામાં એક અફવા વાંચી. કંપનીમાં તો માત્ર ઓળખાણવાળાને જ નોકરી મળે છે, એટલે એણે અરજી કરી જ નહીં. અને હાર્દિકે વિચાર્યું કે એ માહિતી કદાચ ખોટી પણ હોય, એના કરતાં હું રૂબરૂ જ બધું તપાસ કરી લઉં. અને કંપનીની વેબસાઇટ પર ગયો, માહિતી

0: તૈયારી કરી અને ઇન્ટરવ્યૂ આપ્યો અને એને નોકરી મળી ગઈ. હવે તમે જ કહો બંનેમાંથી હોશિયાર કોણ? કદાચ આમ તો જોવા જઈએ ને તો કોઈ નહીં. એક પાસે અફવા હતી અને બીજા પાસે સાચું જ્ઞાન હતું. એટલે મિત્રો, જીવનમાં પણ આવું જ હોય છે. સરકારી પરીક્ષા બહુ મુશ્કેલ છે, પણ આપણે પ્રયત્ન છોડી દઈએ ને, ફોર્મ જ ન ભરીએ, અહીંયા તો આપણું ગજુ નહીં થાય. આપણને કદાચ થોડા માટે રહી જઈશું તો ક્યારેય સફળતા નથી મળતી. એટલે જ ગીતા કહે છે કે જ્ઞાન વગરનો નિર્ણય જીવનને ખોટી દિશામાં લઈ જાય છે. જો કુરુક્ષેત્રના મેદાનમાં પણ અર્જુન મૂંઝવણમાં હતો. શક્તિ હતું, કૌશલ્ય હતું, ધનુષ્ય હતું, એની પાસે કૃષ્ણ હતા, પણ સાચું જ્ઞાન ન હતું. ને એ જ્ઞાન, આત્માનું જ્ઞાન કૃષ્ણએ આપ્યું. આત્મા ન જન્મે છે ન મરે છે, એ વાક્ય એને સમજાવ્યું. એ મોટામાં મોટો અધિકાર, એ કર્મ છે અને હક છે, એ બાબત એ એમને સમજાવી અને જ્ઞાન મળ્યું. પછી તો એ યુદ્ધ છોડવા ક્યારેય તૈયાર નથી થયો. સમસ્યા યુદ્ધ ન હતું એ વાતમાં, સમસ્યા અજ્ઞાનતા હતી. એટલે આજે પણ હજારો જવાબ ગૂગલમાં શોધીએ અને કેટલો બધો સમય વેડફીએ આપણે, પરંતુ ડિગ્રી મેળવવાથી જ શિક્ષણ મળે છે એ સમજવાની સાચી જરૂરિયાત છે અને સાચા પ્રયત્નોથી. એક સુંદર પંક્તિ છે, દીવો અંધકાર સાથે લડતો નથી, માત્ર પ્રકાશ ફેલાવે છે. તેવી જ રીતે જ્ઞાન સમસ્યાઓ સાથે લડતું નથી, અજ્ઞાનને દૂર કરી દે છે. કહે છે ને કે ગીતામાં જ્ઞાનને મિત્ર બનાવવાની વાત છે, તો સફળતા હંમેશા આપણી પાસે રહે છે. ચલો સંકલ્પ કરીએ કે સોશિયલ મીડિયાની વાતને હંમેશા સત્ય ન માની કે બીજાની સાંભળેલી વાતને સત્ય ન માની, ચકાસીએ, સમજીએ અને પછી એના ઉપર અમલ કરીએ. અફવાઓથી દૂર રહીએ. મુશ્કેલીથી ભાગવાની જગ્યાએ થોડોક સમય એના ઉપર વિચાર કરીએ, માહિતી મેળવીએ અને જ્ઞાન, પુસ્તકો, અનુભવો અને મિત્રો સ્નેહીઓના અનુભવ કથનથી મળે છે. ફરી મળીશું નવા વિચાર સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: Hey, hey, please,

હેલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર અને આપણે વાત કરી રહ્યા છીએ ગીતાની થોડીક નાની સમજણની 2020 ફોર્મેટમાં. ગીતાના અધ્યાય 3 એનો મૂળ હાર્દ છે નિસ્વાર્થતા જ પ્રગતિ અને સમૃદ્ધિનો એકમાત્ર માર્ગ છે. કર્મયોગ એ આપણને આ અધ્યાય 3માં સમજાવે છે. ગીતા એ શીખવે છે કે સાચું સુખ પોતાના માટે જીવવામાં નથી, પણ બીજાના હિતમાં કરેલા કર્મમાં છે. શ્રી કૃષ્ણ જ કહે છે, યજ્ઞાર્થા કર્મણો અન્યત્ર લોક અયમ કર્મબંધન. જે કર્મ માત્ર પોતાના સ્વાર્થ માટે કરવામાં આવે તે મનુષ્યને બંધનમાં બાંધે, પરંતુ જે કર્મ સમાજના હિત માટે કરવામાં આવે તે મુક્તિ અને સમૃદ્ધિનો માર્ગ બને. આજની યુવા પેઢી સફળતા પાછળ દોડે, મોટું પેકેજ, મોટી કાર, મોટું ઘર, પણ જો એવો એક પ્રશ્ન એમને પૂછીએ કે માત્ર હું જ આગળ વધું અને સમાજ પાછળ રહી જાય એવી પ્રગતિ તમારે જોઈએ છે, તો એ વિચારો કે કેટલી ટકાઉ હશે તે. ચાલો એક નાનકડી વાર્તા કહું. બે મિત્રો એક જ કંપનીમાં કામ કરતા અને એક મિત્ર હંમેશા એવું વિચારતો કે મારો ફાયદો કેવી રીતે થાય અને બીજો વિચારતો કે ટીમ કેવી રીતે સફળ બને. સમય જતાં કંપની પ્રમોશન આપવાની વાત પર આવી ત્યારે તમે સમજી શકો છો કે કોને સફળતા મળી હશે જે ટીમ વિશે વિચારતો હતો, કારણ કે એ નિસ્વાર્થ કર્મયોગે એને ફળ અપાવ્યું. એક સુંદર સુભાષિત છે આ વાત પર, પરોપકારાય ફલંતી વૃક્ષાહ પરોપકારાય વહંતી નદ્યઃ. અર્થાત વૃક્ષ પોતાના ફળ પોતે ખાતા નથી અને નદીઓ પોતાનું પાણી પોતે પીતી નથી. પ્રકૃતિનું દરેક તત્વ બીજાનું હિત વિચારેને એના માટે જીવે તો આપણે કેમ નહીં. દીવો પોતે બળે બીજાને પ્રકાશ આપે, એટલે જીવન પણ ત્યારે જ સાર્થક બને જ્યારે બીજાના જીવનમાં ઉદાસ ભરે. ફોલોઅર્સ કેટલા, લાઇક્સ કેટલી, તમારા ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબની પેલી પ્લેટ કેટલી આવી એના કરતાં ક્યારેક થોડો સમય મળે કોઈકને મદદ કરી દો. સારા તમારા ઇન્સ્ટાગ્રામ પર કોઈ બાળકને ભણવાની કોઈ તમને પડેલી તકલીફનું સોલ્યુશન મૂકો. વૃક્ષ વાવવા જેવી બાબત પણ જાતે કરી શકો અને કોઈને દિશા ચીંધી શકો. એ તમને ઓળખ અપાવશે ધીમેથી અને માન પણ અપાવશે. ચાલો સંકલ્પ કરીએ કે માત્ર મારા નહીં પરંતુ પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે પણ કંઈક કરી ચૂકીએ. ખરેખર વાતો આપણી ત્યારે જ સાર્થક નીકળશે. કર્મ કરો નિસ્વાર્થ ભાવથી. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો

પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ગીતા 2020 ફોર્મેટમાં હું આરજે ઈઆર આપ સૌનું સ્વાગત કરું છું. વાત કરીશું ગીતાના અધ્યાય 4 ચોથા અધ્યાયની. દરેક કર્મ પ્રાર્થના બની શકે છે આ ચોથા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ એની અદ્ભુત શીખ છે. આપણે છે ને ઘણી વાર એવું માનીએ કે પ્રાર્થના એટલે મંદિરમાં જવું, દીવો કરવો કે હાથ જોડવા. શ્રી કૃષ્ણ કહે છે કે કર્મમાં નિષ્ઠા, ઈમાનદારી અને સમર્પણ હોય તો દરેક કર્મ પ્રાર્થના બને. બ્રહ્મા અર્પણમ બ્રહ્મ હવિહ બ્રહ્માગ્નૌ બ્રહ્મણા હુતમ. ગીતાના આ શ્લોકમાં બહુ સુંદર રીતે વાત કરી છે. કહ્યું છે કે જ્યારે આપણે દરેક કાર્યને ઈશ્વરને અર્પણ માનીને કરીએ ત્યારે સામાન્ય કાર્ય પણ પૂજા બની જાય. એક હોસ્પિટલમાં બે સફાઈ કર્મચારી કામ કરતા હતા. એક વ્યક્તિને એના સુપરવાઇઝરે પૂછ્યું, તું શું કરે છે? તો એ બોલ્યો કે હું આખો દિવસ ફ્લોર સાફ કરું છું. અને બીજા કર્મચારીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એ હસીને બોલ્યો કે હું દર્દીઓને જલ્દી સાજા થવામાં મદદ કરું છું. કામ એક જ હતું પણ બંનેના વિચાર જુદા હતા, ભાવના જુદી હતી. એક માટે તે માત્ર નોકરી હતી અને બીજા માટે પ્રાર્થના હતી. યુવાનો માટે પણ આ જ વાત સાચી છે. ભણતા હો, કોડિંગ કરતા હો, ખેતી કરતા હો, વ્યવસાય કરતા હો, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હો અને ઘરની જવાબદારી નિભાવતા હો તો દરેક કાર્યમાં શ્રેષ્ઠતા અને સેવાનો ભાવ હશે તો કર્મનું ફળ એ તમારે ચિંતા વિના મળવામાં કોઈ તકલીફ નહીં પડે અને એ પ્રાર્થના બની જશે તમારું. યોગઃ કર્મસુ કૌશલમ ગીતામાં આ પણ કહેવામાં આવ્યું છે, એટલે કે કર્મમાં શ્રેષ્ઠતા અને કુશળતા જ યોગ છે. એક કવિ બહુ સુંદર લખ્યું છે, હાથ કામમાં વ્યસ્ત રહે, મન સદાય પ્રકાશમાં રહે, દરેક શ્વાસ બની જાય ભજન જ્યારે કર્મમાં પ્રેમ વસે. સોશિયલ મીડિયામાં લાઇક અને ફોલોઅર્સ મળવા જેટલો સમય આપીએ ને એનો થોડો ભાગ સ્નેહીની સેવા કરવા, માતા પિતા માટે, સમાજ માટે પણ એક સારું કાર્ય કરીએ તો એ માત્ર કામ નહીં પરંતુ જીવંત પ્રાર્થના બની જશે. હું મારા દરેક કાર્યને માત્ર ફરજ નહીં પણ ઈશ્વરને અર્પણ કરેલી પ્રાર્થના સમજીને કરીશ તેવો સંકલ્પ આપણે સૌએ કરવો જોઈએ. કારણ કે મંદિરમાં કરેલી પ્રાર્થના થોડા સમય સુધી રહે પણ નિષ્ઠાથી કરેલું કર્મ એ જિંદગી પર્યંત કર્મ આપણી પ્રાર્થના બનીને રહે છે. તો કર્મને માત્ર ને માત્ર પ્રાર્થના બનાવવા માટે જ નહીં પણ જીવનની સફળતા માટે પણ કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તમારું સ્વાગત છે આરજે ઇઆરના શો ગીતા 2020 ફોર્મેટ રેડિયો પાલનપુર પર. હવે વાત કરીશું ગીતાના અધ્યાય 5ની. એનો વિષય છે વ્યક્તિગત અહંકારનો ત્યાગ કરો અને અનંત આનંદનો અનુભવ કરો. મિત્રો, કર્મ સંન્યાસ યોગ એ આ સિદ્ધાંતનો જ પર્યાય છે. વ્યક્તિગત અહંકાર છોડી દઈએ તો આપણને પરમ અથવા તો જે આનંદની આપણને શોધ છે તે મળે છે. આપણે સાંભળીએ છીએ ને કે મારું નામ, મારી સફળતા, મારી સિદ્ધિ, પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હું જેટલું મોટું બનશે આનંદ એટલો નાનો થતો જશે. યુક્તઃ કર્મફલમ ત્યક્ત્વા શાંતિમ આપનોતિ નૈષ્ઠિકે. અર્થાત જે વ્યક્તિ અહંકાર અને ફળની આસક્તિ છોડીને કર્મ કરે તેને જ સાચી શાંતિ અને આનંદ મળે. એક વાર્તા છે, એક યુવાન ચિત્રકારે ખૂબ સુંદર ચિત્ર બનાવ્યું. લોકોએ એની પ્રશંસા કરી. ધીમે ધીમે એને લાગ્યું કે મારા જેવો કોઈ કલાકાર નથી અને એક દિવસ તે પોતાના ગુરુ પાસે ગયો. ગુરુએ એક ગ્લાસ પાણીમાં મીઠું નાખ્યું ને એને પીવા આપ્યું. પાણી તે વ્યક્તિને ખૂબ ખારું લાગ્યું. પછી ગુરુએ એ જ મીઠું એક સરોવરમાં નાખ્યું જે એમની પાસે જ હતું અને એમાંથી પછી પાણી ભરીને ગ્લાસ આપ્યો અને પહેલાં પીધું તો એને ખારું ન લાગ્યું. ગુરુ બોલ્યા કે બેટા, મીઠું તો એ જ હતું પણ એ અહંકાર છે. ગ્લાસ જેટલું મન તારું હશે તો અહંકાર કડવાશ એટલે કે ખારાશ આપે, પણ મન સરોવર જેટલું વિશાળ બનશે તો તને હંમેશા એમાંથી મીઠાશ મળી રહેશે. વાત જ અહીંયા છે ને કે આપણે આપણું મન જેટલું રાખીએ છીએ તેટલું આપણને મળતું રહે છે. સુભાષિત કહે છે ને કે વિદ્યા દદાતી વિનયમ વિનયાદયતિ પાત્રતામ. સાચું જ્ઞાન વિનમ્રતા આપે છે અને વિનમ્રતા જ માણસને મહાન બનાવે. સોશિયલ મીડિયાના યુગમાં લાઈક ઓછું મળે તો મન દુઃખી થાય, પણ પ્રશંસા મળે તો અહંકાર વધી જાય છે. એટલે જ ગીતા સમજાવે છે કે પોતાને સાબિત કરવાની દોડ છોડો, પોતાને સુધારવાની શરૂઆત કરો. સુંદર કાવ્ય પંક્તિઓ કહે છે, જે ઝૂકે છે તે જ વૃક્ષ ફળે અને જે નમે છે તે જ નદી વહે. અહંકાર જ્યાં ઓગળી જાય ત્યાં જીવન આનંદથી મહેકે. મિત્રો, મારા વગર કંઈ નહીં થાય, ઈશ્વરે મને સેવાની તક આપી છે એવો વિચાર જ્યારે મનમાં આવે ત્યારે બેમાંથી કયો વિચાર શ્રેષ્ઠ છે એ તમારે ચકાસવાનો છે. આજે એક સંકલ્પ કરીએ કે હું સફળ બનીશ પણ વિનમ્ર રહીશ, હું આગળ વધીશ પણ કોઈને પાછળ નહીં રાખીએ, તો શ્રેષ્ઠતા અને સફળતા તમને મોટા બનાવશે, નહીં તો અહંકાર તમને કહેવાતા મોટાપણામાં સૌથી નિમ્ન સ્તરે લઈ જશે. અહંકાર નહીં, પ્રેમ અને વિનમ્રતા સાથે જીવન જીવો, કારણ કે ત્યાંથી જ શરૂ થાય છે અનંત આનંદનો સાચો માર્ગ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

வெல்கம் பேக். 90.4 மெகா ஹர்ட்ஸ் பர் ரேடியோ பாலன்பூர் சமுதாயிக் ரேடியோ ஸ்டேஷன் பர் ஆர்ஜே ஆர்மி சாத்தே கீதா 2020 ஃபார்மேட் ஷோ பர். હવે વાત કરીશું ગીતાના અધ્યાય 6 એનો વિષય છે દરરોજ ઉચ્ચ ચેતના સાથે જોડાવો. આપણા સૌ પાસે ધ્યાન યોગ એક મહત્વનો સંદેશ છે, પણ આપણે સમજતા જ નથી. દરરોજ ઉચ્ચ ભાવના ધ્યાન સાથે જોડાવવું એ આપણા જીવનની અને સવારની શરૂઆત હોવી જોઈએ. પણ આજે તો દુનિયામાં દરેક વ્યક્તિ વાઈફાઈ સાથે જોડાયેલી રહે, મોબાઈલની બેટરી 10% થાય તો એની ચિંતા થઈ જાય. પણ ક્યારે આપણે વિચાર્યું છે કે આપણું મન પણ રોજ ચાર્જ થવું જોઈએ? ભગવાન કૃષ્ણ કહે છે, યુસ્ત્રનેવમ સદાત્માનમ યોગી વિગત કલ્મશઃ સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમ શ્રુતે. અર્થાત, જે વ્યક્તિ દરરોજ પોતાના મનને પરમ ચેતના સાથે જોડે છે તે આંતરિક શાંતિ અને અખૂટ આનંદનો અનુભવ કરે છે. એક યુવાન દરરોજ ખૂબ તણાવમાં રહેતો, પરીક્ષાના દબાણ, કેરિયરની ચિંતા, એટલે કે સોશિયલ મીડિયાની સરખામણી કરતો રહેતો. અને એક દિવસ તેના શિક્ષકે તેને મોબાઈલ બતાવીને પૂછ્યું, જો આ ફોન આખી રાત ચાર્જ ન કરીએ તો શું થશે? યુવાન બોલ્યો કે બેટરી ખાલી થઈ જશે. શિક્ષક હસ્યા અને બોલ્યા, બેટા, તારો મોબાઈલ તો દરરોજ ચાર્જ થાય, પણ તારું મન ક્યારે છેલ્લે ચાર્જ થયું? મિત્રો, એટલે જ કહું છું કે 10 મિનિટ શાંતિથી બેસવું જોઈએ. ધ્યાન કરી શકાય, પ્રાણાયામ કરી શકાય, શ્વાસના લય અને ગતિને સાંભળી શકાય, ભગવાનનું સ્મરણ થાય અથવા દુનિયાને માત્ર જોઈ શકાય, એ તમને નવી ઉર્જા આપશે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ બંધનનું કારણ છે અને મન જ મુક્તિનું કારણ છે. જો મનને સાચી દિશા આપશો તો આખું જીવન બદલાઈ શકે. શાંત સરોવર જેવું મન રાખજો. વિચારોને પ્રેમથી વહેવા દેજો. રોજ થોડો સમય પોતાની સાથે બેસજો.

ઈશ્વરનો અવાજ સાંભળવા મળે. નોટિફિકેશન તો આપણી પાસે ઘણા છે, પણ અંતરનો અવાજ સાંભળવાનો સમય નથી. એટલે થોડી મિનિટ મોબાઈલને સાયલેન્ટ મોડ પર પણ મૂકવો જોઈએ, ખરું ને? તો તમને સોલ મોડ મળી જશે અને બહારની દુનિયા તમને સફળ બનાવશે, પણ અંદરની ચેતના સમૃદ્ધ બનાવશે, શાંત બનાવશે. દરરોજ ઓછામાં ઓછી 10 મિનિટ તમારા મન, શ્વાસ અને પરમાત્મા સાથે જોડવા માટે ફાળવવું, એવો સંકલ્પ હવે જરૂરિયાત આપણા સૌની બને છે. કારણ કે જે રોજ પોતાની અંદર ઉતરે ને, એ જ જીવનમાં સૌથી ઊંચે પહોંચે છે. તો ફરી મળીએ ત્યાં સુધીમાં તમે દરરોજ થોડો સમય દુનિયાથી નહીં, પોતાના અંદર રહેલા પરમ આત્મા સાથે વિતાવજો. કારણ કે ઉચ્ચ ચેતના સાથેનો એક ક્ષણનો સંપર્ક પણ આખા દિવસને પ્રકાશિત કરે છે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સામાન્ય રીતે આમ તો આખા પુસ્તકને વાંચવા કેટલાય દિવસો લાગે અને સમજવા તો જન્મ ઉતરી જાય. એવી જ આ ગીતાના અધ્યાયને માત્ર ને માત્ર તમારા અંતરની આત્માની ને મનની જે તરસ છે ને એને જગાવવા માટે આ એક એક વાક્ય અને સાથે ઘટનાઓને યુવા પેઢી આજની વર્તમાન પેઢીના ઉદાહરણ સાથે મેં એક નાનકડી સમજણ આપવાનો પ્રયાસ કર્યો છે. જો હૈયામાં વસે તો આ સંકલ્પોને જીવનમાં ઉતારીને એના પ્રતિભાવ મને મોકલજો અને પછી ગીતાને વાંચવાનો પ્રયાસ કરજો. એના મૂળ સ્ત્રોતને ન વાંચી શકો તો તમે એના અનુવાદ, ભાષાંતર અને એના સમજૂતીના પુસ્તકોને પણ વાંચવાનો પ્રયાસ કરવો જોઈએ. શ્રોતા મિત્રો, આ બધી જ બાબતો માટે તમારે મને તમારા મનના જે પ્રતિભાવ છે ને એ મોકલી આપવાના, તમારા અવાજમાં કે પછી ટેક્સ્ટ મેસેજીસ કરીને. જો તમારા અભિપ્રાય બહુ જ અગત્યના છે, સમય મળે અમે ચોક્કસથી તેને સ્થાન આપીશું. આ માટે તમારે અમારો વોટ્સએપ નંબર 9512966688 યાદ રાખો, આ માત્ર વોટ્સએપ નંબર છે. આ સિવાય અમારી મોબાઈલ એપ્લિકેશન છે એન્ડ્રોઈડ ફોન અને આઈફોન માટે, એને ડાઉનલોડ કરો. એમાં રહેલા નોટિફિકેશન અને મેસેજ બોક્સ કે પછી એમાં રહેલા સોશિયલ મીડિયાના બોક્સમાં જઈને અમારું ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક કે ઈમેલ એમાં radiopalanpur@gmail.com પર જઈ તમારા સંદેશા અને પ્રતિભાવ મોકલી શકો. અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ. તમારા જેવા સાચા પાલનપુરી અને એવા જે મિત્રો છે તે સૌને આ રેડિયોનો અવાજ પહોંચાડવા ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાના કોઈ પણ ખૂણામાં રહી અમારી સાથે જોડાઈ રહેવા તમે તેનો ઉપયોગ કરી શકો છો. તો શ્રોતા મિત્રો, ફરી મળીશું આ એપિસોડના 6 અધ્યાયની વાતો આવતા બીજા એપિસોડમાં બીજા 6 અધ્યાયની વાતોને માણીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

0: અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકી સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિન પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિણ પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજે પ્રિયંકા. માનવીની ભવાઈમાં આપણે વાત કરતા હતા કે હવે માનવીની ભવાઈમાં કુદરતે પણ પોતાની પરીક્ષા શરૂ કરી છે. દુકાળની શરૂઆત થઈ છે, વરસાદ આવ્યો નથી અને ખેડૂતો એ લાલચ ભરી આંખે આકાશ તરફ જોઈ રહ્યા છે. જે કાળથી ડરતા હતા એ તો નદી સામેના ડુંગરોમાં ડુંગરીએ ઝૂંપડા વાળી. જે કાળથી ડરતા હતા એ કાળ તો નદી સામેના એ ડુંગરોની ડુંગરીએ ઝૂંપડા વાળીને આદિ અનાદિથી પડ્યો હતો. એને માટે લુગડાનો કાળ તો કાળ હતો જ નહીં અને ધાનનો એ કાળ હંમેશ માટે હતો. ખેતી કરતા તો આવડતી જ નથી, થોડું ઘણું પાકતું અને એ અવરતા નહોતું આવડતું. અરે અળખા ગામેથી સરખા જે કોઈને અવેરતા આવડતું બધાએ આવતી વખત લોકોની જેમ ડરાઈ જતા હતા. ડર એમનો હતો. જોકે હમણાં તો પાલો ઘાસ વેચીને કે અમુક ઝાડવાના છોડા વાટી રાંધીને આમલી સરખા ઝાડની કૂંપળો ખાઈને દિવસ કાઢે જતા હતા. પણ હજુ તો ક્યાં, શિયાળાની લાંબી રાતોના પેટને ખાડામાં ઢીંચણ ગાંડલીને પૂરી કરવાની હતી અને ઉનાળાના એ લાંબા દિવસોનું શું. પાલો હવે તો કોઈને ન રાખતો હતો, કેવી રીતે રાખે. શાહુકાર ગણાતા લોકોને પણ વરસાદ ભેવા થવાના સાંસા હતા. ધાનના સાટે ઢોર જીવાડવાના હોય ને, ઢોરને માનવી બધા સાથે મરવાનું જ પડે ને. અરે આ પાલો રાખનાર દોયલા દન આવતો, કોઈને ઘરેણા ગીરવે મૂકવા માંડ્યું, કોઈ ખેતર. શંકરદા કાસમ ને ખાસ તો રણછોડ નાનાને આવો મોકો આવ્યો તે આવશે આમ જ હતું. 500 ખેતર 5 મણ દાણામાં ને તે ખોળા પાગડી કરીને મૂકી જતો હતો. પાગડની અંધારી રાતોને ભણકારા વાગવા લાગ્યા. હમણાં ધાડ પડે, આજ આવે ઉલકું ને બંદૂક ને કંઈ છૂટે, કાંકની ધબડી સંભળાય ને ગામ લોકોની ઊંઘ પણ ઉબાર ગણી ગઈ. જુવાનો સાથે ગામની ચોકી કરી રહેલા કાળુને એ કાજળ કાળી રાતોમાં મોત ડોકિયા કરતું એમ લાગ્યું. અરે અજવાળી રાતોમાં એ ગામમાં સીમાડે આવેલી પેલી ધાડોનો ભાસ થતો, ખુલ્લી તલવારો પર ચડતી એ ચાંદના ચમકારા ઉઠતા વેદ દેખાતા. કાળુને એક રાતે વિચાર આવ્યો, કાલ તો જીવે મર્યાનો છેલ્લો મેળાપ કરી જ આવું. ને સાચે કાળુ વહેલી સવારે રાજાને મળવા ઉપડ્યો.

પાળામાં બેઠેલી રાજુએ ચાલે આવતા કાળુને ન ઓળખે ને ક્યાંથી ઓળખે. ખભે તલવાર લટકતી હતી, હાથમાં 15 તીરનું ભાથું અને કામઠું હતું ને ચાલ પણ બદલાઈ ગઈ હતી. કાળુ અત્યારે આ દિવસોમાં ખેડૂત ન હતો, હાથમાં માથું લઈને ફરતો મરણિયો હતો. બુકાનીમાંથી ચમકતી પેલી આંખો એવી જ હતી. છેક નજીક આવ્યો ત્યારે ઓળખ્યો. હસીને ઉઠતા કહ્યું, મી તો તમને ઓળખ્યા જ નહીં. ત્યારે તું એ ક્યાં ઓળખાય એવી રહી છે? કઈ ધાનબાન છે કે અત્યારે જ ધાન તો મળે છે પણ કામ નથી મળતું? રાજુએ ખાટલો ઢાળતા કહ્યું, બેઠે બેઠે તો મને એક ઉલટું જાડું થાય. આવું સૂકું પાકું? ઘરમાં નજર ફેરવતા કહ્યું, ક્યાં ગયા છે બધા? ત્રણેય જણ ગામ સંગાથે ડેગડીએ દાણા લેવા ગયા છે ને છોકરા ક્યાંક રમતા હશે, દાણા મુદ્દેલ નથી. રાજુ હસી બેપરવાઈ દેખાડવાનો પ્રયત્ન તો કર્યો પણ આખું અંગ ફીકું પડી ગયું હતું. પછી હાસ્યમાંય રંગ ક્યાંથી આવે છે? થોડા ઘણા છે, કાંઈ ખૂટે તો ધોતી કરીને નહીં બેસી ગયા હોઈએ? ના, માન્યમાં નથી આવતું, હેડ મને ભાળ જોઈએ. કાળુએ ખભેથી તલવાર ઉતારતા કહ્યું ને ઊભો થયો, મને જોવા દે કોઠીઓમાં. કહેતો હતો કામઠા સામેની કોટી તરફ વળ્યો. રાજુનો વિચાર એને રોકવાનો હતો. કહેવું હતું, હું કાંઈ જૂઠું નથી બોલતી, તો વળી હેડો હેડો કોઈના ઘરનો પોતીવાર ઉઘાડ્યા વગર બેસું છે ને મને? પણ આમ કહેવું હતું પણ બોલી શકાય એમ? ગળે તો ડૂબો ભરાઈ ગયો હતો, પગે જાણે ચક્કર.

ખાટલાને પાએ ઉભેલા તીર લઈને એને ખાટલા ઉપર પગ મૂક્યા. બાજુમાં પેલો જુડો એની તરફ નજર નાખ્યો ને ઘરમાં પડેલી રોજનો ખ્યાલ આવતા વળી પાછો ઉપાડ્યો. કાળું કોઠીઓમાં કામઠું નાખતો હતો. અંદર ધમ ધમ અવાજ ઉઠ્યો, જાણે તળિયે બેઠેલો કાળ કુકવાટ ના કરી રહ્યો હોય. અરે, કચરો વાળતા જુડામાંથી ઉઠતો અવાજ એ શાંતિમાં ભયંકર લાગતો હતો. રાજુએ કચરો વાળી જુડો એક તરફ નાખ્યો, ઘરમાંથી પાછા ફરેલો. કાળુએ કામઠું તીર ભેગું મૂક્યું, ખાટલા ઉપર બેસતા સ્વગત બોલ્યો, ખલ્લાસ, હજુ તો ધાન પાકવાના આડા ત્રણ ઉનાળું ને ચાર ચોમાસું, સાત મહિના અને ઘરમાં દાણોય નથી. કાળુના આ શબ્દો સાંભળ્યા ન હોય એમ રાજુ હોકાને ચલમ લઈને દેવતા કરવા બેઠી. તેની પીઠ તરફ તાકી રહેલો કાળુ બબડ્યો, ઘરમાં ધાન હોય તો દેવતા સળગાવે ને? એક જોરથી શ્વાસ લીધો. ભલું હશે તો કોણ જાણે ધાન ખાતે કેટલા દયન થયા હશે, ને કંઈક વિચાર ગોઠવ્યો હોય તો રાજુની રાજ હતો બાળના સામે તાકી રહ્યો. રાજુના પેસતા જ કહ્યું, મરવા દે તમાકુને હેડ મારી સાથે, થઈ જા આગળ. રાજુ તો ભડકી ઉઠી, એને સિલક જોતા લાગ્યું. રડું કે હસું એવી દ્વિધામાં ન પડી હોય. કાળુની સિલક રુદન કરતા એ કંઈ કમ ન હતી. એને આગળ ચલાવી, મારાથી તો આમ તને કમરણે મરતી નહીં દીઠી જાય. અરે, કમરણે આખો મલક મરશે, હું એકલી તમારા ઘરમાં એ ક્યાં કોઠાર ફર્યા છે? બી લેવા આવી ત્યારે કોઠીઓ તો એ તો બધું રહેશે, મેં હિસાબ ગણ્યો છે. આપણે બે જણ પૂરતું, હજુ તો બે મહિના નીકળી જશે. મંગળિયાને તો આજ નહીં આવ્યો, નકર મૂકવા જ. રાજુ વચ્ચે બોલી, ના ના, તમે મૂકવા જતા હશો પણ દુનિયા શું કહેશે? એ દુનિયા તો મરશે પણ જીવ તો બધાના એ સરખા ને. ક્ષણિક માથું હલાવતા બોલી, હું એ હજુ તમારા શાળાને એકાદ લઈ જાઉં તો ખૂટતું છે, બાકી મારે ને તમારે શું? બસ ને, એટલી જ વારમાં ને રાજુ, કાળુનો અવાજ નહીં મોં પણ દુઃખ.

નહીં, તમારા અને મારાથી કંઈ નહીં, પણ ઘરમાં તો એમ, પણ હું એ તારા ભાગમાંથી, આપણે બે એક એક ટંક ખાઈશું ને ધન કાઢીશું બસ. શણગાર તો રાજુ રાજી ઉઠી, પણ અત્યારે પોતે જાણે દિશા ચૂક ન થઈ ગઈ હોય એમ પાછી વળતી બોલી વળકી ઉઠ્યો એમ બોલવા લાગી. શી વાત કરો છો, શું બોલો છો તમે? તમારા ઘરના બધાને મોતના મૂઠામાં મેલીને હું આવતી હશો? બે પાંચ વણી શાંતિ પછી પાટને ટેકો આપવા મૂકેલી પેલી કુંભી ઉપર નખ વળે લીટા દોડતા સ્વગત બોલતી હોય એમ કહ્યું, મને લઈ જવાની વાત તો તમે ભૂલી જ જાઓ, સમણામાં એ નહીં બને. ત્યારે તો એમ જ ને કે જાણી જોઈને મરી જ જવું છે, મરવું કોઈને ગમતું હશે? હસવાના પ્રયત્ન સાથે રાજુએ કહ્યું. તે હું કેમ કરીને હું બધું સમજું છું રાજુ, જગત

આ તને કોઈ નથી જાણતું એટલી હું જાણું છું. એટલે રાજુ સામે તાકતા સવાલ કર્યો, બોલ ખાવા તું કરે એ ખરું કે ખોટું? ખરું, ને છોકરાઓને ખવડાવે? રાજુએ હકારમાં માથું હલાવ્યું. વેચી આલું છું. ને વેચનારના ભાગમાં શું રહે છે? વેચનારના ભાગમાં તો કશું ના આવે, કહેતા રાજુ ખાટું થઈ ઉઠ્યો. શું કામ હાથે કરીને એને ભલાઈ તો જાણે નહીં જીવરાય હો. ઠીક કહું છું, તું માન, આખી દુનિયા તને પીંખી ખાશે, પણ અત્યારે તો પીંખવાય કોઈ નવરું નથી. સૌ પોતપોતાના જીવની પડી છે. અરે જો માં છોકરાને રાંધીને ન ખાય ને તો યાદ કરજે કાળિયો શું કહેતો હતો. ને માન, અને કહું છું, અમથા તમે લવરીએ ચડ્યા છો. રાજુ કંઈક ચીડતા, હું તો આ ઘર મેલીને કદી નથી આવવાની. જમીન ઉપર બેસતા ઉમેર્યું, મારો માં જણ્યો તેડવા આવે તો.

કાળુએ વળી રાજુને મોટા ગજાનું માનવી લાગી. એણે મનમાં ને મનમાં એ જગદંબાને નમસ્કાર કર્યા. ઠીક ઠીક હોકો ગગડાવ્યા પછી રાજુ સામે નજર નાંખતા કહ્યું, ખાસ તો હું તને છેલ્લો વેલો મળવા આવ્યો છું રાજુ, મને આશીર્વાદ આપ. શાના આશીર્વાદ ને શાના છેલ્લો વેલો? રાજુનો ફીકુ મો એ પૂરી જેવું થઈ ગયું. શું બોલો છો તમે? સાચું કહું છું રાજુ, આપણી બાજુએ તમારા જેવી દશા છે, વધ્યું ઘટ્યું ધાન છે ને આજકાલ લૂંટાયામાં જતું રહે છે, એટલે મેં નક્કી કર્યું છે ભૂખે મરી જવું એના કરતાં ધાડમાં ખપી જવું શું ખોટું, દુનિયા પાળીઓ ને. હા, ત્યારે જ તો તીર કામઠા બાંધ્યા છે. રાજુ હવે ભેદ સમજી અને પેલી અણિયારી આંખો ખાટી થઈ અને વ્યંગમાં બોલી, ત્યારે કોને ધાડમાં મરવું છે અને પાળીએ જીવવું છે? કાળું ન તો વ્યંગ સમજી શક્યો ન રાજુને કળી શક્યો. એણે દ્રિયરથી જવાબ આપ્યો, ત્યારે ભૂખે કૂતરાને પેઠે કકવાડા કરીને કેમ મરી જવાય? હા, રાજુની આંખો જેમ બારણા બહાર દેખતી આપલે હતી એમ ધ્યાન બીજે હતું. એને ચૂપ જોઈને કાળુએ કાતો બરાબર સમજી નથી અને ચોખવટ કરી, મરતે મરતે આ દેહ લગી જે છે એ ખરી

બાજુની ખાટી નજર એને તીખી બની. કાળુ સામે મરતા માંડતા પૂછ્યું, કોઈ દિન અપ્પા કર્યા છે તમે? હજી તો ભગવાનને પરતાપે નથી. તો એમ કરો, બે દિન રોકાઈ જાઓ, જોતા જાઓ જરા ભૂખ કેવી છે, અને પછી જોઈએ. કાળુએ રાજુના શબ્દો કરતાં આ તંગ સુરત વધારે મૂંઝવતી હતી, ત્યાં સુધી કે અડધે તો એ મૂંઝવણ સમજી જ ન થઈ શકતો. વચ્ચે જ કહ્યું, મને જરાય નથી સમજાતું કે તું શું કહે છે, ભૂખ ફાળી નથી પછી આ ક્યાંથી સમજાય. રાજુએ જાણે સ્વગત કહેતી હોય અને બીજી ક્ષણે કાળુ સામે જઈને બોલ્યું, તમને ખબર છે? રાજુની આંખો કરડી હતી, અવાજ કડવો હતો. જે દન હું શેઠને ઘેર દાણા લેવા ગઈ એ દન પેલા કોઠાર ધાનથી ફાટી જતા ફાળ્યા. શેઠે મારી કાયા વખાણીને છેડતી કરી જોઈ ને દન ઠાલા સાથે પાછા ફરતા મને ઘણું એ થયું કે જો હું આદમી હોત તો એ શાહુકારનું ખુદ કરી નાખત ને ભૂખે મરતા એ બધાને બોલાવી પેલા કોઠાર લૂંટાવી દેત. રાજુની આંખ સાચે ખુન્નસ ભરી હતી. જોરથી શ્વાસ લેતા અવાજ ધીમો પાડ્યો, આજે મને તો તમે આવ્યા એ પહેલાં હું બેઠી બેઠી વિચાર કરતી હતી, પણ શું કરું, ભગવાને આ બૈરું ઘડી આપ્યું છે. કાળુ તો ઠંડો પડી ગયો, બોલવાની હિંમત ન થઈ. એણે ચૂપ જોઈને રાજુ બોલી, તમને થશે કે રાજુ ભૂંડી છે, પણ રાજુ શું કરે, હતું એટલું ઘરેણું વેચી ખાતું ને આ ઘર ખેતરાએ કોઈ વેચાત રાખે તો 10 મણ અરે 2 મણમાં વેચી ખાવ,

કાળુને કહેવાનું મન થયું, પણ તારે ક્યાં જીવવું? કાળુને કહેવાનું મન થયું, પણ તારે જીવવું ક્યાં છે? તારે તો ભલાઈનો પેટ ભરવો છે ને, એમ કહી નાખત પણ હિંમત ન ચાલી. એક નિશ્વાસ નાખતા કહ્યું, પણ તું નથી તો લૂંટી શકવાની, નથી તારી જાત લૂંટાવાની, પછી રહ્યું તો મરવાનું જ ને. રાજુ આટલા દુઃખમાં એ કાળુને દુઃખી જોઈ નથી શકતી. હસીને બોલી, તમને મોતની નવાઈ છે, બાકી અમને તો જીવતરના નામનું નાઈ બેઠા છીએ. આપેલી નદીમાં અત્યારથી 3 દણની 3-4 ચેહો પપડતી જોઈ ને એ ભેગી એક દણ અમારીએ, એમાં શું? તમે કહો છો કે મોતને હાથમાં લઈને ફરું છું? કાળુએ વળી એ જવા જ એક સિલક પોતાની લાગી. પોતાના મોતથી તો અહીં બીએ છે કોણ, પણ અમે એક મરતી ઘડીએ આપણે પાસે હોત તો. કાળુની આંખો ભરાઈ આવી, ચૂપ થઈ ગઈ. તમને થાય છે અમને નહીં થતું હોય, કહેતી રાજુ ફાટેલા પાલવને વધારે ફાડી રહી હતી. મને તો ઘણું એ થાય છે કે જીવતે તો નહીં ભેગા, કે જીવતે તો ભેગા ન થયા પણ મૂએ તો. પણ મરતી ઘડીએ શ્વાસ લેતા ઉમેર્યું, એવા ક્યાંથી પાગળ થયા વળી? ને પછી વળીએ એ પહેલાં જે જેઠ જેઠાળીને પતિ આંગણામાં આવતા દેખાયા. માથા પર ગાંસડીઓ જોતા જ રાજુનું મોં ખીલી ઉઠ્યું. લો, મહિનો તો માસ મોત વળી ઠેલાયું, ત્યાં સુધી તો ફાયદા જ પેદા કરીશું, ને ઊભી થઈ ગઈ. પણ કાળુ જાણતો હતો કે રાજુના શબ્દોને લાપરવાહી પોતાને ખુશ કરવા માટે હતા. સાસરા કાકાજીને રામ રામ કર્યા પછી કાળુએ લોકોને પૂછવા માટે પૂછપરછ કરી. બળદ વેચીને ધાન લાવ્યા હતા એ જાણીને ખુશ થયો. કહ્યું, વળી ડાયપરનું કામ કર્યું, ગાયો હશે તોય તમારે તો ને એ ભરાક મળે તો વેચી નાખે.

મળે? સાસુર કાળુના સસરા જીવ ડચકારી ઉઠ્યા. અરે રામ રામ, એ લોકો તો ભૂખના માર્યા ન કરવાના કામ કરે, પણ આપણાથી પાપના ભાગીદાર થવાય? કાળુ હવે સમજ્યો કે પેલા બળદ ભૂખ ભાગવા ગયા હતા અને આ ગાળોના અને આ ગાયોના ઘરાકને એ સલાહ આપવા બદલ પછતાઈ રહ્યા હતા. જાણે કોઈ મહાપાપ ન કરી બેઠો હોય. જોજો ક્યાંય રાજુબાઉના સાંભળતા બોલતા. સાસરાનું આ વાક્ય સાંભળીને કાળુનું મન થયું રાજુને મેણું મારવાનું. વારે તમારી રાજુઓ, મને ખૂન કરવા ને લૂંટ ચલાવવામાં ધરમાડો નથી આવતો, ને આ ગાયો હાલવામાં. બીજી ક્ષણે એ જ રાજુને મનમાં ને મનમાં વળી બંધી રહ્યો હતો. બબડી રહ્યો, રાજુ આ ભૂત મલકમાં હું એ જાતમાં તારી સરખીને ક્યાં જન્મી? તારે તો કોઈ રાજવંશમાં કે કોઈ પુરાણી બામણમાં જન્મવાનું હતું. આ પછી કાળુએ દાણા સાચવી રાખીને કરકસર ખાવાની કહેજી. કરકસરથી ખાવાની કેટલીક શિખામણ આપી. સાથે સાથે પોતાના ગામની વાત કરીને ઘરની એ ચિંતા કરતા રજા માંગી. હું એ ઉઠું ત્યારે સાસુ સસરાએ જમીને જવા આગ્રહ કરવા રાંધવાની માથાકૂટ કરી રહેલી જાણે વાપલનું દાંતિયું કર્યું. તમારામાં લાજ હોય તો ખાધા વગર ઉઠો ખરા. કાળુએ ખાવા સરખી રૂચિ ન હતી, ભૂખે મરી ગઈ હતી. પણ શું કરે, વગર બોલે રાજુની આંખો કહી રહી હતી, મારા હાથનું છેલ્લું ખાતા જાઓ. પાછળ કોણ જાણે કોણ જીવને કોણ મળ્યું, એ કાળુને બેસવું પડ્યું. રાજુએ ઘડીકમાં દળી નાખ્યું અને કરાર રોટલાને કાળુના નહાતા નહાતામાં ખડી નાખ્યો. એ પછી કાળુએ છેક ઘરમાં ચૂલા પાસે જમવા બેસાડ્યો. બિદુરજીની ભાજીમાં આ કોદરા રોટલા સરખી મીઠાશ નહીં હોય, ઉપરથી વળી લસણની ચટણીને છાશ. ખાતા ખાતા કાળુના આંખમાં આંસુ આવી ગયા. રાજુને અંધારું હોવા છતાંય પારખી પડે ધીમેથી કહ્યું, કહો છો ને મરજ છું.

ફરીથી કામ અડાયું અને ના મળાય તો શું? ત્યાં તો મળશું જ ને. મારે ઘણું બધું કહેવું હતું રાજુ, અને કહી નાખ્યું. તારા ખોળામાં માથું મૂકીને છેલ્લું વહેલું રોઈ લેવું. જાણે અજાણે એનું માથું સહેજ લંબાયું. ખાઓ છા ના મને. રાજુ કાળુના માથા ઉપર હાથ ફેરવાઈ ગયો. બીજી જ પળે પાણીનો લોટો ભરવાએ એ ઉઠીને ચાલતી થઈ. પણ કાળુને ત્યાં બેસી રહ્યો હોય એમ ઈચ્છા તો ન હતી. ને આશીર્વાદ અધૂરા હતા કે ન હતા, ખોળામાં માથું રડીને ન હતું કે ખોળામાં માથું મૂકીને રડવાના ઓરતા. માથા ઉપર ફરતા એ પાંચ આંગળામાં બધું આવી ગયું. જીવનના છેલ્લા રામરામ. ખાઈને હોકો પીધો ન પીધો અને એને હથિયાર સાંભળ્યા. સાસુ સસરા અને કાકાજીની આંખોને વિદાય લીધી. છેલ્લે રાજુ એની તો માત્ર આંખોથી જ, પણ દરેક દરમાં પાછો આંટો મારી જાઉં છું. તમે સમાચાર લેતા રહેજો. લો રામ રામ એમ કહીને પીઠ ફેરવતા રાજુને કહી નાખ્યું. રાજુ ફરી મળાયું ને મળાયું તો જીવા મર્યાના ગળે ડૂમો ભરાઈ આવતા છેલ્લા જુહાર અધૂરા રહી ગયા. અરે ખુદ રાજુએ ભાન ભૂલી ઉઠી. કાળુની પીઠ સામે અને મેષ આંખે તાકતી રહી અને આંસુ ભરતી. કાળુનું છોકું દેખાતું બંધ થાય ત્યાં સુધી પેટ ફેરવીને ભૂખ અને તકલીફ એ માણસને ક્યાંય નથી છોડતી. આગળ શું થશે માનવીની ભવાઈમાં? આગળ શું થશે માનવીની ભવાઈમાં જાણીશું આવતા એપિસોડ. હું છું આરજે.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોસ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.